શાસ્ત્રીય સંગીતમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા મંદ હસન ખાનનું તબલા વાદન તાલ તીન તાલ, અને હાર્મોનિયમ પર સાથ આપી રહ્યા હતા સંદીપ વ્યાસ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે. થોડી જ વારમાં એટલે કે બરાબર 7:45 અમદાવાદથી ગુજરાતી સમાચાર પ્રસારિત થશે. તો જોડાયેલા રહો આકાશવાણી રાજકોટ સાથે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ વિકાસ પરિષદનું ઉદઘાટન કરશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ. ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અને મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે 3G T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 2-1 જીતી. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી 4 દિવસની ભારતની મુલાકાતે છે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને વેપાર, રોકાણ, ઉર્જા, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓએ વેનેઝુએલાના ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. એક અહેવાલ સાંભળીએ.
1: भारत और वेनेजुएला के बीच मैत्रीपूर्ण संबंध हैं, विशेषकर ऊर्जा और व्यापार के क्षेत्र में. इस यात्रा से दोनों देशों के बीच द्विपक्षीय संबंध और मजबूत होंगे तथा कई क्षेत्रों में सहयोग और गहरा होगा. प्रधानमंत्री नरेंद्र मोदी के साथ बातचीत के दौरान दोनों पक्ष आपसी हित के क्षेत्रों में सहयोग को मजबूत करने के तरीकों पर चर्चा करेंगे, जिनमें ऊर्जा सुरक्षा, व्यापार और निवेश, दवाएं, स्वास्थ्य सेवा, परिवहन और नवीकरणीय ऊर्जा शामिल हैं. वेनेजुएला का प्रतिनिधिमंडल ऊर्जा, दवा और ऑटोमोबाइल क्षेत्रों से जुड़ी सुविधाओं का करेगा. इस यात्रा का उद्देश्य सहयोग के अवसर को तलाशना और भारत की तकनीकी तथा औद्योगिक क्षमताओं के बारे में जानकारी हासिल करना है. दीपेंद्र और ईशानी की रिपोर्ट के साथ समाचार कक्ष से अर्जुन शर्मा.
0: कांग्रेस ना वरिष्ठ नेता डीके शिवकुमार आज कर्नाटक ना मुख्यमंत्री तरीके शपथ लेशे. राज्यपाल थावरचंद गहलोत सांजे 4 વાગે बेंगलुरु ना लोकभवन में शिवकुमार और नवा मंत्रिमंडल ना सभ्यों ने पद और गुप्तता ना शपथ लेवडावशे. શ્રી સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ શિવકુમારને મુખ્યમંત્રી બનાવાયા છે. દરમિયાન કોંગ્રેસે કર્ણાટકના વરિષ્ઠ નેતા સિદ્ધ

અરમૈયાને કોંગ્રેસ કાર્યકારી સમિતિ CWCમાં નિયુક્ત કર્યા છે. આ નિમણૂકને પાર્ટી નેતૃત્વ દ્વારા એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તે એક મહત્વપૂર્ણ રાજકીય સંક્રમણ દરમિયાન તેના કર્ણાટક એકમમાં સ્થિરતા અને સંકલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સુરતમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સુરતના બારડોલી શહેર નજીક મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની બે બસો અથડાતા 8 લોકોના મોત થયા હતા અને 15થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ અને હિંમત માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2,00,000 રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે પરણિત દીકરીઓને કરુણાપૂર્ણ નિમણૂંકો નકારી શકાય નહીં. અદાલતે જણાવ્યું કે પરણિત દીકરીઓને પરિવારની વ્યાખ્યામાંથી બાકાત રાખવી એ સ્પષ્ટપણે મનસ્વી, ગેરવાજબી અને બંધારણીય રીતે અયોગ્ય છે. ન્યાયાધીશ PS નરસિંહ અને આલોક આરાધેની બેન્ચે અલ્હાબાદ વડી અદાલતના આદેશને રદ કરતા આ અવલોકન કર્યું હતું. વડી અદાલતે જણાવ્યું હતું કે પરણિત દીકરીને કરુણાપૂર્ણ નિમણૂંકના હેતુ માટે પરિવારની વ્યાખ્યામાં સામેલ નથી. કરુણાપૂર્ણ નિમણૂંકમાં જો કોઈ કર્મચારી સેવા દરમિયાન મૃત્યુ પામે છે અથવા તબીબી કારણોસર અકાળે નિવૃત્ત થાય છે તો સરકાર પરિવારના સભ્યને રોજગાર આપે છે. સર્વોચ્ચ અદાલતે એક મૃતક ઉદ્યોગપતિની પરણિત પુત્રી દ્વારા દાખલ કરાયેલી અપીલની સુનાવણી કરી હતી. તેણીએ કરુણાપૂર્ણ ધોરણે વાજબી ભાવની દુકાનના વેપારી તરીકે નિમણૂંક માટેના તેના દાવાને ફગાવી દેતા વડી અદાલતના આદેશને પડકાર્યો હતો. મહિલાએ 2019ના સરકારી આદેશને પડકાર્યો હતો, જેમાં પરણિત દીકરીઓને પરિવારની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી છે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આજે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરની 42 ઉત્કૃષ્ટ પંચાયતોને આ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. સમારોહ દરમિયાન 34 ગ્રામ પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ અને 8 પંચાયતોને નાનાજી દેશમુખ સર્વોચ્ચ પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. આદિજાતિ બાબતોનું મંત્રાલય આજે નવી દિલ્હીમાં સંકલિત આદિજાતિ વિકાસ એજન્સીઓ અને પ્રોજેક્ટ્સને મજબૂત બનાવવા અંગે રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરિષદના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમ આદિજાતિ ગૌરવ ઉજવણી 2026 હેઠળ યોજાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ બેંગલુરૂના ભારતીય વિજ્ઞાન સંસ્થાનના નેનો વિજ્ઞાન અને એન્જિનિયરિંગ કેન્દ્રનું વર્ચ્યુઅલી ઉદઘાટન પણ કરશે. તેઓ દેશના વિવિધ ભાગોમાં સ્થિત એકલવ્ય મોડલ રહેણાંક શાળાઓમાં સ્થાપિત 75 અવકાશ પ્રયોગશાળાઓનું પણ ઉદઘાટન કરશે. આ પરિષદમાં 26 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરવામાં આવી છે. ભારતે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ નવી વ્યવસ્થા ભારત અને જર્મનીના લોકો વચ્ચેના સંપર્ક અને સંબંધોને મજબૂત બનાવશે. આ વર્ષે જાન્યુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝની ભારત મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ આસામના મૂંગા રેશમ માટે મિશન સ્નેહજોરીનો આરંભ કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ આસામના વિશિષ્ટ મૂંગા રેશમ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ઉચ્ચ મૂલ્યવાળા કાપડ ક્ષેત્રમાં વિકસાવવાનો છે. આ મિશન રેશમ ઉત્પાદનથી લઈને વણાટ, પ્રચાર પ્રસાર અને નિકાસ પ્રોત્સાહન સુધીની સમગ્ર પ્રક્રિયાને મજબૂત બનાવશે. મહિલા ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે ટાઉન્ટનમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 6 વિકેટથી હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. એલિસ કેપ્સીને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો.
કેન્દ્ર સરકારે જળજીવન મિશનના બીજા તબક્કા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષિત શુદ્ધ પીવાના પાણીની સપ્લાયને મજબૂત બનાવવા માટે અરૂણાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, નાગાલેન્ડ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. જળશક્તિ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ સમુદાયની ભાગીદારી દ્વારા દરેક ગ્રામીણ ઘરને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પૂરું પાડવાનો છે. જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે જળ જીવન મિશન ગ્રામીણ પીવાના પાણીની વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવ્યું છે. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓને પાણી મેળવવાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.

0: જિલ્લામાંથી 14.16 કરોડનું ડ્રગ્સ ઝડપાયાના સમાચાર અને સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલઝી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ વિકાસ પરિષદનું ઉદઘાટન કરશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ. ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અને મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ત્રીજી T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટ. આજનો વિષય છે કુદરતી ગુફાઓ. પ્રસ્તુતિ હિરલ માંકડ.

પાંચ મિનિટમાં આજે વાત કરવી છે કુદરતી ગુફાઓ વિશે. કુદરતી ગુફાઓ પૃથ્વીની અંદર લાખો કરોડો વર્ષોમાં બને છે. પવન, પાણી, બરફ, જ્વાળામુખી વગેરે કુદરતી પ્રક્રિયાઓ પથ્થરોને કોતરીને કે ગાળીને ગુફાનું સ્વરૂપ આપે છે. માનવ ઇતિહાસમાં ગુફાઓનો ઉપયોગ રહેઠાણ, પૂજા, કલા અને આશ્રય માટે થયો છે. ગુફા બનવાની પ્રક્રિયા વિવિધ કારણોસર ઉદ્ભવે છે, જેમાં વરસાદનું પાણી કાર્બન ડાયોક્સાઇડ સાથે મળી કાર્બોનિક એસિડ બનાવે છે. એ પથ્થરને ધીમે ધીમે ગાળી ગુફા બનાવે છે, જેને ચૂનાના પથ્થર એટલે કે લાઇમસ્ટોન કેવ્સ કહે છે. આ ઉપરાંત જ્વાળામુખીમાંથી લાવા વહે છે ત્યારે ઉપરનો ભાગ ઠંડો થઈ જાય છે, પણ અંદરનું લાવા વહીને બહાર નીકળી જાય છે અને ખાલી જગ્યા ગુફા બને છે, જેને લાવા ગુફા અથવા લાવા ટ્યુબ્સ કહે છે. હિમનદી કે બરફના પહાડ નીચે પીગળેલા પાણીના વહેણથી જે બને છે તેને હિમ ગુફા કે આઈસ કેવ્સ કહે છે. દરિયાની લહેરો દરિયા કિનારે પથ્થરને કોતરીને જે ગુફા બનાવે તે સમુદ્રી ગુફા કે સી કેવ્સ તરીકે જાણીતી છે. વિશ્વ પ્રસિદ્ધ કુદરતી ગુફાઓમાં સૌપ્રથમ આવે છે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ અજંતા ઇલોરાની ગુફા, કે જે ચૂનાના પથ્થરમાં બનેલી છે અને જ્યાં અદ્ભુત ભીતિચિત્રો અને શિલ્પ છે. બીજી જમ્મુ કાશ્મીરમાં આવેલ અમરનાથ ગુફા, કે જ્યાં બરફનું શિવલિંગ બને છે. આ ઉપરાંત શિવના ત્રિમૂર્તિ શિલ્પ માટે પ્રખ્યાત એલિફન્ટા ગુફા, જે મુંબઈની નજીક આવેલ છે. તો વળી સ્પેનમાં આવેલ અલ્હામિશાન ગુફા, અમેરિકામાં આવેલ મામોથ કેવ અને સ્લોવેનિયામાં આવેલ પોસ્ટોજના ગુફા વિશ્વની વિશાળ કુદરતી ગુફાઓમાં ગણાય છે. કુદરતી ગુફાઓના મહત્વમાં પ્રાચીન માનવીએ ગુફાઓમાં વસવાટ કર્યો, ત્યાં ચિત્રો દોર્યા. અનેક ગુફાઓ મંદિર અને તીર્થસ્થળ તરીકે પ્રખ્યાત છે. વળી આજે આ ગુફાઓ પ્રવાસીઓ માટેનું

આકર્ષણ કેન્દ્ર પણ છે. ભૂવિજ્ઞાનીઓ માટે પથ્થરોની રચના અને પૃથ્વીની પ્રાચીન કથા સમજવા માટે પણ આ ગુફાઓ અતિ મહત્વપૂર્ણ ગણાય છે. કેટલીક ગુફાઓમાં સ્ટેલેક્ટાઇટ્સ એટલે કે છતમાંથી લટકતા પથ્થરના દાંતી જેવા આકાર અને સ્ટેલેગમાઇટ્સ એટલે કે જમીનમાંથી ઊંચા થતા પથ્થરના સ્તંભ જોવા મળે છે. કેટલીક ગુફાઓ હજારો વર્ષ જૂની ભીતિચિત્રો અને પ્રાચીન જીવનના પુરાવા આપે છે. કુદરતી ગુફાઓ પૃથ્વીનો એક અનોખો ચમત્કાર છે. તે કુદરતની સર્જનાત્મકતા, ઇતિહાસની વારસાગાથા અને આધ્યાત્મિકતાનો સંગમ દર્શાવે છે. આજે પણ આ ગુફાઓ લોકો માટે આકર્ષણ, અધ્યયન અને ભક્તિના કેન્દ્ર છે. 5 મિનિટમાં આજે બસ આટલું જ.

આ કાર્યક્રમમાં આજે સાંભળશો બાબુભાઈ નૈયાના કંઠે ગવાયેલા કેટલાક ભજનો. શરૂઆતમાં સાંભળીએ નરસિંહ મહેતાની રચના.

0: નિરખને ગગનમાં આ કાર્યક્રમમાં હવે પછીનું ભજન સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.
1: દસ લાખ ની લોટરી મને, વાવ!
2: ફસાણી, નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

મીરકની ગગનમાં આ કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા હતા બાબુભાઈ મૈયાને કંઠે ગવાયેલા કેટલાક ભજનો. ગંગારામની આ રચના સાથે જ આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

0: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: આપને લોક સંગીત પસંદ છે?
4: મેરે સપન કી રાની કબ,
3: શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ.
5: એ રામ રામ જે પસાભાઈ તમને ને વેદ્યાભાઈ ને,
3: આપ દુનિયાના કોઈ પણ છેડે હો, હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઇડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ News on AIR, NEWSONAIR, અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.

0: राम राम।
1: श्रोता मित्रो, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम गामनो चोरो अमे लईने आवीए छीए दर शुक्र शनि अने रविवारे सांजे 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
2: રામ રામ.

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત રજૂ કરીએ છીએ વિજ્ઞાન વાર્તાલાપ વિજ્ઞાનનું અવનવું. વક્તા છે સલીમ સોનાની.
1: વિજ્ઞાનનું અવનવું આ કાર્યક્રમમાં આપ તમામ મિત્રોનું સ્વાગત, નમસ્કાર. મિત્રો, 20 જુલાઈ 1976 નો દિવસ ખગોળશાસ્ત્રના ઇતિહાસમાં અત્યંત રોમાંચક બની રહ્યો. અમેરિકાના વાઇકિંગ 1 અને વાઇકિંગ 2 આ નામના બે અંતરિક્ષયાનો દર કલાકે સરેરાશ 86,400 કિલોમીટરનું અંતર કાપી કુલ 73.6 કરોડ કિલોમીટરનો પ્રવાસ ખેડી સૂર્યમાળામાં પૃથ્વીના પડોશી ગ્રહ મંગળ પર પહોંચી ગયા. પૃથ્વીથી લાખો કિલોમીટર દૂર મંગળ પર માનવસર્જિત યાનનું ઉતરાણ થયું હોય એવી એ પહેલી ઘટના હતી. ધરતી પરના કંટ્રોલ મથકમાં રહીને માત્ર રેડિયો સિગ્નલોના આધારે માનવરહિત યાનને સલામત રીતે તદ્દન અજાણી ધરતી પર ઉતારવાનું એ ભગીરથ કાર્ય થયું હતું. અગાઉ મંગળની અજાણી ધરતી પર ઉતરી ત્યાંના રહસ્યોનો તાગ મેળવવા માટે જેટલા પણ પ્રયાસો થયા હતા એ તમામ લગભગ નિષ્ફળ ગયા હતા. મંગળને સર કરવાના પ્રયાસોની સૌપ્રથમ શરૂઆત સોવિયત સંઘે કરી હતી. 1 નવેમ્બર 1962 રોજ રશિયાએ માર્સ 1 નામની વેધશાળા અવકાશમાં મોકલી હતી, જે મંગળ તરફ જનારી પૃથ્વીની સૌથી પહેલી ફ્લાઇંગ વેધશાળા હતી. અલબત્ત 1,060 કિલોમીટરનો પ્રવાસ ખેડી લીધા પછી પૃથ્વી સાથે એનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. રશિયાની પહેલ પછી 2 વર્ષે અમેરિકાએ મરીનર શ્રેણી તૈયાર કરી હતી. અમેરિકાએ 5 નવેમ્બર 1964 દિવસે કેપ કેનેડી રોકેટ મથકેથી મરીનર 3 નામની પોતાની પ્રથમ વેધશાળાને મંગળ તરફ મોકલી હતી. એ વેધશાળા મંગળથી 8,600 માઇલના અંતરેથી પસાર થવાની હતી, પણ માર્ગમાં એ બીજી દિશામાં ફંટાઈ ગઈ. 28 નવેમ્બર 1964 રોજ અમેરિકાએ મરીનર 4 નામનું યાન મંગળ તરફ મોકલેલું, જેણે 228 દિવસ પછી મંગળની 9,700 કિલોમીટર દૂરથી પસાર થઈ પ્રથમ વખત રાતાગ્રહની 21 તસવીરો મોકલી હતી. આ રીતે મંગળના વાતાવરણ વિશે અમુક અલભ્ય માહિતી મેળવી શકાઈ હતી, પણ ત્યાં જીવસૃષ્ટિ છે કે નહીં એ પ્રશ્નનો ઉકેલ મેળવી શકાયો નહોતો. અને આ હેતુ સાથે અમેરિકાએ વાઇકિંગ 1 અને વાઇકિંગ 2 એને મંગળની ધરતી પર મોકલ્યા હતા. મિત્રો, પહેલાં વાઇકિંગ 1 યાને મંગળની ધરતી પર ઉતરાણ કર્યું, ત્યાર પછી બીજું વાઇકિંગ 2 એનાથી 1,500 કિલોમીટર જેટલે દૂર ઉતર્યું. યાન સલામત ઉતરાણ કરી શકે એ માટે મંગળ પરનો લગભગ સપાટ એવો ઉત્તર ગોળાર્ધનો પ્રદેશ પસંદ કરવો પડ્યો હતો. વાઇકિંગના પગ મંગળની ધરતીને અડ્યા એ વખતે વહેલી સવારે 0 નીચે 88 ડિગ્રી સેલ્સિયસ અને બપોરે 0 નીચે 12 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું. અમેરિકન ઇજનેરોએ $5 કરોડના ખર્ચે વાઇકિંગ યાનમાં સ્વયં સંચાલિત પ્રયોગશાળા તૈયાર કરી હતી. યાનના 40,000 જેટલા છૂટક ભાગોમાં યાંત્રિક હાથ, ઇલેક્ટ્રિક મોટર, પંપ, રસાયણ ભરેલા ખાના, ફિલ્ટર, વીજાણુ સાધનો, માઇક્રોસ્કોપ વગેરેનો સમાવેશ થતો હતો. મંગળની લાલ માટી પર બંને યાનના 3-3 પગ ખોડાયા. એની થોડી જ વારમાં યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર લંબાયો અને મંગળની માટીનું પહેલું સેમ્પલ ઉપાડી

એણે યાનની અંદર ફેરવી લીધું. ગણતરીની પળોમાં જ આ પ્રયોગશાળામાં મંગળની માટીના બીજા નમૂના પણ લેવામાં આવ્યા. યાંત્રિક હાથે મંગળની સપાટીથી થોડે ઊંડેના નમૂના પણ લીધા. યાનમાં રહેલી સ્વયં સંચાલિત પ્રયોગશાળાના સાધનોએ એ માટીમાં સૂક્ષ્મ જીવાણુઓ શોધવાના પ્રયાસો શરૂ કર્યા. એ પ્રયાસોનું પરિણામ શૂન્ય આવ્યું. મંગળ પર જીવસૃષ્ટિના ઈંધાણ મળ્યા નહીં. અલબત્ત વાઇકિંગે કાઢેલું તારણ સંશોધકોને મન હેઠે આવવાનું નહોતું. ભવિષ્યમાં તેઓ મંગળના બારીકીપૂર્ણ અભ્યાસ માટે બીજા અનેક યાન રવાના કરવાના હતા. દરમિયાન વાઇકિંગ યાને મંગળ પર ઉતરાણ કર્યા પછીના 7-1 વર્ષ સુધી વાઇકિંગ તરફથી પૃથ્વીને સંદેશા મળતા રહેવાના હતા. 7 વર્ષ પછી અકસ્માતે એનો સંદેશાવ્યવહાર કપાઈ ગયો. પણ મંગળના ગ્રહ વિશે પૃથ્વીવાસીઓની જિજ્ઞાસામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો. પાંચમી સપ્ટેમ્બર 1977ના દિવસે અમેરિકાના કેપ કેનેડી રોકેટ મથક પરથી ફક્ત 815 કિલોગ્રામ વજનના અને દેખાવમાં કરોડિયા જેવા તકલાદી લાગતા વોયેજર 1 નામના અંતરિક્ષયાનનું લોન્ચિંગ થયું. એ વખતે દુનિયાભરમાં રોમાંચ છવાઈ ગયો હતો. વોયેજર 1 પહેલા 20 ઓગસ્ટ 1977ના રોજ વોયેજર 2 નામનું અંતરિક્ષયાન પણ અમેરિકાએ રવાના કર્યું હતું. આમ છતાં વોયેજર 1નું મહત્વ વધુ હતું, કેમ કે સમય જતાં એ પૃથ્વીથી સૌથી દૂર જનાર વાહન સાબિત થવાનું હતું. પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવેલા બુધ અને શુક્રના ગ્રહો તથા પૃથ્વીની નજીકના મંગળ ગ્રહ અંગે માહિતી મેળવવા માટે અગાઉ ઘણા અવકાશયાનો મોકલી શકાયા હતા. પણ મંગળ પછીના બાહ્ય ગ્રહો ગુરુ, શનિ, પ્રજાપતિ, વરુણ અને યમ પૃથ્વીથી અત્યંત દૂર હોવાથી એમનો અભ્યાસ બહુ મુશ્કેલ બની રહ્યો હતો. અલબત્ત વોયેજર 1 અને 2 યાન રવાના થયા એ પહેલાં ગુરુના અભ્યાસ માટે પાયોનિયર 10 મોકલવામાં આવ્યું હતું. 1973માં લોન્ચ કરાયેલા પાયોનિયર 11 નામના અંતરિક્ષયાને તો શનિનો પણ અભ્યાસ કર્યો હતો. બંને યાનોમાં બેસાડેલા ડિજિટલ કેમેરાએ પહેલીવાર બંને ગ્રહોનો વિગતવાર ચિત્તાર આપ્યો હતો. શનિ પછીના ગ્રહો અંગે ખગોળવિદ્દોને મૂંઝવતા સવાલો દૂર કરવા નાસાના સંશોધકોએ વોયેજર યાનોની લગભગ 5 વર્ષ ચાલનારી મહાયાત્રાનું આયોજન ઘડી કાઢ્યું હતું. મિત્રો, વોયેજર યાનની લાંબી અવકાશ યાત્રા પાછળનું બીજું કારણ સૂર્યમાળાના ગ્રહો સિવાય બાહ્યાવકાશના અજાણ્યા ગ્રહોનો કયાસ કાઢવાનું પણ હતું. બ્રહ્માંડમાં આપણી પૃથ્વી સિવાયના કોઈ ગ્રહ પર જીવસૃષ્ટિ ખીલી છે કે નહીં એ જાણવા માટે અનેક સંશોધકો આતુર હતા. પૃથ્વીના કોઈ ગ્રહ પર જો સજીવનો અંકુર ફૂટ્યો હોય તો એનો પત્તો શી રીતે કાઢવો, આ અંગે ખગોળશાસ્ત્રીઓમાં અનેક તર્ક વિતર્કો ચાલતા હતા. પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવસૃષ્ટિ હોય તે અંગે નક્કર પુરાવા પણ મળ્યા હતા. માટે અનેક ખગોળવિદ્દો માટે એ રસનો ઉપરાંત સંશોધનનો પણ વિષય બન્યો હતો. અને આ સંશોધનનું કામ વોયેજર 1ને સોંપવામાં આવ્યું. બ્રહ્માંડના સંભવિત બુદ્ધિજીવીઓને વોયેજર યાન મારફત મૈત્રીનો સંદેશો મોકલવાનું નક્કી થયું. વોયેજરની બહારની સપાટીએ તાંબાની એક ગ્રામોફોન રેકોર્ડ મઢી લેવામાં આવી. 30 સેન્ટીમીટરના વ્યાસની એ રેકોર્ડમાં હિન્દી અને ગુજરાતી સહિત જગતની કુલ 55 ભાષાઓમાં એમને પૃથ્વીની મુલાકાત લેવાનું મૈત્રીભર્યું આમંત્રણ રેકોર્ડ કરી લેવામાં આવ્યું. અમેરિકન પ્રમુખ જિમી કાર્ટરનો મૌખિક સંદેશો પણ એમાં મૂકવામાં આવ્યો. પૃથ્વીનો પરિચય કરાવવા માટે એમાં કુલ 116 તસવીરો મૂકવામાં આવી. વોયેજર પહેલાં મોકલવામાં આવેલ પાયોનિયર યાનમાં પણ એક ખાસ તકતી બેસાડવામાં આવી હતી, જેમાં સ્ત્રી અને પુરુષના રેખાંકનો પણ દોરવામાં આવ્યા હતા. એ ઉપરાંત દૂધગંગામાં પૃથ્વી ચોક્કસ કઈ જગ્યાએ આવેલી છે એ પણ ડાયાગ્રામ સ્વરૂપે દોરી સમજાવવામાં આવ્યું હતું. આટલી તૈયારીઓ સાથે પૃથ્વી પરથી ઉપડેલા 2 પાયોનિયર યાન અને 2 વોયેજર યાન પૃથ્વીથી જુદી જુદી દિશાઓમાં નિરંતર ગતિ કરવાના હતા. આ ચારેય યાન પૃથ્વી પર કદી પાછા ફરવાના નહોતા, પણ એમના તરફથી આવનારા સંદેશા પૃથ્વી પર નાસાના મથકે વર્ષો સુધી

0: મળતા રહ્યા હતા. તો મિત્ર, આ હતી જ્ઞાન વિજ્ઞાનની રોચક વાત. વિજ્ઞાનનું અવનવું આ મુકામ પર સંપન્ન કરીએ.
1: આકાશવાણી રાજકોટ પરથી વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા વાર્તાલાપ વિજ્ઞાનનું અવનવું, વક્તા સલીમ સોમાણી. આપ જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે. થોડી જ વારમાં એટલે કે બરાબર 9 વાગ્યે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
1: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબ માં સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો ભક્તિ સંગીત.
2: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાત,
3: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
4: સુન સખી મેરી પ્યારી સખી.
2: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
3: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
2: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
3: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
2: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahir@gmail.com.
3: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
5: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી. और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.

આવા જમાનાની નવી તસવીર. હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે, સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવો દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ, ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ, આપની પોતાની ડીડી ફ્રી ડીશ.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે. નવ વાગીને 15 મિનિટ થઈ છે. સમય થયો છે સરસ મજાના ફિલ્મી ગીતોનો. આપને માટે લઈને આવ્યા છીએ કાર્યક્રમ મનોરંજન.

આજનો કાર્યક્રમ વિશેષ છે, કારણ કે આજે સાંભળીશું સિંગર સોલમેટના નામથી પ્રખ્યાત જોડી શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમના યુગલ સ્વરો.

0: આ હતું વિશાલ શેખરનું સંગીત અને જાવેદ અખ્તરના શબ્દો. આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ ઓમ શાંતિ ઓમનું આ ગીત. હવે પછીના ગીતો સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.
1: દસ લાખ ની લોટરી મને, વાવ,
2: ફસાણી.
3: નકલી ઓફર્સ થી સાવધાન.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન. આ કાર્યક્રમમાં આજે પોતાના સુંદર મજાના અવાજો દ્વારા લોકોના હૃદયના રાજ કરનાર યુગલગીતો સાંભળી રહ્યા છો શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમના યુગલ સ્વરમાં. હવે સાંભળીએ ફિલ્મ દબંગમાં સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલનો યુગલ સ્વર.

આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન, અને આ ગીત હતું ફિલ્મ રાજ 2 નું. રાજુ સિંહના સંગીતમાં શબ્દો હતા કુમારના.

ફિલ્મ પીકેમાં આપ સાંભળી રહ્યા હતા અમિતાભ વર્માના શબ્દો અને અંકિત તિવારીનું સંગીત. શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમ છે મનોરંજન. આજના મનોરંજન કાર્યક્રમમાં આપને સંભળાવી રહ્યા છીએ શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમના યુગલ ગીતો.

ફિલ્મ થ્રી ઇડિયટમાં ફરી એક વખત સાંભળીએ યુગલ સ્વરની સાથે સાથે શાંતનુ મોહિત્રાનું સંગીત અને સ્વાનંદ કિરકિરેના શબ્દો.

કાર્યક્રમ મનોરંજનમાં ફરી એકવાર નિખિલ વિનયના સંગીતમાં સાંભળીએ સમીરના શબ્દોને. ફિલ્મનું નામ છે ફિર મિલેંગે.

સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં ગવાયેલા ગીતો. કાર્યક્રમના અંતમાં સાંભળીએ ફિલ્મ યકીનમાં હિમેશ રેશમિયાનું સંગીત અને સમીરના બોલ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી રાજકોટ પરથી કાર્યક્રમ મનોરંજન. આ કાર્યક્રમમાં આજે આપે સાંભળ્યા સિંગર સોલમેટ તરીકે પ્રખ્યાત સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં ગીતો. યકીન ફિલ્મના આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. 10:30 થઈ છે, સમય થયો છે લોકસંગીતનો. લોકસંગીતના કાર્યક્રમમાં સૌપ્રથમ આજે સાંભળીશું વાલજીભાઈ ડાભીના કંઠે ગવાયેલા કેટલાક લોકગીતો.

આકાશવાણી રાજકોટ પરથી લોક સંગીતના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો લોકગીતો. હવે પછીનું લોકગીત છે જેના શબ્દો છે, ગમગમ વાગે ઘૂઘરાને કાંઈ આવે જાદુરાયની જાન. સાંભળીએ વાલજીભાઈ ડાભીના સ્વરમાં આ લોકગીત.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. લોકસંગીત કાર્યક્રમમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા વાલજી ડાભીના કંઠે ગવાયેલા કેટલાક લોકગીતો, અને હવે સાંભળીએ મનહરલાલ પૈજાના કંઠમાં ગવાયેલા દુહા છંદ.
1: વેદકાળથી માંડી અને વર્તમાન સમય સુધીના તમામ કવિઓએ, મહાપુરુષોએ, ઋષિમુનિઓએ અને વિદ્વાન પુરુષોએ માની આરાધના કરેલી છે. કારણ કે આદ્યશક્તિ અખિલેશ્વરી લાગુ પાય જય ચંડી જગદીશ્વરી એ અનસન્મુખ કરહુ સહાય દુર્ગા તું દાનેશ્વરી અનદયા કરણ અપાર અભય કરણ અઘ કોહરણ એસી ચંડી ઉદાર. હે માં, તું અમારા પાપને હરી લેવાવારી છો અને અમને અભિદાન પણ આપવાવારી છો. એ અંબા મોટી ઈશ તું, અંબા મોટી ઈશ તું, મસુર નર ધરત હૈ ધ્યાન રહો પ્રસન્ન મમ પે સદા એ અન દેહો મોહી જ્ઞાન. હે માં અંબા, તું જગતમાં સર્વથી મોટી છો. દેવો, માનવો, કિન્નરો, યક્ષો અને ગાંધર્વો પણ આપના ગુણાનું રાગ ગાય છે. ત્રિ

0: બાપુ લખે છે આ સકતની શક્તિ ગતિ અન કવિ મતિ કથી ન જાય પોદર મે મતિ પાથરી એ અન તદપી કહો બનાય 2010 સંવત સર અન વિમાડ વૈશાખ માસ અક્ષ ત્રિજ મઢડા મધ્યે એન ચારણ લાખ મલાખ કોડ કોપ કોડ કાપડી પોષિયા અને શેર નવ ઘણ 9 લાખ ઓ વરૂડી અવતરી એ અને સોનલ પૂરણ શાખ એ 9 લાખ પોષણ અકડ નરહી અહી સોનલ અવતરી અંધકાર રા ઓડા હટા બેકાર રજની ભાગતી પોફાટ હામાં ઘરે પ્રગટી જ્યોત જગમગ જાગતી યહ સકળ ચારણ વંશ તારણ કિરણ ગટ ગટ પરવરી એ 9 લાખ પોષણ નકડ એરહી ઓહી સોનલ યવતરી એ મારી અકડ નરહી ઓહી સોનલ યવતરી જા દિન મઢડે માય મેળો અને નાત સગડી નોતરી પોસવાલા ખાયલાર પંગત હસત વદ મે હુંકડી તે દને વરવડ રૂપ નિરખી આ ભલે તે આવરી એ 9 લાખ પોષણ અકડ નરહી એ હિસો નલી અવતરી એ મારી એ હિસો નલી અવતરી ડર પિયા સમંદર નીર હટિયા ન રંગાળે આંધણ ધરે દરિયાબ છોડવા તણા ભર્યા ભગત રા બેડા તરે એ તાગવા તળિયા નાવ નાખી ન માંજડે ડૂબી મરી 9 લાખ પોષણ અકડ નરહી ઓહી સોનલી અવતરી એ મારી ઓહી સોનલી અવતરી મ્રમલોક મઢડા હમીર ભગીરથ અને શિવ સોરઠ સિરધરી સતધાર ખડખડ નીર નિર્મળ માત ગંગા યવતરી સંભાળ લેવા સોરુણા અને નેહડામાં નિશરી 9 લાખ પોષણ અકળ નરહી એ હિસો નલી યવતરી મળી એ હિસો નલી યવતરી
1: લોકસંગીતમાં આપ સાંભળી રહ્યા હતા મનહરલાલ પેજાના કંઠે દુહા અને છંદ. આ સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી રાજકોટ પરથી પ્રસ્તુત થાય છે દર ગુરુવારે અને રવિવારે કાર્યક્રમ સહિયર.
1: સહિયર કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છીએ નવું નજરાણું,
0: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના.
1: સાંભળો દર મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 12:30 કલાકે
0: નારી સંતોની શબદ સાધના.

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. અમારા હવે પછીના કાર્યક્રમો થોડી જ વારમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયામાં વધતી અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલમાં ભાવના વધારાની અસરોના કારણે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારમાં 900 અંકોનો કડાકો, નિફ્ટીમાં 250 અંકોનો ઘટાડો. અમેરિકન દળોએ ગઈકાલે કરેલા હુમલાના વળતા જવાબમાં

ઇરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકન લશ્કરી સ્થળો પર મિસાઇલ અને ડ્રોન હુમલો કરતા ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો. ભારતીય વાયુસેના અને ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલી રુદ્રમ ટુ એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. આજે નવી દિલ્હીમાં જનજાતીય વિકાસ પર સંમેલન જનજાતીય ગરિમા ઉત્સવ 2026 અંતર્ગત સંમેલનનું આયોજન. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, બ્રેન્ટ ક્રૂડ $97 પાર. રાજ્ય સરકારના કર્મચારીઓના પાંચમા પગાર પંચના બાકી રહેલા મોંઘવારી ભથ્થાના વધારાની ચૂકવણી કરવાનો નિર્ણય. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક. મુખ્યમંત્રીએ રાજકોટ વડોદરા વિભાગના નવનિયુક્ત ખેતી મદદનીશોને નિમણૂક પત્રો એનાયત કર્યા. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ, ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અમદાવાદની સાબરમતીને સ્વચ્છ કરવાના અભિયાનનો આજે બીજો દિવસ, નદીના વિવિધ વિસ્તારોને લોકભાગીદારી સાથે સ્વચ્છ કરાશે. પંચમહાલ જિલ્લામાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 4,15,000થી વધુ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું. અને અચાનક વરસાદ અને વાવાઝોડાના કારણે કચ્છના રણમાં દેવદર્શન માટે ગયેલા 17 ફસાયેલા લોકોને પોલીસે ઉગારી લીધા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવે શાનના સ્વરમાં આ ગીતને. ફિલ્મનું નામ છે સાંવરિયા.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ રબને બના દે જોડીનું, સ્વર છે રૂપકુમાર રાઠોડનો, સંગીત સલીમ સુલેમાનનું અને રચના છે જયદીપ સાહનીની.

મિત્રો, હમણાં જ આપે ગીત સાંભળ્યું. સ્વર હતો બેની દયાલનો, ફિલ્મનું નામ હતું ટુ સ્ટેટ. ગીતની રચના કરી હતી અમિતા ભટ્ટાચાર્યએ. કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં. ફિલ્મનું નામ છે જબ વે મેટ. બોલ છે ઇરશાદ કામિલના અને સંગીત છે પ્રીતમનું.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ મોહબ્બતે ફિલ્મનું આ ગીત. ગાયક કલાકારો છે ઉદિત નારાયણ અને લતા મંગેશકર. ગીતકાર છે આનંદ બક્ષી.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું શ્રેયા ઘોષાલ અને હરિહરને ગાયેલી નિદા ફાઝલીની રચનાથી.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાઈ, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનું 90 વર્ષનું સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશો અદનાન સામીને. રચના છે અદીમ હાશમીની.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, બ્રેન્ટ ક્રૂડ $97 પાર. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEએ જણાવ્યું કે લગભગ 40,000 વિદ્યાર્થીઓએ તેમની પુનઃમૂલ્યાંકન અરજીઓ જમા કરી છે. ભારત વર્ષ 2025માં વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા બજાર બન્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, પીએમ મોદીનો આગામી પ્રવાસ, પીએમ મોદીના 12 વર્ષના શાસનના ઉપલક્ષમાં યોજાનાર કાર્યક્રમો, રાજ્યમાં વાવેતરની સિઝનમાં ખાતરની સ્થિતિ, ઇંધણના પુરવઠાની સ્થિતિ અને શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો પર ચર્ચા કરાશે. પૂર્વ કચ્છમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, 35 શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા. અમદાવાદમાંથી ગેરકાયદે વસવાટ કરતા 160થી વધુ બાંગ્લાદેશીની અટકાયત. ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ 24મી જૂને યોજાશે. રાજ્યના વાતાવરણમાં

0: માં 5મી જૂન સુધી ચોમાસા જેવો માહોલ રહેવાની શક્યતા. આજે બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, સુરત સહિતના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના. અમેરિકન દળોએ ગઈકાલે કરેલા હુમલાના વળતા જવાબમાં ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકન લશ્કરી સ્થળ પર મિસાઇલ અને ડ્રોન હુમલો કરતા ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધ્યો. ભારતીય વાયુસેના અને ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલી રુદ્રમ 2 એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડે મેચમાં પાકિસ્તાનને 41 રનથી હરાવ્યું. 3 મેચની શ્રેણી 1-1થી બરાબર થઈ. આજે એસએએફએફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો ભૂટાન સામે થશે. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં માહિતી યાદો પ્રસ્તુત છે. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી હરીશ કકવાણીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણી આજે જ્યારે તેની ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સફરના 90 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, ત્યારે જેમણે રેડિયોના સુવર્ણકાળને ખૂબ જ નજીકથી જોયો છે અને વિવિધ કાર્યક્રમો દ્વારા આકાશવાણીને એક નવી ઊંચાઈ આપી છે, તેવા નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી હરીશ કકવાણી આપણા સ્ટુડિયોમાં હાજર છે. કકવાણી સાહેબ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત.
2: દેવાંગભાઈ, થેન્ક યુ.
1: કકવાણી સાહેબ, આપનું આકાશવાણી પરિવાર સાથે જોડાણ કેવી રીતે અને ક્યારે થયું?
2: મને એવું યાદ છે, કોઈક પરીક્ષા લેવાયેલી 1976માં ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ ડ્યુટી ઓફિસર તરીકે,
1: બરાબર.
2: ત્યારે મને થયું આકાશવાણી એક મીડિયા છે અને થોડા એટ્રેક્શન હતા, એટલે આઈ અપીયર્ડ એન્ડ આઈ વોઝ સિલેક્ટેડ. ધેન 4 વર્ષ કામ કર્યું ડ્યુટી ઓફિસર તરીકે. પછી યુપીએસસી દ્વારા પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સિલેક્શન થયું. મેં પછી ઘણા બધા પ્રોગ્રામ સાથે જોડાયો અને આનંદ માણ્યો અને ઘણું બધું આપ્યું, ઘણું બધું મળ્યું.
1: તો કકવાણી સાહેબ, જ્યારે તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સેવાઓ આપી, ત્યારે કાર્યક્રમ નિર્માણમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હતું કે જેથી પ્રોગ્રામને કેચી અને શ્રોતાઓને સ્પર્શી જાય તેવો બની શકે?
2: હવે એ ડિપેન્ડ કરે છે કયા ફોર્મેટની વાત છે. સપોઝ વધારે વધારે જોડાયો ડ્રામા સેક્શન સાથે, એ સિવાય ડોક્યુમેન્ટરી ને સ્પોર્ટ્સ ને ગઢબુદ હતું, પણ ડ્રામા મારો પ્રિય વિષય રહ્યો અને એમાં વધારે વધારે સારું કરવાનો પ્રયત્ન કર્યો. જો નાટકની વાત કરીએ તો નાટક કદાચ બીજા બધા ફોર્મેટમાં, જે આકાશવાણી અલગ અલગ ફોર્મેટ છે, સ્પોકન વર્ડ ટોક, ડિસ્કશન, પોએટ્રી, સ્ટોરી, સંગીત, પણ ડ્રામા મારી દ્રષ્ટિએ વધારે વધારે ઇફેક્ટિવ અને વધારે વધારે અપીલિંગ એટલા માટે છે કે એમાં કોઈ પણ નાટકમાં પાત્ર ને આપણી સાથે રિલેટ કરતા હોય છે, નાટકના જીવન સાથે, અને સંવાદ ને પરિસ્થિતિ નાટકને જે બળ પૂરું પાડે ત્યારે વધારે વધારે લોકોના દિમાગ સુધી નહીં પણ દિલ સુધી પહોંચતું હોય છે, કારણ કે એમાં ઇમોશન્સ જોડાયેલા છે. તો એમાં જનરલી સ્ક્રિપ્ટ સિલેક્શનથી માંડીને ફાઇનલ પ્રોડક્શન સુધી ઘણા બધા સ્ટેજીસ હોય છે. તો સ્ક્રિપ્ટ પહેલા તો આકાશવાણીના જે બ્રોડકાસ્ટના પોતાના રૂલ્સ ને કોડ ને નિયમો છે એની અંદર જ એવો વિષય હોય જે વિષયની બહાર ન જઈ શકાય. પ્લસ શ્રાવ્ય માધ્યમ છે, ટેલિવિઝન અને સ્ટેજ કરતા જુદું છે, ત્યારે એને કેવી રીતે તમે સ્ક્રિપ્ટ દ્વારા એને વિઝ્યુઅલી બનાવો, એને દ્રશ્ય બનાવો, એનું એ બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. એક દાખલો જો આપું તો, જયારે શ્રાવ્ય નાટકની વાત કરી, રેડિયો નાટકની, તો એમાં 4 એલિમેન્ટ મેઇન હોય છે. એક તો શબ્દ, જે 90% સુધી શબ્દ દ્વારા જ કમ્યુનિકેટ કરતા હોય છે,
1: બિલકુલ.
2: પછી હોય છે સંગીત, એના મૂડને ઇલિવેટ કરે. પછી ધ્વનિ પ્રભાવ, સાઉન્ડ ઇફેક્ટ્સ, લોકેશનથી માંડીને અલગ અલગ એના કાર્યો હોય છે. અને ચોથું છે સાયલેન્સ, એ ખામોશી, પોઝ, કશું જ ના થતું હોય એ સાયલેન્સ પણ
1: સારું.
2: તો એ 4 બળોને ધ્યાનમાં રાખીને અને સ્ક્રિપ્ટ સારી છે કે નહીં, નરસી આપણા બ્રોડકાસ્ટ પોલિસીમાં જાય છે કે નહીં, એ બધું તપાસીને પછી જઈએ એની પ્રોડક્શન લેવલ પર. તો એ કાસ્ટિંગ બહુ મહત્વનું હોય છે. દેખાવમાં કોઈ પણ વ્યક્તિ કેવી હોય પણ

0: અવાજ કેવો છે.
1: જી જી જી.
0: અહીંયા ટીવી કે સ્ટેજની વાત નથી કરતા કે
1: બિલકુલ
0: સુંદર છે કે કદરૂપો છે કે કેવો છે.
1: બિલકુલ.
0: એના અવાજની ક્વોલિટી, એના અવાજની ઉંમર. એક નાનો દાખલો આપું તો વધારે રસ પડશે.
1: બિલકુલ.
0: બિલકુલ
1: બિલકુલ.
0: કે યંગ મેનને મેં એક નાટકમાં કાસ્ટિંગ તરીકે યુથનો રોલ આપ્યો અને આઈ ફેલ્ડ મિઝરેબલી. કારણ એનો અવાજ જુદો હતો, એને પોતાની ઉંમર કરતા અવાજની ઉંમર બહુ વધારે હતી.
1: જી.
0: એ મારા પાત્રને ન્યાય ન આપી શક્યો. એક વાર એક ઝઘડતી સાસુનો રોલ હતો, એ બેન ન કરી શકે. એને કહ્યું, ભાઈ અત્યાર સુધી મેં માયાળુ રોલ કર્યા છે, દયાવાળા રોલ કર્યા છે, ગુડ એક્ટ્રેસ, પણ શી કુડ નોટ જસ્ટિફાય. એટલે ઘણી વખત મિસ કાસ્ટિંગ થઈ જાય.
1: જી.
0: તો પ્રોપર કાસ્ટિંગ થાય અવાજ પ્રમાણે, ટેલેન્ટ પ્રમાણે.
1: જી.
0: અને પછી તો રેકોર્ડિંગ, પછી પોસ્ટ પ્રોડક્શન, એડિટિંગ, ને એમાં સંગીતનો પ્રભાવ, ને અલ્ટિમેટલી કેવી રીતે રસ પેદા થાય, આખા નાટકનો ગ્રાફ બનતો હોય છે.
1: જી.
0: અને શરૂઆતની સ્ટોરીથી માંડીને એને કેવી રીતે તમે ટર્નિંગ પોઈન્ટ લાવ્યા, કેવી રીતે અંત કર્યો, એ આખો ઇન્ટરેસ્ટિંગ ગ્રાફ શ્રોતાઓના મનમાં ઉભો થાય એવા પ્રયત્નો કરતા હોય છે જનરલી.
1: બહુ સરસ વાત કરી કે આકાશવાણીનું માધ્યમ જયારે છે, ઓડિયોનું માધ્યમ છે, ત્યારે એક વોઇસ એજની આપણે વાત કરતા હોઈએ છીએ. ઉંમર ગમે તે હોય, કારણ કે દ્રશ્ય સામે હોય, ટીવી જોતા હોય કે ફિલ્મો હોય, તો એમાં તો મેકઅપ કરીને પણ તમે બનાવી શકો છો, પણ આકાશવાણીમાં એ શક્ય નથી. તો કકમણી સાહેબ, આપણે અલગ અલગ ફોર્મેટની પણ આમાં વાત કરી, તો એ ફોર્મેટ વિશે વધુ પ્રકાશ પાડશો.
0: હા, જે જનરલ ઘણા બધા ફોર્મેટ 5-7-8 એવા છે જે બહુ જ પોપ્યુલર છે ને વધારે વપરાય છે, એની જ વાત કરીએ તો એક વાર્તાલાપ, એક વ્યક્તિ આવીને વાર્તાલાપ આપી જાય.
1: જી.
0: તો એ વખતે પણ શબ્દોનું ચયન, કારણ કે અગેન સરળ ભાષા હોવી જોઈએ, સાંભળનાર શ્રોતા એક જ વાર સાંભળશે આપણને અને સમજી જવો જોઈએ. એના અઘરા શબ્દો ના હોય, અલંકારિત ભાષા ના હોય, બહુ જ એવા શબ્દો ના હોય જે યુઝ ટુ ન હોય, વપરાતા ના હોય, તો જ કમ્યુનિકેટ કરી શકીએ. ફક્ત ટોક આપવા ખાતર નહીં, પણ એ સામે છેડે સામેના કોઈક સ્પેશિયલ ઓડિયન્સના વર્ગને કમ્યુનિકેટ કરીએ સારી રીતે, એવી હોવી જોઈએ. હવે કોઈ સમયમાં 15-15 મિનિટ ટોક રેકોર્ડ થતી, આજે કેવો જમાનો છે, ક્વિક ફાસ્ટ.
1: યસ.
0: તો 3-4 મિનિટની ટોક બહુ થઈ ગઈ. તો ટોકની પોતાની મર્યાદા છે, એક જ વ્યક્તિ વાત કરી રહી છે, મોનોટોનસ છે. પછી આવી ડાયલોગ ફોર્મ પર, તો ડાયલોગમાં 2 વ્યક્તિ હોય, બંને વ્યક્તિ વિરોધાભાસી ન હોય, એક જ દિશામાં જતા હોય, પણ 2 વ્યક્તિ સાથે વાત કરતા હોય, તો કદાચ ડાયલોગમાં ટોક કરતા વધારે શક્યતા છે કે આપણે સરળ રીતે સારી રીતે પહોંચી શકીએ. ધેન મે કમ ડિસ્કશન, કદાચ વધારે વધારે પોપ્યુલર ઇફેક્ટિવ ફોર્મેટ કહેવાય, જ્યાં આગળ મતભેદોની સાથે એન્કર 2-3 અલગ અલગ એક્સપર્ટને બોલાવીને અને એના મંતવ્ય મેળવીને પછી ક્રોસ થાય અને વાતાવરણ ગરમ થઈ જાય, પણ કોઈ વિષયને લઈને ચર્ચા થાય, પેનલ ડિસ્કશન.
1: જી જી.
0: એ ફોર્મેટ બહુ જ પોપ્યુલર ને કદાચ વધારે વધારે ચાલ્યું. ધેન કમ્સ ડોક્યુમેન્ટરી રૂપક, હવે બાયોગ્રાફિકલ હોય કે અન્ય હોય, પણ એ રૂપકની પોતાની એ પોતાનું ફોર્મેટ છે, સ્ટ્રક્ચર છે.
1: જી.
0: કે કોઈ માહિતી પ્રદાન કરે, કોઈ એજ્યુકેશન કરે, કોઈ ઇન્ફોર્મેશન આપે, તો એની સ્ક્રિપ્ટ કેવી હોવી જોઈએ, કારણ એમાં તો અલગ અલગ આવે કે કોઈનું ઇન્ટરવ્યુ પણ વચ્ચે આવે, વચ્ચે નાટકનું રૂપ પણ વચ્ચે આવી જાય, તો ડોક્યુડ્રામા પણ બની જાય.
1: બિલકુલ.
0: સાબરમતી નદીનું રૂપક બનાવવું હોય તો કેવો ધ્વનિ પ્રભાવ, કારણ કે રેડિયો છે, દેખાતું નથી, તો શું શું જોઈએ જેથી રૂપક લોકોને સમજાય અને મજા આવે.
1: જી.
0: પોએટ્રી રેસિટેશન, સિમ્પલ કવિતા વાંચન છે. ધેન સ્ટોરી ટેલિંગ, વાર્તા કથન, એની અલગ મજા છે. હવે કયા વર્ગ માટે છે, બાળકો માટે વાર્તા છે તો કેવી ભાષા ને કેવી રીતે એને પ્રેઝન્ટ કરીએ આપણે, એ અલગ વાત છે. એ સિવાય પરિસંવાદ, સિમ્પોઝિયમ, એવા પ્રયોગો પણ આકાશવાણીમાં થયા.
1: જી.
0: અલગ અલગ વ્યક્તિને બોલાવીને એક જ વિષય પર વાત કરીએ. સંગીત અલગ ફોર્મેટ છે એનું. ધેન ઇન્ટરવ્યુ, સારામાં સારું ફોર્મેટ ને ઇફેક્ટિવ ને ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટ, કે એક વ્યક્તિને તમે કેવી રીતે એનો ઇન્ટરવ્યુ લો છો. હવે ઇન્ટરવ્યુ એ ઇન્ટરવ્યુ વ્યક્તિ વિશેષની વાત છે કે ટોપિકની સામે તમે વાત કરી રહ્યા છો, એ ડિપેન્ડ કરે છે. આજે કપિલ દેવને તમે બોલાવો તો કપિલ દેવને ક્રિકેટના એક્સપર્ટ તરીકે બોલાવો છો કે ક્રિકેટના કોઈ વિષયને લઈને એના મંતવ્યો લઈ રહ્યા છો, એ ઇન્ટરવ્યુ.
1: બિલકુલ.
0: તો ઇન્ટરવ્યુ એક અલગ ફોર્મેટ છે. એવા ઘણા બધા ફોર્મેટ છે. આ થોડી વાત કરી જે પોપ્યુલર ને વધારે પરિચિત ફોર્મેટ છે એની વાત કરી મેં.
1: બહુ સરસ વાત કરી કગવાણી સાહેબ આપે, અને અલગ અલગ ફોર્મેટ જે આકાશવાણીમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને વચ્ચે તમે એક વાત કરી કે આકાશવાણીમાં મૌનનું પણ એક, સાયલેન્સનું પણ એક મહત્વ છે, અને મને યાદ છે ત્યાં સુધી આ જ વિષય પર એક સરસ આપે એક કાર્યક્રમ બનાવેલો અને એવોર્ડ પણ દિલ્હીથી આપને મળેલો, તો એની થોડી વધારે વાત કરો.
0: બસ મને આનંદ છે કે આકાશવાણી અમદાવાદમાં એ પ્રથમ એવો એવોર્ડ જ્યાં નેશનલ લેવલ પર આખા ઓલ ઇન્ડિયા લેવલ પર કોઈ

0: પ્રોગ્રામ રજૂ થયો અને એને ઇનામ મળ્યું ઇનોવેટિવ કેટેગરીમાં.
1: ઇનોવેટિવ પ્રાઇઝ
0: મળ્યું. બહુ રસપ્રદ વાત એ છે કે જયારે એ પ્રોગ્રામ મેં મોકલ્યો ત્યાં દિલ્હી, તો ત્યાંથી હજુ પેનલ બેસવાની બાકી હતી ને ત્યાંથી ટેલિગ્રામ કે ફોન આવ્યો કે હરીશભાઈ કોણ છે અને એમની સ્ક્રિપ્ટ નથી મળી. મેં કોઈ સ્ક્રિપ્ટ નથી તો કે એવું કેવી રીતે બની શકે? બધા લોકોની સ્ક્રિપ્ટ આવી, તમારી નથી આવી તો નહીં ચાલે. મેં કહ્યું તમે મારા જીસ્ટમાં વાંચશો તો મેં લખ્યું છે એમાં કે આ એક પ્રયોગ છે, એમાં સ્ક્રિપ્ટની જરૂર નથી, તો કે એવું ના ચાલે. પણ પછી એ લોકોને લાગ્યું અને એ લોકોએ ઇનામ આપ્યું. કારણ કદાચ નવો પ્રયોગ હતો, એની વાર્તા બહુ મહત્વની નથી, ફેમિલી પ્લાનિંગની સિમ્પલ વાર્તા હતી. પણ એનું ફોર્મેટ જે હતું એ મને પણ નવી લાગે છે, ક્યારે મને કેવી રીતે આ વિચાર આવ્યો કે શબ્દનો જ લોપ કરી નાખીએ. દેવામય ટેલિવિઝનમાં તમે શબ્દ વગર કેમેરાથી વાત કરી શકો. ઘણી એવી ફિલ્મો છે જે કોઈ ભાષા જ નથી, શબ્દ જ નથી, કારણ કે વિઝ્યુઅલ કેમેરા બોલે છે.
1: બિલકુલ.
0: અહીંયા શબ્દ વગર કેવી રીતે વાત થાય? મેં જે ફોર્મેટની વાત કરી, ડ્રામા, ડોક્યુમેન્ટરી, ટોક, ડિસ્કશન, ઇન્ટરવ્યુ, દરેકમાં શબ્દ છે કોઈ પણ ભાષાનો. મને એવો વિચાર આવ્યો, એ ખબર નહીં કેવી રીતે વિચાર આવ્યો, કે શબ્દનો લોપ કરી નાખું તો મેં પોતાને જ વિરોધ કર્યો, ના ના એ તો શક્ય નથી. પણ મેં કોઈ પ્રયત્ન કરવા દો, થોડા પ્રયત્નો કર્યા તો 10 મિનિટનું કંઈક બનાવી શક્યો. પણ મારે એવોર્ડ વિનિંગ માટે મોકલું તો ત્યાં કે 15 મિનિટથી ઓછું નહીં ચાલે. પછી મેં પ્રયત્નો કરી રાખ્યા અને પછી જે કંઈ પ્રોગ્રામ બને એની વાત કરું તો મને લાગ્યું કે આ તો મારા મનની ઉપજ છે, આ કોઈને સમજાશે કે નહીં. એટલે અહીંયા એક સિનિયર પ્રોડ્યુસરની, હું જુનિયર હતો, અને સિનિયર પ્રોડ્યુસરની કમિટી બોલાવી કે ભાઈ આ પ્રસારણમાં જાય એ પહેલા તમે મને કહો કે સમજાય છે, હું જે વાત કરું છું પછી પ્રસારણમાં જઈએ. તો એ લોકોએ પ્રોગ્રામ સાંભળ્યો, 75% વાત હું જે કહેવા માંગતો તે સામે કહી, હવે પ્રસારણમાં જવાય દે. તો એમાં દેવાભાઈ આ જ વાત હતી, શબ્દ જવા દીધો. હવે શબ્દ વગર મારે વાત કમ્યુનિકેટ કરવી છે રેડિયોમાં, શ્રાવ્ય માધ્યમમાં, તો સંગીત, ધ્વનિ પ્રભાવ, સાયલેન્સ, ખામોશી,

0: આનંદ છે કે શબ્દ વગર એ પ્રયોગ કર્યો અને સફળ થયો.
1: વાહ, એટલે એનું ટાઈટલ શું હતું?
0: આનંદની બાદબાકી.
1: આનંદની બાદબાકી.
0: પરિવારમાં એક સંતાન ત્યારે આનંદ આનંદ છે, બીજું સંતાન આવ્યું તો જન્મ વખતે આનંદ પણ ના થયો, ત્રીજું સંતાન આવ્યું તો મૌન થઈ ગયા, પરિવારમાં સ્તબ્ધ થઈ ગયા કે આ ક્યાં ભાર આ ત્રીજું સંતાન આવ્યું,
1: બિલકુલ.
0: ચોથું સંતાન આવ્યું તો પરિવાર ભાગી પડ્યું, તો આનંદની બાદબાકી થવા માંડી.
1: જી જી, બહુ સરસ વાત કરી કે શબ્દો વગર પણ ઓડિયોના માધ્યમથી તમે શ્રોતાઓ સુધી વાત પહોંચાડી શકો છો. તો કકવાણી સાહેબ, આકાશવાણીએ સંસ્કૃતિ અને પરંપરાને જાળવવાની સાથે સાથે ભાષા શિક્ષણનું પણ બહુ મોટું કામ કર્યું છે અને સાથે સાથે કૃષિ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરીને એક મોટી સામાજિક ભૂમિકા પણ અદા કરી છે. તો આ વિશે આપના અનુભવ.
0: મને યાદ છે ઇંગ્લિશ ટીચિંગ, સંસ્કૃત ટીચિંગ, હિન્દી ટીચિંગના લેસન ચાલતા અહીંયા.
1: જી જી જી.
0: ત્યારે જે કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ હશે એ એક્સપર્ટને બોલાવીને સંસ્કૃત ભાષા શીખવાડીએ તો માધ્યમ તો ગુજરાતી જ હોવું જોઈએ. સંસ્કૃત કેવી રીતે શીખવાય? એવરી ટાઈમ ધ પર્સન ગોઝ ફ્રોમ નોન ટુ અનનોન. તો ગુજરાતી ભાષામાં તમે સંસ્કૃત શીખવાડી શકો, સીધી સંસ્કૃત ના શીખવાડી શકો, એવી રીતે ઇંગ્લિશના લેસન ઘણા પોપ્યુલર થયા અને કદાચ સારો પ્રતિભાવ પણ સામેથી મળ્યો કે અમારે પ્રાઇમરી રૂટીનમાં બોલચાલની અંગ્રેજી શીખવી છે, નોટ હાઈફાઈ. તો કેવી રીતે? તો રૂટીનમાં શું શું કયા શબ્દો વપરાય છે, કઈ પરિસ્થિતિમાં કયા શબ્દો અંગ્રેજીમાં વપરાય, વાક્ય કેવી રીતે બને, ગ્રામર શું હોય, એવા થોડા પ્રયત્નો થયા. તો ભાષા શીખી શકાય, ઓડિયોમાં કોઈ વાંધો નથી.
1: બિલકુલ. આજની તારીખમાં પણ એક કાર્યક્રમ સંઘગાન શિક્ષણ આવે છે, એમાં એક પોએટ્રી લેવામાં આવે છે, કોઈ પણ બંગાળી ભાષાની હોય, અસમિયા હોય, ગુજરાતી હોય, હિન્દી, ઉર્દુ, અને એનું એક શિક્ષણ હિન્દી ભાષાનો ઉપયોગ કરીને એ આખા દેશમાં એક પ્રોગ્રામ ચાલે છે એવો સરસ મજાનો, કે જેથી કરીને લોકોને ખબર પડે કે આ ભાષાનું મહત્વ શું છે.
0: જી. પણ એક થોડાક જે પ્રોગ્રામ યાદ આવી રહ્યા છે, સાયન્સ સિરિયલ વિજ્ઞાન વિધિ કરીને પ્રોગ્રામ પ્રસારિત થતો, પરેશભાઈ માંકડ હતા તે.
1: જી જી જી.
0: તો લોકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેવી રીતે કેળવી બહુ મોટી વાત છે, અંધશ્રદ્ધાને કેવી રીતે બાજુ રાખી ઘણી મોટી વાત છે. તો લગભગ 10 થી 14 વર્ષના બાળકોને રજીસ્ટર કર્યા, તો ગુજરાતમાંથી લગભગ 35,000 બાળકો રજીસ્ટર થયા, રજીસ્ટર્ડ ફોર લિસનિંગ. એટલે 35,000 બાળકો એ સમયે અઠવાડિયે એકવાર રેડિયોનો પ્રોગ્રામ સાંભળીને અને જે કંઈ કહીએ એના પ્રશ્નનો જવાબ આપતા અને અમે ઇનામ આપતા આકાશવાણી તરફથી. તો સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ કેવી રીતે ડેવલપ કરવું એ મોટા મોટું શિક્ષણ.
1: બિલકુલ બિલકુલ.
0: ખેડૂત મંડળ, તો ખેડૂત મંડળ વડોદરાથી વર્ષો સુધી બહુ લોકપ્રિય કાર્યક્રમ, જ્યાં ખેડૂતોને સારી ખેતી કેવી રીતે થાય એના એક્સપર્ટ આવીને વાત કરે અને એક સરસ ખેતી કરી શકે અને દેશનું ઉત્પાદન વધારી શકે એવા પ્રયત્નો થયા. ફેમિલી પ્લાનિંગ હેલ્થમાં ઘણા એવા પ્રયોગ થયા, હેલ્થનું શિક્ષણ આપવા માટે, જ્યાં રૂટીન લાઈફમાં આપણે કેવી રીતે પોતાની હેલ્થ જાળવી શકીએ, ડોક્ટર્સને બોલાવીને ડિસ્કશન કરીને. તો એવા અનેક પ્રયોગો થયા જ્યાં ઘણું બધું આપણે શીખવી શક્યા. જીવન સૌરભ કરીને એક પ્રોગ્રામ આવ્યો યુવાનો માટેનો, એમાં પણ શું થયું કે આકાશવાણીનું લિસનિંગ થોડું ઓછું થવા માંડ્યું, એટલે વી રજીસ્ટર્ડ 10,000 યુથને રજીસ્ટર કર્યા. એમને કોઈ આ સમયે તમારો પ્રોગ્રામ આવશે અને સાંભળીને અમે જે પ્રશ્નો પૂછીએ છીએ લઈને જવાબ આપશો તો ઇનામ આપશું વગેરે. તો એમાં ઘણી એવી મુદ્દાની વાતો હતી જ્યાં યુવાનો, જ્યાં ફ્રસ્ટ્રેશન છે, નિરાશા છે, અથવા લગ્ન જીવનમાં તેરાર પડી ગઈ છે, તો એ લોકોને કેવી રીતે એજ્યુકેટ કરવા એવો પ્રોગ્રામ કર્યો અને સારું રિઝલ્ટ મળ્યું. તો ઘણા બધા શિક્ષણના કાર્યક્રમ કર્યા, પણ એવા કાર્યક્રમ કરીને આકાશવાણીએ એ સમયમાં ઉત્તમ કામ કર્યું એમ કહું તો પણ ચાલે.
1: બિલકુલ,
0: ઉત્તમ કામ.
1: બિલકુલ બિલકુલ. તો આની સાથે સાથે કકવાણી સાહેબ, સ્થાનિક બોલી, લોક સંગીત અને નાટકોને જીવંત રાખવા પણ આકાશવાણીનું બહુ મોટું યોગદાન છે, તો આ વિશે થોડીક માહિતી.
0: લોકસંગીત ને ઇવન શાસ્ત્રીય સંગીત બંનેની જો વાત જોડી દઉં તો ઘણા એવા કોન્સર્ટ, મ્યુઝિક કોન્સર્ટ આકાશવાણી કર્યા અને હજુ પણ કરી રહ્યા છે લોકો, જ્યાં આગળ ધીમે ધીમે લોકો લોકસંગીતથી દૂર થતા ગયા હોય અને શાસ્ત્રીય સંગીત સમજણ પણ ના પડતી હોય ત્યારે એને પ્રમોટ કરવામાં આકાશવાણીનો મોટું યોગદાન.
1: મોટું.
0: લોકો વેસ્ટર્ન તરફ વળી ગયા ત્યારે લોક સંસ્કૃતિ, લોકગીતોને કેવી રીતે જાળવીને એ લોકોને પ્રમોટ કરી શકાય એ આકાશવાણીએ મોટું કામ કર્યું.
1: જી.
0: ઇવન શાસ્ત્રીય સંગીત માટે પણ.
1: બિલકુલ. એટલે એમ કહી શકીએ કે આકાશવાણીએ ઘણા બધા નામી કલાકારો જે આપ્યા છે, એટલે એનું લિસ્ટ તો બહુ લાંબુ છે, પણ એક ગામડાનો નાનો એક કલાકાર હોય એને પ્લેટફોર્મ આપીને, એને શ્રોતાઓ સામે મૂકીને એ આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા.
0: જી. એટલે એટલે કલા અને કલાકાર બંનેને પ્રોત્સાહન આપ્યું, આપણે મોટું પ્લેટફોર્મ આપ્યું. એક કલાકાર અલગ અલગ ગામડા જઈને 10 પ્રોગ્રામ કરે તો 2,000 લોકોને સંબોધિત કરે, અહીં હજારોની સંખ્યામાં શ્રોતાઓ એને સાંભળે અને એને માન આપે, સન્માન આપે, રોજી રોટી આપે.
1: જી,
0: બહુ સારું કામ કર્યું.

0: તો કકવાણી સાહેબ, કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે આકાશવાણી હંમેશા એક લાઇફ લાઇન તરીકે કામ કર્યું છે, તો એ આપના અનુભવ આપે છે કોઈ એવી ઘટનાઓ?
1: એટલે હું ડ્યુટી ઓફિસર હતો અને ચોમાસાના સમયમાં રાત્રે ડ્યુટી ઉપર હોઈએ અને તે વખતે કોઈ માધ્યમ નહોતું, ટેલિવિઝન નહોતું, ઇન્ટરનેટ પાછળથી આવ્યું બધું. ત્યારે મહી નદીમાં પૂર આવ્યું તો ત્યાંના ખેડા જિલ્લાના કલેક્ટરનો રાત્રે ફોન આવે 10 વાગે, ભાઈ આગાહી છે કે નદીની આસપાસના વિસ્તારો ખાલી કરાવો નહીં તો જાન જશે અને વગેરે વગેરે. અને મારા અનાઉન્સર તરત જ અનાઉન્સ કરતા અને હજારો લોકોના જીવ બચાવી શક્યા એ વખતે મને આનંદ છે એનો. બ્લડ ડોનેશનનો કેસ યાદ છે, સરકારી હોસ્પિટલ તો એ લોકોનો આવ્યો કે અમુક બ્લડ ગ્રુપની જરૂર છે અને કોઈ દર્દીને જરૂર છે, નહીં તો એના પ્રાણ નહીં બચાવી શકીએ. અને લગભગ તેવું તે બપોરે જીઆઈ ભારતીનો પ્રોગ્રામ આવતો ને દોઢથી અઢીમાં વારંવાર અનાઉન્સમેન્ટ કરી, અડધો કલાક પછી હોસ્પિટલનો ફોન આવ્યો, તમે બંધ કરો, એટલા બધા ડોનેશન વાળા આવી ગયા છે કે અમારી પાસે બ્લડ બેંકમાં બ્લડ મૂકવાની જગ્યા નથી અને અમારે કાર્યક્રમની અનાઉન્સમેન્ટ બંધ કરવી પડી. કેટલું લિસનિંગ હશે, કેટલો પ્રભાવ હશે, કેટલો વિશ્વાસ હશે લોકોને કે આકાશવાણી અનાઉન્સ કરી છે અને કેવી માનવતા હશે કે અમારે ત્યાં બ્લડ ડોનેટ કરવું છે.
0: બિલકુલ
1: એવા કિસ્સાઓ તો રેર છે. અને જ્યારે કચ્છ ભુજમાં ધરતીકંપ થયો ત્યારે પણ રેડિયોએ ભૂમિકા, ભુજ આકાશવાણી અને બીજા લોકોએ અદભુત કામ કર્યું અને હજારો લોકોના જીવન બચાવ્યા, ઘણી બધી મદદ કરી સરકારી,
0: લોકોને એકબીજા જોડે મેળવ્યા. એટલે એક્ચ્યુઅલી અહીંથી એમના નામ એનાઉન્સ થતા હતા રેડિયો પરથી, આખી રાત રેડિયો ચાલુ રહેતો હતો અને કે ભાઈ આ વ્યક્તિ જીવી જ છે, એમના કોઈ સગાવાલા હોય તો એમ કરીને, એટલે કેટલા બધા એવા અમારી પાસે તો લિસ્ટ હતું આખું અને અમને મળી ગયા છે, આનંદ છે, એ પણ એવા પણ મેસેજીસ આવતા હતા. તો કકવાણી સાહેબ, આપે જે પ્રોટોકોલની વાત કરી, આકાશવાણીમાં અમુક ચોક્કસ નિયમો છે, એની બહાર આપણે જઈ શકતા નથી, તો એક ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપ બહુ સારો પ્રકાશ પાડી શકો છો આમાં કે કેવા પ્રકારના પ્રોટોકોલ્સ છે અને આપણે ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું હોય છે.
1: ચોક્કસ મારો અભિપ્રાય આપી શકું કે જે બ્રોડકાસ્ટ પોલિસી અને બ્રોડકાસ્ટ કોડ જેનો પ્રયત્ન કરીને અમલ કરી રહ્યા છે, એમાં ઘણી બધી અડચણો આવતી કે બોલ્ડ પ્રોગ્રામથી આપણે દૂર થતા ગયા. જ્યારે બીજી બીજી ચેનલ આવવા માંડી, રેડિયો ઉપરાંત ટેલિવિઝન વગેરે વગેરે, ત્યારે બહુ તકલીફ થઈ કે આપણે આકાશવાણીમાં રહીને સરકારના તંત્રનું જે પાલન કરતા કોડનું અને નિયમોનું, ત્યારે ઘણી બધી વાતો ન કહી શકતા. અને એ સિવાય પણ એક નવીનતા લાવવા માટે પણ અમે ડર હતો કે આવું કહીશું તો અમારા ડાયરેક્ટર ના

0: તો ન કહી શકતા.
1: જી.
0: અને એ સિવાય પણ એક નવીનતા લાવવા માટે પણ અમે ડરતો, આવું કહીશું તો અમારા ડાયરેક્ટર ના તો નહીં પાડે ને, પ્રસારણમાં જવાની બંધન તો નહીં થઈ જાય ને, તેમ કરીને ધીમે ધીમે સ્ટાફ વિધડ્રો કરતો ગયો. ઇન્સ્ટેડ ઓફ ટેકિંગ બોલ્ડ ડિસિઝન, એ લોકોએ પોતાના વાતોને એકદમ ઓછી કરી નાખી, જેથી ભૂલથી એક શબ્દ ના જતો રહે, અમુક શબ્દ વપરાશે તો મારી નોકરીનું શું, એવા ઘણા પ્રોબ્લેમ થવા માંડે. એટલે મને એવું લાગે છે કે બ્રોડકાસ્ટ પોર્ટ અને કોડની થોડું બ્રોડલી વિચારીએ તો અમુક વાતોમાં કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ એ બંધનો સ્વીકારીને ચાલ્યા તો લિસનિંગને ખાસું નુકસાન થયું.
1: કકવાણી સાહેબ, આપના મનગમતા કાર્યક્રમો આકાશવાણી પરના કયા?
0: નાટક તો મેં તમને કહ્યું જ, પણ એ સિવાય મને જે ડિસ્કશન થતા, પેનલ ડિસ્કશન, જેમાં રોચક વાતો, જેમાં અલગ અલગ અભિપ્રાયો આવતા, તકરાર થતી, ને કોઈ પણ દેશની સમસ્યા હોય કે સમાજની સમસ્યા હોય, તો ડિસ્કશન ફોર્મેટ વધારે ગમતું મને. બકુલભાઈ ત્રિપાઠી તે વખતે બહુ જ એક્ટિવ અહીંયા, અને બપોરે ટાઇટલ યાદ નથી પણ એક પ્રોગ્રામ થતો હાસ્ય, વ્યંગનો હાસ્ય, એટલું બધું લિસનિંગ. લોકોને હાસ્ય બહુ ગમે. રોજિંદા જીવનમાં જે ફ્રસ્ટ્રેશન, નિરાશાઓ અને તકલીફોને બાજુ મૂકીને અને કોમેડી એન્જોય કરું, તો હાસ્યરસિક પ્રોગ્રામો ઘણા થતા, એ મને ગમતા. યુથ ફોરમ પ્રોગ્રામ બંસાલીજી કરતા તે વખતે, અને શ્રોતાઓને એક જગ્યાએ બોલાવીને હોલમાં ક્યાં બેસાડીને અને એના પ્રશ્નો એક્સપર્ટ જવાબ આપે, મજાનો પ્રોગ્રામ મને ગમતો. કદાચ સૌથી વધારે હવે યાદ આવે છે તમે પૂછો ત્યારે, એક પ્રોગ્રામ ગમતો, એક લોક સમસ્યાની સંસદ પ્રોગ્રામ હતો, જેને રિયલ સેન્સમાં પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ, આપણે પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર છીએ, લોકોને ઉપયોગી થાય એવા પ્રશ્નોની વાત કરીએ, લોકોને મદદ મળે એવી વાત કરીએ, અને પાર્ટિસિપેટરી પ્રોગ્રામ કરીએ, વન વે નહીં, આપણે બોલીને કોઈ સાંભળે નહીં, એ લોકોનો ઇન્ટરવ્યુ પણ આવે, વાતચીત થાય, ડાયલોગ થાય. તો લોક સમસ્યાની સંસદમાં એક દાખલો દેવામાં યાદ આવે છે, એટલે અત્યારે તમે પૂછ્યું છે.
1: બિલકુલ.
0: સ્ટેટ ટ્રાન્સપોર્ટ પર એક પ્રોગ્રામ હતો, એસટી સર્વિસ પર, અને અનાઉન્સમેન્ટ કરી કે એસટી વિશે તમારી ફરિયાદો, મંતવ્યો, અભિપ્રાયો હોય મોકલી આપો આ તારીખ સુધી. ખાસા પત્રો આવ્યા, પછી એસટીના જે સરકારી તંત્રમાં જે એમડી કે જે કોઈ ચેરપર્સન હોય એ લોકોને બોલાવ્યા કે ચલો તમારી ફરિયાદ આવે છે, ફલાણા ગામમાં આમ છે, ફલાણા ગામમાં આવે છે. તો એ થોડા તૈયારી સાથે આવતા, કોઈ વાર માફી માંગતા, અને કોઈ વાર આશાઓ આપતા, અને વચનો આપતા, પણ એક વચન એમણે આપીને પૂરું કર્યું એનો મને આનંદ છે. શ્રોતાઓને પણ બોલાવતા સ્ટુડિયોમાં, તો એક નજીકના ગામડામાંથી 10-15 કિલોમીટરથી ગામડામાંથી એક વ્યક્તિ આવી અને ત્યાં એમડી આગળ રજૂઆત કરી કે અમારા ગામમાં 10 વિદ્યાર્થીઓ 5 કિલોમીટર ચાલીને શાળાએ જાય છે, 5 કિલોમીટર ચાલીને, દયા આવે. તો કેમ તમારી આ તમારી બસ કેમ એક્સપ્રેસ છે, લોકલ કેમ ઊભી નથી રહેતી? તો એમડીને લાગ્યું કે બહુ મહત્વનો મુદ્દો છે, તો એમણે ત્યાં વચન આપ્યું, અને 15-20 દિવસ પછી પેલી વ્યક્તિનું આકાશવાણીને ધન્યવાદનો ફોન આવ્યો કે બસ ઉભી રહે છે ત્યાં. મને લાગ્યું આના કરતા વધારે સારું કામ આકાશવાણી કેવી રીતે કરી શકે.
1: બિલકુલ બિલકુલ.
0: તો લોક સમસ્યાનો સંસદ કાર્યક્રમ મને સૌથી વધારે ગમતો બીજા બધા કાર્યક્રમ, બાકી તો ઘણા કાર્યક્રમ હતા જ.
1: તો એક ખરા અર્થમાં જે આકાશવાણીનું સૂત્ર છે, બહુજન હિતાય બહુજન સુખાય.
0: બિલકુલ.
1: એટલે આપણે તમે જે વાત કરી એ આપણે એને સાર્થક કરી જ છે અને કરતા રહીશું
0: ડેફિનેટલી.
1: તો કકવાણી સાહેબ, અત્યારના આધુનિક ડિજિટલ અને પોડકાસ્ટના સમયમાં આકાશવાણી પોતાની વિશ્વસનીયતા કેવી રીતે જાળવી રાખે છે, અને આ સમયમાં આકાશવાણીનું સ્થાન ક્યાં જુઓ છો આપ?
0: થોડું પાછળ જુઓ એટલે એકાદ મિનિટ વધારે લઉં એમાં.
1: બિલકુલ.
0: આકાશવાણીનું લિસનિંગ જયારે ટેલિવિઝન નતું ત્યારે તો સૌથી હતું જ વધારે સારું હતું.
1: જી.
0: પણ ટેલિવિઝન જોઈને થોડી નિરાશા આવી, એનાથી કાર્યક્રમને નુકસાન થયું એક વાત. બીજું, રેડિયોના સ્વરૂપો બદલાતા ગયા, ટેકનોલોજી ડેવલપ થતી ગઈ.
1: જી.
0: તો તે વખતે તો અમદાવાદ પ્રાઇમરી અને વિવિધ ભારતી પછી એફએમ પર આવ્યું એટલે મોબાઈલ પર આવી ગયું, એ ટેકનોલોજી સારી થઈ. પણ બીજા જે સ્વરૂપો બદલાયા, કેમ્પસ રેડિયો શરૂ થયો, તો શિક્ષણની વાત કરે કોઈ પણ યુનિવર્સિટીમાં. પછી કોમ્યુનિટી રેડિયો શરૂ થયો, અમુક સંસ્થા અમુક છે એવા
1: અમદાવાદ
0: ધ્યાનમાં રાખીને એમાં વિકાસની વાત કરી.
1: બિલકુલ.
0: પછી લોકલ રેડિયો, પેલા ગોધરા સુરત હતા પછી બદલાઈ ગયા એમાંથી, તો એ વખતે પણ લોકલ લેવલની વાત ત્યાં સંભળાય, થોડા કિલોમીટરની ત્રિજ્યામાં જ પ્રોગ્રામ સંભળાય પણ લોકલ વાત થાય, રિજિયોનલ ચેનલ અને નેશનલ ચેનલ એવા સ્વરૂપો બદલાયા. પછી ઇન્ટરનેટ રેડિયો આવ્યો, તો આખી વાત બદલાઈ ગઈ ટેકનોલોજી. અને પછી તો સોશિયલ મીડિયા અને ટેલિવિઝન અને ઇન્ટરનેટ આવ્યું, પછી તો ફક્ત આકાશવાણીની, દૂરદર્શનનો કે ટેલિવિઝનનો ઓડિયન્સ પણ વિખેરાઈ ગયો, કારણ કે લોકોને આ સોશિયલ મીડિયામાં રસ પડવા માંડ્યો. તો ઘણા બધા કારણોસર એ શ્રોતા જે બદલાતો ગયો, એમાં ટેકનોલોજી જવાબદાર છે, એ કારણ હોઈ શકે જેના લીધે આપણે એ ન કરી શક્યા. બાકી દેવભાઈ તમે વિચારો, રેડિયોમાં હજુ શક્તિ છે, ગાંધીજી કહેતા રેડિયો મેં શક્તિ હૈ.

0: રીતે રેડિયોની રીચ તમે આજે પણ જો સર્વે કરો તો બધા ટેલિવિઝન બધા માધ્યમો કરતા આપણે આગળ છીએ. જ્યોગ્રાફિકલી અને પોપ્યુલેશન વાઇઝ વી આર રીચિંગ મોર દેન 95% ઓફ પીપલ પહોંચી છે. રેડિયો તમે કાર ડ્રાઈવ કરતા સાંભળી શકો, રેડિયો તમે કિચનમાં રસોઈ બનાતા કરી શકો, રમતા રમતા સાંભળી શકો. તો આની સ્ટ્રેન્થ છે.
1: જેમ જેમ મનોરંજનના માધ્યમો વધતા ગયા એમ એવું કહી શકાય કે શ્રોતા પણ વહેંચાતો ગયો. તમારી દ્રષ્ટિએ તમારી સાથે કોઈ કામ કરતા કર્મચારીઓ કે તમારા કોઈ મિત્ર હોય તો એમની કોઈ યાદો હોય તો એના વિશે થોડી વાત કરો.
0: રસિકલાલ ભોજક સંગીતમાં હતા, ગ્રેટ કામ કર્યું એમણે. કદાચ સંગીતને પ્રમોટ કરવામાં રેડિયોની મદદથી બહુ મોટું યોગદાન આપ્યું.
1: બિલકુલ,
0: કોઈ શંકા નથી.
1: જી,
0: હું તો સવારે આવું એ પહેલા હાજર હોય, સાંજે ઘરે જોતા બેઠા હોય. સખત કામ. બંસાલીજી હતા, બીજી બંસાલીજી, એ કદાચ યુથ ફોરમમાં એટલા બધા પોપ્યુલર કે આસપાસના કોલેજના યુવાનો અને યુવા સંસ્થાઓને બોલાવીને સન્માન કરતા અને એમની પાસે પ્રોગ્રામ રજૂ કરાવતા.
1: જી,
0: પરેશભાઈ માંકડ, સાયન્સ ઓફિસર, જબરદસ્ત કામ કર્યું એમણે. કદાચ આકાશવાણીની મદદ તો લીધી જ એમણે, પણ એટલું બધું સરસ કામ કર્યું કે બહાર આખા સમાજમાં ગુજરાતમાં વિજ્ઞાનને કેવી રીતે તમે પ્રમોટ કરી રહ્યો છો એ એમની પાસે શીખવા જેવું જબરદસ્ત કામ કર્યું. લલિત કુમાર શાસ્ત્રી, સાહિત્યના માણસ, એમણે અદભુત સાહિત્યિક કાર્યક્રમો કર્યા. એ સિવાય પાછળ જે તુષાર બી શુક્લ અને યજ્ઞેશ દવે આવ્યા, યુથ જે મારી પાસે જોડાયો, એ લોકોએ પણ આકાશવાણીની પ્રતિષ્ઠામાં ઘણું પ્રદાન કર્યું, મોટું પ્રદાન કર્યું. ચીનુ મોદી થી માંડીને ઘણા એવા સાહિત્યકારો કલાકારો આકાશવાણીમાં આવતા, અહીંયા માન આપતા આવીને, એટલે એ આખા આકાશવાણીની પ્રતિષ્ઠા વધારવામાં આ બધા મિત્રોનું ઘણું મોટું યોગદાન છે મારી.
1: બિલકુલ બિલકુલ. તો કકવાણી સાહેબ, આકાશવાણીનું આપના જીવનમાં શું મહત્વ રહ્યું?
0: મીડિયાનું ઓવરઓલ કહું, આકાશવાણી ડેફિનેટલી મારો પ્રથમ પગથિયું કહેવાય, પછી દૂરદર્શન ગયો વગેરે. પણ એમ લાગ્યું કે મેં જે આકાશવાણીને આપ્યું એના કરતા આકાશવાણી પાસે ઘણું મેળવ્યું મને એવું લાગે છે. એ ભલે ટાઈમની પંક્ચ્યુઅલિટીની વાત હોય, જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. મીડિયાનું કહેવાય છે કે એ મીડિયા તમારા જીવનના દ્રષ્ટિકોણને બદલાવી દે, માઇન્ડસેટ ચેન્જ કરે. કારણ કે દરરોજ દેવંગભાઈ મોટા વિદ્વાનો, સાહિત્યકારો, કલાકારો, સંગીતકારો, સાયન્ટિસ્ટ આપણને મળવા આવે, એ લોકો જીવન વિશે શું વિચારે છે, એ લોકો સમાજને કેવી રીતે મદદ કરી રહ્યા છે, તો એ કદાચ સમાજને મદદ કરવાની ભાવના મારામાં કેળવાઈ હોય અથવા મારી પર્સનાલિટી, મારી ઇનર પર્સનાલિટી જો ઘડાઈ હોય તો મીડિયાને કારણે.
1: તો કકવાણી સાહેબ, આજે આપની સાથે વાત કરીને એવું લાગે છે કે આપણે ઇતિહાસના પાનાઓને ફરી જીવી લીધા છે, અને આપના અનુભવ અને આપે વહેંચેલી યાદોએ એ સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી ભલે બદલાય પણ આકાશવાણી હંમેશા શ્રોતાઓના મન હૃદયમાં સચવાયેલી રહેશે. આકાશવાણીના સ્ટુડિયોમાં આવી આપે આવી મહત્વની માહિતી અમારા શ્રોતાઓને પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: મારી શુભેચ્છાઓ દેવંગભાઈ, આકાશવાણી પરિવારને અને આકાશવાણીને. થેન્ક યુ.
2: શબ્દોમાં માહિતી યાદો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી હરીશ કકવાણીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં.
2: અરે વાહ,
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
0: પ્રકૃતિ આપણી પાસે કંઈ જ માંગતી નથી, ફક્ત આપતી જ રહે છે. શ્વાસ માટે હવા, જીવન માટે પાણી, છાયા માટે વૃક્ષો અને મનની શાંતિ માટે હરિયાળી. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું સ્વાગત કરે છે. દર વર્ષે

0: કે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, પણ સાચું કહીએ ને તો પર્યાવરણની કાળજી માત્ર એક દિવસ માટે નહીં, દરેકે દરેક દિવસ માટે જરૂરી છે. જેમ કે આપણા રોજિંદા જીવનની નાની નાની ટેવોથી આપણે શરૂઆત કરી જ શકીએ. ઘરમાં બચેલો ખોરાક ફેંકી દેવાના બદલે એનો યોગ્ય ઉપયોગ કરવો, જૂની વસ્તુઓ ફરી વાપરવી.
1: આવી જ રીતે હવે જરૂરી બન્યું છે કે આપણે બાળકોને પણ પર્યાવરણ વિશેની સમજ આપીએ, કારણ કે આવતીકાલ એ એમના જ હાથમાં છે.
0: અને આ સંદેશ સાથે જ હવે વાંચીએ આપના પત્રો અને ઈમેલ્સ. તો આ 2 પત્રો છે જામનગરથી 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો, સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. બાબુભાઈ જણાવે છે કે આકાશવાણીનો સુહેર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ, જેમાં ઘણું જાણવાનું મળે છે. તારીખ 29 એપ્રિલના શુક્રવારના રોજ સાબરમતી આશ્રમ અને ગાંધીજીની વાતો કરી તે સુપરહિટ હતી. તારીખ 1 મે શુક્રવારે ગુજરાત સ્થાપના દિવસની સરસ વાતો કરી. ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહેલા શ્રોતા મિત્રોએ પોતપોતાના ગામ શહેરની વિશેષતાની માહિતી આપી. બાપુની ભૂમિની વાત કરી તે અને જય જય ગરવી ગુજરાત ગીત સુપરહિટ હતું. અમારા જામનગરમાં આવેલા બાલા હનુમાનજી મંદિર વિશે તથા અખંડ રામધૂન ચાલે છે એ વિશે પણ શ્રોતા મિત્રએ જણાવ્યું, જે સાંભળીને ખૂબ આનંદ થયો. આવા સુંદર કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન. જી બાબુભાઈ, થેન્ક યુ સો મચ. અમને પણ ખૂબ આનંદ થયો કે સહયર કાર્યક્રમનો એક અગત્યનો હિસ્સો એવા શ્રોતાઓ આટલી સરસ રીતે કાર્યક્રમનો એક ભાગ બન્યા અને એ રીતે જોડાયા. તો સાથે જ હંમેશની જેમ બાબુભાઈએ સરસ મજાનો વન લાઇનર સુવિચાર લખ્યો છે, કોઈનું દુઃખ જોઈને રાજી ન થાજે, બની શકે તો મદદ કરજે.
1: તો શ્રોતા મિત્રો, જામનગરથી જ હવે વધુ એક શ્રોતા મિત્રનો સંદેશ છે, ધર્મેન્દ્રસિંહજીનો સંદેશ. કહે છે કે 18 મે સોમવારનો કાર્યક્રમ ખૂબ અલગ રહ્યો. આદિલ મંસૂરી સાહેબના જન્મદિવસ માટેનો ખાસ કાર્યક્રમ, ગીતો અને ગઝલો, વાતો ગમી. તો 20 મે બુધવારના રોજ કાર્યક્રમમાં શ્રોતા મિત્ર માધુભાઈએ આપ બંને બહેનોને ગરમીમાં ધ્યાન રાખવાની વાત કરી તે ગમ્યું. આમને સામને વાત થઈ કે તમે અમને ગરમીમાં ધ્યાન રાખવાનું કહ્યું અને એક શ્રોતા મિત્રોએ આપ બંનેને. ખૂબ સરસ. જી ધર્મેન્દ્રસિંહજી, આજ તો લાગણી છે ને આપણા વચ્ચે, આપ સૌ અમારું ધ્યાન રાખો છો અને અમે બંને આપ સૌની કેર કરીએ છીએ. તો આગળ એમણે જણાવ્યું છે શ્રોતા મિત્રો કે 22 મે રોજ શુક્રવારે જીવ સૃષ્ટિ વિશે જે વાર્તા આપી તે 100%. ખૂબ સરસ. તૃપ્તિબેન સાથેની વાતચીત ખૂબ સરસ લાગી. ત્વચાની સારસંભાળ વિશે માહિતી ઉપયોગી લાગી. ખાસ કરીને તૃપ્તિબેન માત્ર ગુજરાતી શબ્દોનો પ્રયોગ કરે છે એ ગમ્યું. વાતચીતમાં એમણે ગુજરાતી ભાષાનો ખૂબ સુંદર રીતે ઉપયોગ કર્યો. આ બંને બહેનોએ દરેક જીવનું ધ્યાન રાખવાની વાત કરી તે ખૂબ સાચી કરી. તો આ સંદર્ભમાં એમણે એક પંક્તિ પણ કહી છે, ઉઠતા બેસતા વફાદારી જેની શાન છે એ આપણી માતૃભૂમિની પહેચાન છે. દરેક જીવનું ધ્યાન રાખવું એ દરેક માણસની શાન છે. ભૂલેથી પણ કોઈ જીવ જંતુને આપણાથી નુકસાન ન થાય એની કાળજી રાખવી એ આપણી ફરજ છે. બિલકુલ ધર્મેન્દ્રસિંહજી, આપે એકદમ સાચી વાત કરી અને એ દિવસે કાર્યક્રમ દ્વારા અમે આજ સંદેશો પહોંચાડવા માંગતા હતા. આપ કાર્યક્રમ ધ્યાનથી સાંભળો છો, આપને કાર્યક્રમ ગમે છે અને અભિપ્રાયો અમારા સુધી પહોંચાડો છો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: તો ધર્મેન્દ્રસિંહજીના સંદેશ બાદ હવે આ પત્ર છે ભાવનગર સૌરાષ્ટ્રથી નિયમિત પત્ર લખનાર વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણ ચંદ્ર પી વાઘેલાનો. જણાવે છે કે તારીખ 23 એપ્રિલને સોમવારના સહયર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા મોહિની એકાદશી વિશેની સુંદર વાતો તેમજ રીમાબેન શાહ પાસેથી કલા સંસ્કૃતિ અને વિવિધ પ્રવૃત્તિઓનો જે વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની મજા આવી. તે દિવસે મારી પસંદગીનું ગુજરાતી ગીત સંભળાવ્યું હતું, જેનો મને ઘણો આનંદ થયો. તારીખ 29 એપ્રિલને બુધવારના સહયર કાર્યક્રમમાં એક રૂપક રજૂ થયેલ, જેમાં સાબરમતી આશ્રમ વિશે ગાંધીજી તેમજ કસ્તુરબા પરની સુંદર વાતો તેમજ વક્તાઓ અને મહાનુભાવો પાસેથી જે વાર્તાલાપ સાંભળવા મળ્યા તે સાંભળવાની ખૂબ જ મજા આવી અને ઘણી બધી માહિતી એ દ્વારા મળી. તારીખ 1 મે 2026ને શુક્રવારના સહયર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિવસને અનુલક્ષીને શ્રોતા ભાઈઓ અને બહેનો દ્વારા ઇમેઇલ અને ઓડિયો મેસેજ દ્વારા પોતાના શહેર જિલ્લાની સુંદર તલસ્પર્શી વાતો માહિતીસભર જાણકારી અને સ્થાપના દિનની શુભેચ્છાઓ જે રજૂ થઈ તે સાંભળવાની ખૂબ જ મજા આવી. સૌ પ્રસ્તુતકર્તાઓને અભિનંદન, ધન્યવાદ.
1: જી પ્રવીણચંદ્રજી, આ અભિનંદનના હકદાર આપ પણ છો અને એ સૌ શ્રોતાઓ છે જેઓ કાર્યક્રમ સાથે ખૂબ જ ઉત્સાહથી જોડાયા. ખાસ તો જૂનાગઢના શ્રોતા કિરીટભાઈ સોલંકી કે જેમણે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી.
2: તો હવે આ પત્ર છે ગામ

0: ચરાડા તાલુકા માણસાથી રંગબેરંગી શાહીથી સુંદર રીતે પત્ર લખીને મોકલતા આપણા શ્રોતા મિત્ર ગિરીશભાઈ મેસરિયાનો લખે છે કે 6 મે ના રોજ બુધવાર હતો અને આ દિવસે આપ બંને બહેનોએ મારા પત્રનું વાંચન ખૂબ સરસ રીતે કર્યું. અમારી કવિતા 6 અક્ષરનો મહિમા આનું કવિતા ગાન કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. અપરંપાર અપાર પરમાનંદ થયો. તો વળી 1 મે ના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિન હતો. 67મા જન્મદિનની સહિયર દ્વારા અનન્ય અને ચિરસ્મરણીય ઉજવણી કરવામાં આવી. ખૂબ ગમી. કોઈ મહાનુભાવો નહીં, પરંતુ સહિયર પરિવારના પત્ર મિત્રોના સૌજન્યથી નૂતન ચીલાનો શુભારંભ થયો હતો. આ શિરમોલ ઉજવણી હતી. આ દિવસે જે રીતે સહિયર કાર્યક્રમ રજૂ થયો તે અત્યંત આવકાર્ય અને દૂરદેશીય અભિગમ હતો. તમામ પત્ર મિત્રોના અવાજમાં પોતપોતાના ભાતીગળ પ્રદેશની ઝાંખી અનુભવાતી હતી. સહિયર પરિવારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. આ યાદગાર દિવસ પત્ર મિત્રોના ઓરમાં સુવર્ણ અક્ષરે આલેખાયેલો રહેશે. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જ્યારે શ્રોતા મિત્રો આટલી સુંદર રીતે અમને અભિપ્રાય આપે અને અમારા કાર્યક્રમોને વધાવે જે અમે ખાસ આપના માટે જ બનાવ્યા હોય ત્યારે ખૂબ આનંદ થાય. આગળ આપે લખ્યું છે કે થોડા પત્ર મિત્રોને યાદ કરું છું. કિરીટભાઈ સોલંકી જૂનાગઢથી, જૂનાગઢના પુરાતન ઇતિહાસને ચિત્રપટની જેમ યાદ કરતા તમામ ઐતિહાસિક સ્થળોની રસભરી જાણકારી આપી હતી. આપે આભાસ થતો હતો જાણે કે કિરીટભાઈ સોલંકી ગાઈડ હોય ને શ્રોતાઓ પ્રવાસી હોય. સોરઠ દેશ ન સંચર્યો, ચડ્યો ન ગઢ ગિરનાર, ન નાહ્યો દામો રેવતી, અફળ ગયો અવતાર. કામિન લંબે કેશ ગિરનારી ભભકું દીએ, ઊંચો ગઢ ગિરનાર વાદળ શું વાત કરે. તો આગળ એમણે ગારિયાધરથી શ્રી જગદીશકુમાર ગોહિલ ઉર્ફે દોસ્તને યાદ કર્યા છે. અરે, આ કવિ હૃદય ધરાવતા શ્રી જગદીશભાઈએ તો કવિતામાં ગારિયાધાર શહેરનું આબેહૂબ વર્ણન કર્યું. કવિતાનો જાણે આખો કાવ્ય સંગ્રહ પ્રગટ કરી દીધો. ગાંધી બાપુ અને સત્યાગ્રહ ગાંધી આશ્રમ વિશે ઘણી સરસ વાતો કરી. વિશ્વ વિભૂતિ ગાંધી બાપુએ સમગ્ર જીવન સત્ય, અહિંસા અને પ્રેમના સત્યના પ્રયોગોમાં ભારતને આઝાદી અપાવવામાં ન્યોછાવર કર્યું હતું. મહાકવિ રવિન્દ્રનાથ ટાગોરે બાપુને મહાત્માની ઉપમા દીધી હતી. તો બાપુએ ટાગોરને ગુરુદેવનું સંબોધન અર્પણ કર્યું હતું. તો વળી 15મી એપ્રિલના કાર્યક્રમમાં શરૂઆતમાં પરોઢનું વર્ણન કવિત્વ ભર્યું અને સુમનની સુવાસ ભર્યું હતું. ખૂબ ગમ્યું. કચ્છનો કાર્યક્રમ પણ ખૂબ શાનદાર હતો. આપ બંને બહેનોએ કચ્છી બોલીમાં જે સંવાદ રજૂ કર્યો તે લાજવાબ હતો. કચ્છનો એક પ્રખ્યાત દુહો રજૂ કરું છું. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મારો કચ્છડો બારે માસ. ને વળી મહાનાયક અમિતાભ બચ્ચનનો એક ઉદ્ગાર યાદ આવે છે. એક બાર કચ્છ દર્શન કે લીએ પ્રવાસ કરીએ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. વાહ ગિરીશભાઈ વાહ, આપનો પત્ર હર હંમેશની જેમ ખૂબ જ સુંદર, વાંચવાની મજા આવી ગઈ. અને આપે એકો એક કાર્યક્રમની જે વિગતવાર અમને માહિતી આપી, અભિપ્રાય જણાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, આજના દિવસ માટે આપના પત્રો અને ઇમેલ્સની સફર અહીં જ થંભાવીએ છીએ અને કાર્યક્રમમાં હવે આગળ વધીશું અને સાંભળીએ. આકાશવાણી પોતાની ગૌરવશાળી પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તે સંદર્ભમાં એક સરસ મજાની વાતચીત. આકાશવાણીના સહાયક નિર્દેશક કાર્યક્રમ તથા આકાશવાણી અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયેલા મૌલિન મુનશી સાથે હિતેશ માવાણીની વાતચીત સાંભળીશું.
1: સર્વ શ્રોતા મિત્રોને નમસ્કાર, અભિવાદન. આકાશવાણી 90 વર્ષથી ગૌરવશાળી પ્રસારણ યાત્રા. મિત્રો, આ સિરીઝ, આ શૃંખલા અંતર્ગત આજે આપણે આકાશવાણીના સહાયક નિર્દેશક કાર્યક્રમ તથા આકાશવાણી અમદાવાદના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયેલા મૌલિનભાઈ મુનશી સાથે વાત કરવી છે, તેમની પ્રસારણ યાત્રાની અને ખાસ કરીને વિવિધ આકાશવાણી કેન્દ્રોમાં તેમણે ફરજ બજાવી છે અને પ્રસારણનો 3.5 દાયકાથી પણ વધારે અનુભવ રહેલો છે. મૌલિનભાઈ મુનશી, સૌપ્રથમ તો આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત, અભિવાદન છે.
2: હિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર કે આજે તમે તક આપી ફરીથી જૂના સંસ્મરણો. અત્યારે આમ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો મગજમાંથી પસાર થઈ રહી છે કે 89 થી આકાશવાણી ભુજ જોઈન કર્યું.
1: 89 થી,
2: હા, ત્યાંથી માંડીને 2025 સુધી અલગ અલગ કેન્દ્રો પર કામ કર્યું. અને હિતેશભાઈ, કહું કે આકાશવાણી ખૂબ સશક્ત માધ્યમ છે. આટલા બધા ડિજિટલ આપણે માધ્યમોની વાત કરીએ, ઓટીટી પણ આવ્યું, બીજો બધા જે આયા માધ્યમો ચેનલો, પણ આ સૌમાં જો સૌથી સશક્ત હોય ને તો આકાશવાણી છે. ગાંધીજીએ પણ કહેલું કે આકાશવાણી મેં શક્તિ દેખતા હું. બરાબર છે, કારણ કે એ પ્રજાનો અવાજ રજૂ કરે છે, વોઇસલેસ પીપલ.

0: પ્રિન્સિપલોને જેની વાચા નથી એ સત્તા સ્થાને પહોંચાડે છે, એની સમસ્યાઓ માઇક્રોફોન દ્વારા ઉકેલે છે.
1: એટલે જેને આપણે કહેવાય કે વોઇસ ઓફ ધ વોઇસલેસ પીપલ.
0: યસ યસ યસ 100%. અને આજે આખી આખી લાંબી સફર રહી એમાં ખૂબ એવા અનુભવો થયા કે સમાજના જે લોકો હોય કે જેની કોઈ વાત પહોંચતી નથી. એક ડાંગની વાત કરું કે ડાંગની અંદર અમે હતા, આહવા ડાંગની અંદર આપણું કેન્દ્ર છે આકાશવાણીનું, અને ત્યાં એક પ્રોગ્રામ હતો. એના અમે એક ગામમાં ગયા તો ત્યાં લોકોએ કહ્યું કે સાહેબ અમે કામ કરીએ છીએ, અમને હજુ પૈસા નથી મળતા. અમે કહ્યું કે તમે માઇક્રોફોન ઉપર બોલો કે તમે આ રોજગાર યોજનામાં કામ કર્યું છે પણ હજુ પૈસા ચૂકવાય નથી, કે સાહેબ બોલીએ. એ રેકોર્ડ કરીને તરત જ સાંજે કલેક્ટર ઓફિસ પહોંચ્યો, કલેક્ટરને વાત કરી. મેં કહ્યું સાહેબ આ છે, મને કે શું વાત છે? મેં કહ્યું સાહેબ રેકોર્ડેડ છે. મને કે ચાલો મૌલિનભાઈ આપણે જઈએ. ડીએસપી ને અમને સાથે લીધા અને તમે માનશો કે પ્રોગ્રામ બ્રોડકાસ્ટ થાય પહેલા કલેક્ટરે કોન્ટ્રાક્ટર બોલ્યો કે અત્યાર પૈસા રોકડા ચૂકવો.
1: વાહ, આ આકાશવાણીની તાકાત, માઇક્રોફોનની તાકાત,
0: માઇક્રોફોનની તાકાત. એ જ રીતે ગોધરામાં જયારે હું હતો ત્યારે એવું થયેલું કે ત્યાં જે બહેનો હોય જેનો પતિ મરી જાય
1: દરમિયાન,
0: એ લગભગ 2002-3 ની વાત કરું છું, ત્યારે ડાકણ પ્રથા હતી કે સ્ત્રીનો પતિ મરી જાય એટલે ડાકણ જાહેર કરવામાં આવે. તો મને દિલ્હીથી કહ્યું કે આની સામે કંઈક પ્રોગ્રામો કરો. અને અમે એક રમીલાબેન રાઠવા કરીને સ્ત્રી હતી, એ ખૂબ આના માટે કામ કર્યા, ડાકણ પ્રથા નાબૂદ થાય
1: ગ્રામીણ વિસ્તાર,
0: ગ્રામીણ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં. અને એ વખતે એને ટ્રેક કરવા ખૂબ મુશ્કેલ હતા, પણ મેં સતત મારા સોર્સથી એમને ટ્રેક કરી, એક જગ્યાએ એમનો ભેટો થઈ ગયો. મેં કહું અમે આવીએ છીએ રમીલાબેન, તમે ત્યાં જ રહેજો. અને રમીલાબેનને કહ્યું કે કેવી રીતે તમારે લોકોનો સહયોગ જોઈએ છે. અને રમીલાબેને કહ્યું કે આકાશવાણી માઇક્રોફોનથી કહું છું કે કોઈ પણ બેનને જો આવી ડાકણ જાહેર કરે તો મારો આ મોબાઈલ નંબર છે, હું ઝૂંપડા ઉપર પણ ચોકથી મારો નંબર લખું છું, તમે આકાશવાણીના પણ સંપર્ક કરી શકો, હું સીધું તમારા ઘરે આવી જઈશ, પણ કોઈ પણ બેનને ડાકણ થવા નહીં દઉં. પછી અમે એના સિરીઝબંધ પ્રોગ્રામો કર્યા કે આ તદ્દન કુપ્રથા છે. એ જે બેન જેને અમે સપોર્ટ કર્યો કે રમીલાબેન રાઠવા છે અને એ આખું અને ઝુંબેશ ડાકણ પ્રથા સામે, તો આકાશવાણીએ સપોર્ટ કર્યો. એ દર અઠવાડિયે આવે, અમને વાત કરે કે મૌલિનભાઈ ફલાણી જગ્યાએ પહોંચી ગઈ પોલીસને લઈને. રમીલાબેનનું પછી એટલું બધું માન થયું કે પોલીસ અધિકારીઓ એની સાથે વાત કરી ડાયરેક્ટ થયા, અને એને એક બીક મૂકી કે ખબરદાર જો કોઈ સ્ત્રીનો પતિ મળી જાય ને તમે ડાકણ કરી દો, તો આકાશવાણીમાં સહયોગ આપ્યો.
1: મૌલિનભાઈ આપે જે 1988માં જોઈન કર્યું તો એ કયા કેન્દ્રથી આપે શરૂઆત કરી, કઈ પોસ્ટથી એની આપ વિગત?
0: મેં મારી શરૂઆત કરી આકાશવાણી ભુજથી 1989માં, અને એ વખતે ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ જે હોય એ પોસ્ટ ઉપર શરૂઆત કરી. પછી પ્રમોશન મળ્યું એટલે ગોધરા ત્યાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે, પછી પાછું અહીંયા જે પ્રમોશન મળ્યું એડીપી તરીકે એટલે આકાશવાણી અમદાવાદ. એટલે અલગ અલગ કેન્દ્રો ઉપર ખૂબ મજા આવી. અમદાવાદ આકાશવાણી ઉપર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમે બધા અહીંયા આકાશવાણી જ હતા, અને એકદમ બધું હલવા માંડ્યું. તરત જ અમે કોઈએ પણ બધા સ્ટાફે ખભે ખભા મિલાવીને ગરબાની ચિંતા કર્યા વગર, તુષાર શુક્લ હતા અમે ડાયરેક્ટર, તો તુષાર કે મુનશી તમે દોડો ગાંધીનગર જાઓ અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને રેકોર્ડ કરો શું પરિસ્થિતિ છે. હવે મજાની વાત એ આવી કે અમે પૂછ્યું કે સાહેબ ભુજ આકાશની બહુ ચિંતા હતી કે ત્યાં પરિસ્થિતિ શું છે. આર્મી પાસે કોઈ માહિતી નહોતી કે કયો રૂટ ચાલુ છે, એટલે પણ મને એકદમ થયું મારા સોર્સથી કે અક્ષર પુરુષોત્તમ મંદિર બેપ જવા દો. ત્યાં ડોક્ટર સમીન મળ્યો તો એમણે તત એમની જોડીમાં તીતેશભાઈ સેટેલાઇટ ફોન કાઢ્યો, અને ત્યાં એમના જે કાઉન્ટરપાર્ટ સ્વામી હતા ભુજમાં એને કહ્યું કે મને માહિતી આપ્યો કે ભુજ આકાશવાણીનું શું છે, સ્ટેટસ શું છે. તત માહિતી મળીને એમણે એમને રૂટ નક્કી કરી આપ્યો કે મૌલિનભાઈ તમારે ભુજ ટીમ મોકલવી છે ને, આટલો રૂટ ચાલુ છે, આ જગ્યાએથી મોકલો, અને રસ્તામાં ડીઝલ પણ અમારી સંસ્થાના કાર્યકરો તમને ભરાઈ આપશે કારણ કે પેટ્રોલ પંપો બંધ થઈ ગયેલા. અને પછી મને એકદમ વિચાર આવ્યો, મેં કહું હવે ડાયરેક્ટર જનરલ ઓલ ઇન્ડિયા રેડિયો સતત માહિતી માંગતા, તો એક હેમ રેડિયો ઓપરેટર હતા એનો મેં સંપર્ક કર્યો. તેમણે હેમ દ્વારા ભુજ સંપર્ક કર્યો અને કહ્યું કે ભાઈ તમારા કોઈનું મૃત્યુ થયું નથી, ઓફ એર થઈ ગયું છે, ઓનએર નથી અત્યારે, પણ કે બધા સલામત છે, તમે ચિંતા ના કરતા. તો એ હેમ રેડિયો દ્વારા પણ માહિતી મેળવી.
1: એટલે આકાશવાણી ભુજનો સ્ટુડિયો છે એ ડેમેજ થયેલો, નુકસાન પામેલું, એના માટે ઓપરેશનલ ન હતો.
0: એટલે એટલું બધું. પછી તો અમે અમદાવાદમાં દિવસ રાત એટલા બધા પ્રોગ્રામો કર્યા, અને એ વખતે અમે ભૂમિકા એ હતી કે લોકો ખૂબ ગભરાયેલા હતા અને અફવા બહુ ફેલાતી હતી. ગુજરાત સિવિલ એન્જિનિયર એન્ડ આર્કિટેક્ટ્સ દ્વારા એક પ્રોગ્રામ શરૂ કર્યો કે ભાઈ તમારા મકાનમાં તિરાડ દેખાય કે તમને ભય હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે, અમારી એક ટેકનિકલ ટીમ તમારા મકાનનું નિરીક્ષણ કરાવશે અને તમને કહેશે કે તમારું મકાન રહેવાલાયક છે કે નહીં, રિપેર કરાવવું હોય તો શું રિપેરિંગ કરાવવું એ અમે આપીશું, તમે આડેધડ કોઈ કોન્ટ્રાક્ટરને આપી ના દેતા. તો એણે પોતે આકાશવાણીના દ્વારા લોકોને શાંત કર્યા કે ભાઈ અમારી ટેકનિકલ ટીમ આવશે અમે ખાસ કરીને મનોચિકિત્સકનો સારો લીધો કે ભાઈ એક ડોક્ટર પ્રશાંત ભીમાણી છે, એને કહ્યું હું તમને માસ હિપ્નોટાઇઝ કરી રહ્યો છું આજે માઇક્રોફોન દ્વારા. એ પહેલી વાર પ્રયોગ કર્યો, બીબીસી એની નોંધ લીધી કે આકાશવાણીએ માઇક્રોફોન દ્વારા

0: માસ હિપ્નોટાઇઝ લોકોને કર્યા અને પ્રશાંત ભાઈએ કહ્યું કે હું તમને કેટલી એક્સરસાઇઝ હવે કરાવું છું કે આંખો બંધ કરો, ઊંડા શ્વાસ લો અને આ કરો અને તમે બધા સલામત છો.
1: માઇન્ડ થેરાપી.
0: હા, તો એવા બેઝિકલી આકર્ષણ કામ શું છે કે સાચી વાત લોકોની સમક્ષ રજૂ કરવાની છે. આપણે કદી વ્યૂઝ નથી આપતા, ઓપિનિયન નથી આપતા, આપણે જે બન્યું છે એની જ વાત કરીએ છીએ,
1: ફેક્ચ્યુઅલ રિપોર્ટિંગ.
0: યસ, જ્યારે કોરોના થયો ત્યારે લોકો બીજા બધા સમૂહ માધ્યમો કે આટલા મર્યા આટલા ઘણા, કે મૌલિનભાઈ તમે આકાશવાણી પર આંકડો આપો છો આટલો, મેં કહ્યું ભાઈ અમે ઓફિશિયલ રાજ્ય સરકારના જે પ્રવક્તા હોય જયંતિ રવિ એને જ અમે કોટ કરીએ છીએ, એમના બાઇટ રેકોર્ડ કરીએ છીએ કે જયંતિ રવિને ક્યાં કહા
1: બરાબર
0: કે અહીંયા આટલા મરી ગયા, એ અમે લોકોમાં પેનિક નથી ફેલાવતા,
1: અફવા ફેલાવે.
0: હા,
1: પેનિક માં લોકોને લઈ આવવા.
0: એક વાત બહુ યાદ આવે છે હિતેશભાઈ તમારી સાથે શેર કરવાનું. વચ્ચે એક વાર કોમ્યુનલ રાયટ્સ થયેલા અને અમે બધા રાત્રે બેઠેલા, હું છે તુષારભાઈ, અને ફોન આવ્યો પોલીસ કમિશનરની ઓફિસથી કે બહોત અફવા ફેલ ચુકી હૈ કે જગન્નાથ મંદિર કે મહંત કા સ્ટેબિંગ કિયા હૈ, મગર એસા હુઆ નહીં હૈ. મેં કહ્યું ક્યાં હૈ કે બહાર એક થા સાધુ જૈસા બિહાર કા જો ચર્સી થા ઉસકો સ્ટેબિંગ કિયા હૈ, અને આખા અમદાવાદમાં આગ પ્રસરી ગયેલી કે જગન્નાથ મંદિરના મહંતનું સ્ટેબિંગ અને પુષ્કળ, તો કે તમે મદદ કરો. એટલે અમે કહ્યું સાહેબ અમે શું મદદ કરીએ, અમે વચ્ચે વચ્ચે આપ્યું કે ના તમે ત્યાં જઈ શકો મંદિર. એટલે અમે કહ્યું સાહેબ ત્યાં તો પુષ્કળ પ્રાઇવેટ ફાયરિંગ ચાલુ છે, એટલે કે હું તમને પોલીસમાં આપું પણ કદાચ પથ્થર વાગે કંઈક થાય એની જવાબદારી ના લઉં. એટલે તુષારભાઈ કે તું જઈશ? મેં કહું હું જઈશ. એટલે હું તૈયાર થઈ ગયો નાનકડું રેકોર્ડર લઈને, જગન્નાથ મંદિર સુધી તો પહોંચી ગયા પણ ત્યાંથી મંદિર સાથે જવાનો જે માર્ગ હતો માર્ગ 10-15 ફૂટ હશે, ત્યાં પુષ્કળ પ્રાઇવેટ ફાયરિંગ ને ચાલતું હતું. એટલે પોલીસના કમાન્ડોએ કહ્યું કે અમે બે બાજુ આ લોખંડની જાળી કરી માર્ગ બનાવીએ છીએ, તમે અંદર આવી જજો. અને એમ કરીને હું જતો હતો તોય મને 2-3 પથ્થર વાગ્યા, એટલે લોહી નીકળ્યું ખભા ઉપર, પણ અંદર પહોંચી ગયો અને રામ હર્ષદાસજી મહારાજને રેકોર્ડ કર્યા કે મારું નામ રામ હર્ષદાસજી મહારાજ, હું જગન્નાથ મંદિરનું મન છું, સંપૂર્ણ સ્વસ્થ છું, કેટલાક અસામાજિક તત્વો એવી અફવા ઉડાડી છે કે મારું સ્ટેબિંગ થયું છે પણ મારો નિત્યક્રમ ચાલુ છે, તમે મારો અવાજ સાંભળી રહ્યા છો, કોઈને પણ જાણ મારી સાથે વાત કરી હોય તો મંદિરનો લેન્ડલાઈનનો ફોન આ છે, વાત કરી શકો છો. એ રેકોર્ડ કરીને લાયા અને સતત આપણે FM ઉપરથી ને પ્રાઇમરી ઉપરથી આપ્યું. તમે માનશો કલાકમાં તોફાનો શાંત થવા માંડ્યા.
1: વાહ, ખૂબ જ સુંદર વાત.
0: કારણ કે રામ હર્ષદાસજી મહારાજે પોતે કહ્યું, આપણે કદાચ કહેતો હતો કે આ ખોટું બોલે છે કે સાચું નથી, પણ જ્યારે રામ હર્ષદાસજી મહારાજ પોતે કે હું વાત કરું છું, મારી ઘડિયાળમાં રાત્રે 9:15 થયા છે, હું સંપૂર્ણ સ્વસ્થ છું અને આ અફવા માનશો નહીં.
1: એટલે આકાશવાણીની આ પણ એક ભૂમિકા હોય છે કે કોમી તોફાનોના સમયમાં પણ સુંદર, ઉત્તમ અને જાનના જોખમે જેને કહેવાય ને એ આપણે રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ. મોલનભાઈ, આપ આહવામાં પણ ફરજ બજાવી છે, તો આહવા કેન્દ્રના અનુભવો.
0: આહવા કેન્દ્રના તો બહુ સરસ અનુભવ રહ્યા છે, કારણ કે હું તેને સ્વર્ગ કહું છું.
1: ગુજરાતનું
0: સ્વર્ગ છે. અને મને બહુ સરસ યાદ છે કે અમિતાભ બચ્ચન સાહેબ જયારે ખુશ્બુ ડાંગ કહેલા ત્યારે મને ઓફિશિયલ મૂકેલો કલેક્ટરે, ત્યારે અમિતાભ બચ્ચન સાહેબને પૂછ્યું ત્યારે એમણે એમ કહ્યું કે મુનશીજી મને સ્વર્ગ તો નહીં દેખાય મગર ઇસે અધિક સુંદર સ્વર્ગ નહીં હો સકતા હૈ. મેં કહું સર આપ તો વિશ્વ કે હરેક કોને મેં ગયે હો, તો નહીં કે વો સબ બાત અલગ હૈ, યહાં મેં શાંત હો ગયા. એ જયારે મહાલના જંગલમાંથી શૂટ કરી નીકળતા હતા તો એક રોક ઉપર બેસી ગયા અને કે આપ સબ મુઝે અકેલા છોડ દીજે, કોઈ નહીં ચાહીએ, અને 1.5 કલાક બેસી રહ્યા પછી બહાર આવીને એટલા પ્રસન્ન હતા કે મેં શાંત હો ગયા. તો આહવા તો ખૂબ, અને ત્યાં આદિવાસી ભાઈઓને જે લોકો ખેતી કરતા હતા, તમે પણ ત્યાં હિતેશભાઈ જોબ કરી છે બરાબર,
1: નાગલીની ખેતી
0: કાજુની ખેતી, કેટલા મોટા સરસ કાજુ આવે, સ્ટ્રોબેરીની ખેતી, તો આપણા બંનેના સંસ્મરણો ત્યાં ડાંગ સાથેના છે. તો એ લોકો સાથે કામ કરવાની ખૂબ મજા, એ લોકોની થાળી કથા રેકોર્ડ કરીએ, એ લોકોનું ફોક મ્યુઝિક, જેને કહ્યું કે ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું છે. અને કદાચ મારા આટલા બધા સૌથી બેસ્ટ ટેન્યોર જો હોય ને તો એ કદાચ આહવા ડાંગ નો.
1: આહવા ડાંગ. મોલિનભાઈ, જેમ તમે વાત કરી કે આકાશવાણીને એક હંમેશા લોકસેવા પ્રસારક તરીકેની અસરકારક ભૂમિકા રહી છે, તો અમદાવાદ કેન્દ્રની આપણે વાત કરીએ તો તમે જે વાત કરી રથયાત્રા અને એની એ સિવાય પણ કોરોના સમયની કામગીરીની આપણે વાત કરીએ તો
0: ખૂબ પડકારજનક કામગીરી હતી. એટલે બીંગ અ પબ્લિક બ્રોડકાસ્ટર તો આવી વારે વારે ક્રાઇસિસ આવતી હોય, પણ આ કોરોના કાળની જયારે હતી સ્ટુડિયોમાં કોઈને બોલાવવાના નહીં, ફોન ઉપર જ રેકોર્ડ કરવાની, ખૂબ અફવાઓ ચાલતી હોય, લોકોમાં પેનિક હતી કે બસ મરી રહ્યા છે, ત્યારે અમે લોકોને કહ્યું કે સરકાર તમારી સાથે છે, તમે એકલા નથી. આકાશવાણીએ સતત એ વાતનો મારો ચાલુ રાખ્યો. પ્લસ આપણે જે આયુર્વેદિક આયુષ મંત્રાલય છે એને જે બધી ગાઈડલાઇન્સ આપેલી કે કેવા કેવા ઉકાળા પીવા જોઈએ, ગિલોયથી માંડીને કેવી કેવી આયુર્વેદિક ઔષધિઓ લેવી જોઈએ, કેટલા સમયે લઈ શકાય, એના એક્સપર્ટ્સને આપણે જામનગરના કુલપતિ હોય, વૈદ સાહેબ, એવા બધાને ફોન ઉપર રેકોર્ડ કરતા હતા જેથી લોકોને ઓથેન્ટિક માહિતી. એમને એક સરસ પ્રયોગ કહ્યો કે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ ખૂબ આવકારેલો, જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિ જે છે એમણે કહ્યું કે એક કહેવત છે કે કોની માય ખાધી છે સવાસેઠ સૂંઠ, એમણે લોકોને કહ્યું કે ખાલી

0: તમે સવાર સાંજ એક ચપટી સૂંઠ જીભ ઉપર મૂકજો, એને ધીરે ધીરે ધીરે ગળામાં ઉતારજો. કોરોનાનો બાપ હશે ને તો પણ વાયરસ જીવશે નહીં. અને એમના એ શોધપત્ર ને અમેરિકામાં ફર્સ્ટ પ્રાઇઝ મળેલું સૂંઠ માટેના. આકાશવાણીએ એ વાતને ખુબ સરસ રીતે હાઇલાઇટ કરી, લોકોને ખુબ ફાયદો થયો અને એમણે કહ્યું કે આ તદ્દન વૈજ્ઞાનિક પ્રયોગ છે,
1: બિનઅસરકારક છે, બિનખર્ચાળ
0: પ્રયોગ છે, કોઈ આડઅસર વાળું નથી. અને સૂંઠમાં એટલી જબરજસ્ત તાકાત છે કે ધીરે ધીરે ઉતારશો તો ગળામાં કોઈ વાયરસ રહેશે નહીં. એમણે તો ત્યાં સુધી કહ્યું કે તમે જેમ છીકણી સૂંઘો એમ એક ચપટી છીકણી જે પેલી આ જે સૂંઠ હોય એ સૂંઠ સૂંઘજો. એટલે નાકમાં જે વાયરસ હોય એ તમે જોરથી લેશો સૂંઠ, તે નાકનો વાયરસ એ મરી જશે. સૂંઠની સામે કોઈ વાયરસ ટકી શકતો નથી, એમણે કહ્યું. આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું આયુર્વેદિકમાં. તો આપણે આવા કેટલાય લોકોના હોમિયોપેથી વાળા ડોક્ટર હોય, એનું વિતરણ દવાઓનું ક્યાં ક્યાં ચાલે છે એના આપણે આપીએ, સાયકોલોજીસ્ટ લોકોના મન શાંત થાય એના માટેના. એટલે આકાશવાણી તો વાઇબ્રન્ટ, અહીંયા જે કોન્ફરન્સ થતી હતી, દેશ વિદેશના મહાનુભાવો આવે એનું લાઈવ કરવું, એમના ઇન્ટરવ્યુ કરવા. એટલે જયારે યતેશભાઈ યાદ કે ત્યારે એમ થાય કે 3 કલાક કે 4 કલાક ઓછા પડે, બરાબર છે. પણ એક વાત છે કે આકાશવાણી હંમેશા સતત લોકોની સાથે રહ્યું છે, લોકોના દુઃખ દર્દને જાણ્યા છે, લૂછ્યા છે અને હિંમત આપી છે કે તમે એકલા નથી, અમે પણ તમારી સાથે છીએ. અને હંમેશા આકાશવાણી એક ટીમવર્ક તરીકે કામ કર્યું છે, હું નહીં આપણે. તો એ સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહ્યો અને જે બધા બ્રોડકાસ્ટરો સાથે કામ કર્યું, વિનય સંતાણી છે, તુષાર શુક્લ છે, સાદિક નૂર પઠાણ છે, તેવા બધા દિગ્ગજ એ બ્રોડકાસ્ટિંગના મહારથીઓ હતા, એમનું માર્ગદર્શન પણ મળતું રહ્યું. કામ કરવાની ખૂબ મજા આવી, નવા નવા ટોકરો સાથેનો એક આત્મીય પરિચય થયો, સાહિત્ય સંગીત ખૂબ યાદો છે.
1: અમદાવાદમાં પ્લેન ક્રેશ થયેલો, તો એ સમય દરમિયાન આકાશવાણી અમદાવાદને શું ભૂમિકા રહેલી?
0: પ્લેન ક્રેશ થયું અને સાંજે ઘરે ગયા અને ટીવી ઉપર જોતા થયું કે આ બહુ ભયાનક છે. એટલે તરત જ અમારા એન્જિનિયર વિજય ગજ્જર કરીને છે, મેં એને ફોન કર્યો કે વિજય ક્યાં છું? મને કે સાહેબ કંટ્રોલ રૂમમાં. મેં કોઈ કામ કર ને, તું મારી સાથે આવીશ? વિજય કે હા હું આવીશ મોલી ભાઈ. હું ને વિજય ગજ્જર બે એકલા જ મશીન લઈ અને પહોંચી ગયા. ભયાનક દ્રશ્યો હતા, અંદર જવાના પણ અમારું આપણું આકાશવાણીનું આઈ કાર્ડ હતું એટલે ત્યાં સુધી પહોંચી શક્યા અને મુલાકાતો રેકોર્ડ કરી. બીજે દિવસે પ્રાઇમ મિનિસ્ટર આવવાના હતા એટલે સુરક્ષાનો બંદોબસ્ત પણ ખૂબ હતું. પણ એ વખતે પણ અમે હેલ્પલાઇનના નંબરો આપ્યા, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો છે. અને ખાસ તો અમે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા જ્યાં પોસ્ટમોર્ટમ થતા હતા, ત્યાં હિતેશ એટલું સરસ સેવાનું કાર્ય થતું હતું, જેને કોઈ ઓળખાણ નથી. લોકો એના સગાવાલા જોઈ મૃતકોના કે તમે પહેલા જમી લો, છાશ પી લો, જમાટા હતા કોઈ ઓળખાણ વગર અને બધા લોકો એકબીજાને મદદ કરવા તત્પર હતા. પોસ્ટમોર્ટમ રૂમની અંદર પણ અમે ગયા, એ પણ દ્રશ્ય બહુ જ એક ખરાબ હતું. પણ ત્યાં પણ હેલ્પલાઇનના નંબર હતા, ડોક્ટરોએ કહ્યું કે કોઈ અંદર આવવાનો આગ્રહ ના રાખતા, પોતાના સ્વજનોનો કોઈ ડેડ બોડી ઓળખી શકે સ્થિતિમાં છે નહીં, એટલે અમને સહયોગ આપો, અમે તમને સહયોગ આપીશું. સિવિલ હોસ્પિટલના અધિક્ષકના અને આખી રાત અમે ઇન્ટરવ્યુ ચાલુ રાખ્યા. બીજે દિવસે સવારે આપણા જે ડીજી હતા એ વખતે હતા, વસુધા ગુપ્તેનો ફોન આવ્યો,
1: આકાશવાણીના
0: ડાયરેક્ટર જનરલ ડીજીનો, કે મૌલિનભાઈ મેં પૂરી રાત ઓફિસમાં થી ઓર મેં પૂરી રાત આકાશવાણી અમદાવાદ કો મોનિટર કર રહી થી કે જબ ચેનલ વાલે દે રહે થે ઇસસે ભી બઢિયા ઇન્ટરવ્યુ આપ દે રહે થે. તો મેં કહું મેડમ યે તો મેરા ફરજ થા, મેરા કર્તવ્ય થા, મુઝે કિસીને બતાયા નહીં થા, ના તો કોઈ ઓફિસ ઓર્ડર થા, મગર મુઝે લગા કે યે હાલત મેં આકાશવાણી કો આગે રહેના ચાહિએ, ક્યોંકિ લોગ રેડિયો સુન રહે થે કાર મેં અપને ઘર મેં. તો મેને યે એક છોટા સા પ્રયત્ન કિયા. તો એ વખતે પણ અમે પછી સતત આવા આવા પ્રોગ્રામો આપ્યા કે કોને ક્યાંથી મદદ મળી શકે એમ છે, કોને કયા પેપર્સ ક્યાં રજૂ કરે. સિવિલ હોસ્પિટલ મોટું તંત્ર છે, પણ એમાં કયા ટેબલ ઉપર જઈને સ્વજનોએ કયા પેપર ક્યાં આપવા, આધાર કાર્ડના પુરાવા, એમના સ્વજનોની ટિકિટના પુરાવા. તો અમે કહ્યું જો તમે સિવિલ હોસ્પિટલમાં છો તો પોસ્ટમોર્ટમની બાજુમાં બ્લોક નંબર 4 પહોંચી જાઓ, ત્યાં અધિકારી બેઠા છે, એમનું નામ આ છે, તમે એના પુરાવા આપી દો, તમારે ફાઇલ તૈયાર કરીને લઈ જવાની છે. વ્યવસ્થિત આખું માર્ગદર્શન લોકોને મળી રહે, તમને કોઈ પણ અગવડ હોય તો ગાંધીનગર ત્યાં હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે, તમારા સ્વજનોના કોઈ દાગીના કે હોય તે બધી વસ્તુ આ જગ્યાએ રાખવામાં આવી છે, તમે યોગ્ય પુરાવા આપીને લઈ જઈ શકો છો. તો આકાશવાણીનો પ્રયત્ન સતત એ છે કે જયારે આવી ક્રાઇસિસ આવે તો લોકોને કઈ રીતે મદદરૂપ બની શકાય. અમુક માધ્યમ જે લોકોને ઉશેકવાનું કામ કરે છે કે બડી ગલતીથી એ એસા હો ગયા, એસા નહીં હોના ચાહીએ, કિસકા હાથ થા, ત્યારે આપણે એ બધું એ લોકો પર છોડી દે છે. હા, આપણે એ વખતે કોઈ બિઝનેસ નથી કરવાનો, તો કે અમારે પાસે ઓર બી ખબર હોય, મગર એક છોટે સે બ્રેક કે બાદ આપણે કોઈ બ્રેક નથી લેતા, આપણે કોઈ એમાં એડવર્ટાઇઝમેન્ટ નથી લેતા. એ લાશો ઉપર આપણે આકાશવાણી ક્યારે ધંધો નથી કર્યો.
1: અને ખાસ તો એક આકાશવાણીની સાથે જોડાયેલું છે લોકસેવા પ્રસારક, ભારતીય લોકસેવા પ્રસારક,
0: જી એ બહુ મોટું ટેગ છે. તો આ આકાશવાણી છે અને એટલે જ આજે કદાચ આકાશવાણી છે ને એનો આખો વિશ્વભરમાં ડંકો છે. વી આર ધ લાર્જેસ્ટ બ્રોડકાસ્ટ ઓફ ધ વર્લ્ડ. એક સમય બીબીસી હતું, નવ ઓલ ઇન્ડિયા રેડિયો ઇઝ ધ લાર્જેસ્ટ બ્રોડકાસ્ટર. આજે ન્યૂઝ થાય પછી ક્યાંય પણ જઈને કહીએ ને કે આકાશવાણી, તત માણસ રિસ્પેક્ટ આઈએ મોલીને બેઠીએ.

0: આકાશવાણી છે.
1: મલિનભાઈ, આકાશવાણી જ્યારે પોતાના 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રાની ઉજવણી કરશે 8 જૂને, ત્યારે આપને કેવી લાગણી થાય છે?
0: એક એવી લાગણી થાય છે કે છત્રછાયા હેઠળ જે હોય અને એ છત્રછાયા હેઠળ આપણને એમ થાય કે વાત સુરક્ષિત છે. આજે એવું રિટાયર થઈને 1 વર્ષ થવા જેવું આવ્યું, પણ એવું મનાતું નથી કે રિટાયર થઈ ગયા છે, એટલી લાગણી છે આકાશવાણીમાં. અને આકાશવાણી એક છત્ર લોકોને આપ્યું છે કે ચિંતા ના કરો, આ દેશમાં કંઈ પણ ક્રાઇસિસ આવશે, વી આર વિથ યુ. એટલે લોકોને પણ શ્રદ્ધા છે કે બીજા બધા જે કંઈ બોલશે, પણ આવું કંઈ પણ ક્રાઇસિસ તો આકાશવાણી પહેલાં ચાલુ કરો. અને સરકાર પણ તમે જો કંઈ પણ ક્રાઇસિસ તો પહેલાં એમ કહે છે કે એક રેડિયો બેટરીવાળો સેલવાળો સાથે રાખો, કારણ કે સરકારને સૂચના આપી હોય તમને તો એ આકાશવાણી પરથી જ આપે છે.
1: એટલે કે એક આકાશવાણીની સાથે જોડાયેલ છે ઇન્ફોર્મેશન, એન્ટરટેનમેન્ટ એન્ડ એજ્યુકેશન, માહિતી, મનોરંજન અને જ્ઞાન.
0: જી,
1: તો આ આપણે યાત્રા ચાલુ રાખીશું આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવવા માટે, અને આપની એક જે પ્રસારણની અનુભવ યાત્રા છે તે શ્રોતાઓ સાથે શેર કરવા માટે મોલિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ આપનો પણ.
2: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના સહાયક નિર્દેશક કાર્યક્રમ તથા આકાશવાણી અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયેલા મૌલિન મુનશી સાથેની હિતેશ માવણીની વાતચીત. આશા રાખીએ કે આ મુલાકાત આપને ગમી હશે.
3: આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો. આવજો, ફરી મળીશું.
4: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહ્યર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

દિવ્યાંગ અંજારિયાએ ગાયેલી તુષાર શુક્લની શબ્દરચના આપે સાંભળી અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. કર્ણાટકમાં ડીકે શિવકુમાર આજે બેંગલુરૂમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન. અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સંકલિત આદિવાસી વિકાસ એજન્સીઓ અને સંકલિત આદિવાસી વિકાસ પ્રોજેક્ટ્સના મજબૂતીકરણ પર રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે દેશભરમાં વસતો આદિવાસી સમાજ સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે અને આદિવાસી સમુદાયને આગળ લાવવા માટે પ્રયાસ કરવા જોઈએ. તેમણે કહ્યું કે વિકાસ છેલ્લા ઘર અને છેલ્લા ગામ સુધી પહોંચવો જોઈએ. શ્રીમતી મુર્મુએ ચિંતા વ્યક્ત કરી કે હજુ પણ આદિવાસીઓના કેટલાક વર્ગો છે જેઓ સરકારની વિવિધ

0: યોજનાઓથી અજાણ છે.
1: પીએમ જનમન યોજના કે તહેત જનજાતિય સમુદાયમાં ભી સૌથી પિછડે સમૂહ કે 20,000 સે અધિક ગાંવ તો વિકાસ કાર્યક્રમ કો પહોંચાને કા લક્ષ્ય હે. હમ સબ જાનતે હે 75 જો ગ્રુપ્સ ઓ હે પીબીટી જે સૌથી પિછડે અભી ભી ઓ કોઈ પેડ કે મંચ કે રહેતે રહેતે હૈ ઉનકે કોઈ જમીન નહીં. જમીન થા લેકિન રેકોર્ડેડ નહીં, ઇસીલિયે ઉનકો જમીન દેકર ઘર બનાના ઉનકે હર ચીજ કે લિયે અધિકારી લોગો કો જેતને કર્મચારી લોગો કા દાયિત્વ હે.
0: આ કાર્યક્રમ ચાલી રહેલા જનજાતીય ગરિમા ઉત્સવ 2026ના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. આ સંમેલન દેશભરમાં આદિવાસી વિકાસ વિતરણ માટે જવાબદાર સંસ્થાકીય પ્રણાલીઓને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં શાસન સુધારા, સંકલન પદ્ધતિઓ અને ટેકનોલોજી સક્ષમ સેવા વિતરણનો સમાવેશ થાય છે. 26 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાત

0: સંસ્થાકીય પ્રણાલીઓને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં શાસન સુધારા, સંકલન પદ્ધતિઓ અને ટેકનોલોજી સક્ષમ સેવા વિતરણનો સમાવેશ થાય છે. 26 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને વેપાર, રોકાણ, ઉર્જા, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓએ વેનેઝુએલાના ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. આ મુલાકાત ભારત અને વેનેઝુએલા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. સર્વોચ્ચ અદાલત અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદના મહાનિદેશક કંચન દેવી કરશે. પેનલને આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવા માટે કહેવાયું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે અરવલ્લી ઇકોસિસ્ટમના રક્ષણ સંબંધિત મુખ્ય મુદ્દાઓને ઉકેલવા માટે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક મૂલ્યાંકનની જરૂરિયાત છે. અદાલતે અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં રજૂ કરાયેલ પર્યાવરણ મંત્રાલયના અહેવાલના અમલીકરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા નવી સમીક્ષાનું સૂચન કર્યું હતું. અરવલ્લી પર્વતમાળાને ઓળખવા માટેના પ્રસ્તાવિત માપદંડો પર્યાવરણીય સંરક્ષણ હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો, પર્યાવરણીય રીતે સંવેદનશીલ પ્રદેશોમાં ખાણકામ અથવા અન્ય પ્રવૃત્તિઓને મંજૂરી આપી શકાય કે નહીં તેવા પાયાઓની સમિતિ તપાસ કરશે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડીકે શિવકુમાર આજે સાંજે બેંગલુરૂમાં 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત તેમની મુખ્યમંત્રી તરીકે અને ભૂતપૂર્વ ગૃહમંત્રી ડોક્ટર જી પરમેશ્વરને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવશે. આજે લગભગ 10 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના મહાસચિવો કેસી વેણુગોપાલ અને રણદીપસિંહ સુરજેવાલા સહિત મહાનુભાવોને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાં ઉથલપાથલ થઈ રહી છે. પાર્ટીમાં ભંગાણ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ટીએમસી ધારાસભ્ય રીતાબ્રત બેનર્જીએ લગભગ 60 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે, જે વિધાનસભામાં રાજકીય સમીકરણને બદલી શકે છે. ગુજરાત પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે અભિયાન આદર્યું છે. આજે રાજ્યભરમાં ચલાવાયેલા અભિયાનમાં ઘણા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લેવાયા છે. અમદાવાદ પોલીસે આજે સવારના અભિયાન દરમિયાન 166, જ્યારે કચ્છમાં 115ની અટકાયત કરી છે. આ ઉપરાંત ભરૂચમાં 50 જેટલા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ થઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: ભારતીય શેરબજારમાં આજે કડાકાનો માહોલ સર્જાયો હતો. પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા સહિતના કારણોના પરિણામે પ્રારંભિક તબક્કે સેન્સેક્સમાં 900 અને નિફટીમાં 250 અંકોનો કડાકો થયો હતો. આઇટી, રિયાલિટી અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓના શેરોમાં વેચવાલી, જ્યારે ટેલિકોમ્યુનિકેશન જેવા શેરોમાં લેવાલી જોવા મળી હતી. આજે વિશ્વ સાયકલ દિવસ છે. પરિવહનના સરળ, સસ્તા, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ માધ્યમોને પ્રોત્સાહિત કરનારી સાયકલની શાનથી સવારી કરીને વિશ્વભરના સાયકલવીરો ઉજવણી કરી રહ્યા છે. સાયકલની સવારીથી પર્યાવરણીય સંભાળ અને આરોગ્યને પ્રોત્સાહન મળે છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને સાયકલ ચલાવવા અને સ્વસ્થ અને હરિયાળા રાષ્ટ્રના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશ શેર કરતા તેમણે કહ્યું કે સાયકલ ચલાવવાને નિયમિત આદત બનાવવાથી સંતુલિત અને શિસ્તબદ્ધ જીવનશૈલીને પ્રોત્સાહન મળે છે.
2: साइकिलिंग को अपने जीवन का हिस्सा बनाई। साइकिलिंग केवल एक व्यायाम या एक दिन की हॉबी नहीं बल्कि स्वस्थ और सशक्त जीवन शैली की पहचान है। यह हमारे स्वास्थ्य के साथ साथ पर्यावरण को सुरक्षित रखने का सबसे सस्ता, सुंदर और टिकाऊ माध्यम है। जितना अधिक हम साइकिल का उपयोग करेंगे उतना ही प्रदूषण कम होगा।

0: और पेट्रोल डीजल की बचत के माध्यम से देश को भी लाभ मिलेगा।
1: भारत वर्ष 2025 में वार्षिक सौर ऊर्जा क्षमता वधारामां विश्वनुं बीजुं सौथी मोटुं सौर ऊर्जा बजार बन्युं छे। आ अंगे जणावता केन्द्रीय नवी अने नवीनीकरणीय ऊर्जा मंत्री प्रहलाद जोशीए जणाव्युं कि देशनी सौर ऊर्जा वृद्धि वैश्विक धोरणे स्थापित करी रही छे अने मजबूत नीति समर्थन नवीनता अने विश्वकक्षाना माळखा द्वारा रेकॉर्ड क्षमता वधाराने आगळ धपावी रही छे। તેમણે જણાવ્યું કે ભારતનું સ્વચ્છ ઉર્જા સંક્રમણ ઝડપી બની રહ્યું છે, ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવી રહ્યું છે, ટકાઉ વિકાસને આગળ વધારી રહ્યું છે અને નવીનીકરણીય ઉર્જામાં વૈશ્વિક નેતા તરીકે દેશની સ્થિતિને મજબૂત બનાવી રહ્યું છે। કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ જણાવ્યું કે લગભગ 40,000 વિદ્યાર્થીઓએ તેમની પુનઃમૂલ્યાંકન અરજીઓ જમા કરી છે। સીબીએસઈએ ગઈકાલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલોમાં જોવા મળેલી સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું। આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે તેમની મૂલ્યાંકન કરાયેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવી છે। સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સીએ આગામી સમયમાં અલ નિનોની ભારે સ્થિતિની શક્યતા હોવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની ચેતવણી આપી છે। વિશ્વ હવામાન સંગઠન WMOના જણાવ્યા અનુસાર મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન વધી રહ્યું છે। એજન્સીએ જૂનથી ઓગસ્ટ દરમિયાન મોટાભાગના વિશ્વમાં સરેરાશથી વધુ તાપમાનની આગાહી કરી છે અને જણાવ્યું કે અલ નિનોની સ્થિતિ નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ। સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી। કર્ણાટકમાં ડીકે શિવકુમાર આજે બેંગલુરૂમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન, અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત। પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેર બજારમાં કડાકો અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ, કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષના શાસન અંગે યોજાનારા કાર્યક્રમ, રાજ્યમાં વાવેતરની મોસમમાં ખાતર તેમજ ઇંધણના પુરવઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમ, ચોમાસુ શરૂ થતા વિવિધ વિભાગની તૈયારી અને રાજ્ય સરકારના આગામી આયોજન તથા નીતિગત વિષય અંગે ચર્ચા કરવામાં આવી. આ સાથે જ મંત્રીમંડળની બેઠકમાં વડોદરાના માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યભરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમદાવાદમાં 300 જેટલા શંકાસ્પદ નાગરિકોની અટકાયત કરવામાં આવી. તેમાંથી 166 જેટલા બાંગ્લાદેશના નાગરિક હોવાનું જણાયું છે. આ તપાસ અભિયાન આગળ પણ યથાવત રહેશે તેમ અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું.
1: અમદાવાદનો જે મુખ્ય વિસ્તારોમાંથી મળ્યા એમાં દાની લીમડા, નારોલ, નારોડા, ટોલા, જુહાપુરા, સરખેજ છે, આ બાજુથી વધારે અમે ઓળવ છે, પિરાના છે ત્યાંથી વધારે. એમાં ભારત સરકારની એક માર્ગદર્શિકા છે, એના મુજબ અમે પોર્ટલ પર એન્ટ્રી કરશું અને ત્યાં અમારે સ્ટેટ આઈબી અને ડીજી ઓફિસની મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જાણ કરશું અને આ લોકોની આગળની કાર્યવાહી થશે.
0: કચ્છમાં પણ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ ધરાવતા લોકોની ઓળખ અને તપાસ કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધી ગેરકાયદે રહેતા 115 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની અટકાયત કરી છે. આ તમામ લોકોના દસ્તાવેજ અને ઓળખ અંગે તપાસ હાથ ધરાઈ છે. જ્યારે ભરૂચમાં જિલ્લા SOG અને સ્થાનિક પોલીસની 50થી વધુ ટીમે વિવિધ વિસ્તારમાં સંયુક્ત તપાસ કરી શંકાસ્પદ લોકોની ઓળખ અને તેમના દસ્તાવેજની ચકાસણી કરી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી અનેક યોજનાઓથી અનેક લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આવી જ એક લખપતિ દીદી યોજનાથી ઘણી મહિલાઓ પણ આત્મનિર્ભર બની છે. ત્યારે ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ 739 જેટલા સ્વસહાય જૂથને 18 કરોડ 47 લાખ રૂપિયાથી વધુનું સ્ટાર્ટઅપ ભંડોળ પૂરું પડાયું છે. જિલ્લાના લખપતિ દીદી યોગિતાબેનનો પ્રતિભાવ સાંભળીએ.

0: અમારા જૂથમાં રિવોલ્વિંગ ફંડ તરીકે અમને આપવામાં આવ્યું છે મિશન મંગલમ અંતર્ગત, અને અમને વીઓમાં પણ 10 લાખ રૂપિયા અને 50 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે, જેના થકી અમે બહેનો એનું ધિરાણ કરીને અમે બહેનો આગળ આવીએ છીએ. અમે જાતે નાગલીના પાપડ, નાગલીનો લોટ, નાગલીની ચકરી, પછી અમુક વસ્તુઓ અમે બનાવીએ છીએ અને એનું વેચાણ પણ કરીએ છીએ, જેથી અમને પગભર થવામાં ખૂબ સારી એવી મદદરૂપ થઈ જ રહે છે.
1: નવસારીમાં મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા 100 ભયજનક મકાનના માલિકોને વહીવટી નોટિસ અપાઈ. તે અંતર્ગત જર્જરિત બાંધકામને સ્વેચ્છાએ દૂર કરવા અથવા તેનું તાત્કાલિક યોગ્ય સમારકામ કરવા સૂચના અપાઈ છે. નિયત મર્યાદામાં કોઈ પગલાં નહીં લેવાય તો મહાપાલિકા દ્વારા ભયજનક માળખા તોડી પડાશે. ચોમાસામાં કોઈ હોનારત ન થાય તે માટે એસ્ટેટ વિભાગ દ્વારા 129 જેટલી જોખમી ઇમારતોનો સર્વે કરાયો હતો. આજે 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે વલસાડમાં માય ભારત વલસાડ અને સાયકલ ચાલકોના એક સમૂહ દ્વારા સાયકલ યાત્રા યોજી લોકોને નશા મુક્તિનો સંદેશ અપાયો, તેમજ કોઈપણ પ્રકારના કેફી પદાર્થનું સેવન ન કરવા લોકોને અપીલ કરવામાં આવી. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય ભરત પટેલે લોકોને 4-5 કિલોમીટરના અંતર માટે સાયકલનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.
2: આજે વિશ્વમાં યુવા બાળક અને સિનિયર સિટીઝન સાયકલ નો ઉપયોગ કરે છે, એમથી કરીને હેલ્થ માટે પણ સારું છે અને આપણા દેશના વડાપ્રધાને જે અપીલ કરી છે, આર્થિક રીતે આપણા દેશને બચાવવા માટે પેટ્રોલ ડીઝલ નો બચાવ કરવો, થોડા થોડા અંતરે 4-5 કિલોમીટર અંતરે ઓફિસ હોય, સ્કૂલ હોય, સંસ્થા હોય, ત્યાં કે સાયકલ નો ઉપયોગ કરવા માટે આજે આપણે બધા સાયકલ વિશ્વ જે નિમિત્તે આપણે સંકલ્પ કરવો.
1: ગત 2 સદીઓથી કરોડો લોકોના જીવનને ગતિ આપી રહેલી સાયકલનું મહત્વ આજે પણ અકબંધ છે. તેને જોતા સુરેન્દ્રનગરમાં પણ દરરોજ અંદાજે 50-60 અને સમગ્ર વર્ષ દરમિયાન 18,000થી વધુ સાયકલનું વેચાણ થઈ રહ્યું છે. મહેસાણામાં વસ્તુ અને સેવા કર જીએસટી વિભાગને 270 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. આ વખતે મહેસાણા ડિવિઝનની આવકમાં 12.4% વધારો નોંધાયો છે. વિસનગર, વિજાપુર, કડી, પાલનપુર, ડીસા, ઊંઝા અને સિદ્ધપુર ઘટકમાં વિવિધ 60,366 જેટલા કરદાતાઓ આ એકમમાં નોંધાયેલા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડર AIR News_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો નવસારી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક અશોક પટેલ. હાલ તો સત્તાવાર ચોમાસુ કેરળ પહોંચવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ ગયા અઠવાડિયે નવસારી જિલ્લામાં વરસાદે મહેર કરી અને ગરમીમાં રાહત આપી હતી, પરંતુ એ બાદ ઉકળાટ શરૂ થયો હતો. જો કે ખેડૂતો માટે થોડી પરેશાની જરૂર વધી હતી, કારણ કે ડાંગરની કાપણી હજુ ઘણા ખેતરોમાં બાકી છે ત્યારે પ્રી મોન્સૂન સાવરથી ખેતીમાં નુકસાન થાય તેમ છે. આકાશમાં વાદળોની દોડધામ જોવા મળી રહી છે. પશ્ચિમ આકાશમાં સાંજે મંગળ અને ગુરુ જોવા મળી રહ્યા છે, તો શનિ પણ જોવા મળે છે. મેના એક જ મહિનામાં બે પૂનમ આવતા બ્લૂમૂન જોવાની તક મળી હતી. હવે સમયસર ચોમાસું બેસે તો આકાશ દર્શન માટે 15 દિવસ મળી રહેશે. આ વર્ષે નવસારી જિલ્લામાં સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તેમ પરસેવે રેપઝેપ કરી દે તેવી ગરમીના દિવસો વધુ રહ્યા હતા. 2-3 દિવસ તો એવા રહ્યા કે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હતો. એ ઉપરાંત ગરમીની સાથે સાથે ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવાના કારણે ઉકળાટ રહ્યો હતો. જો કે સરેરાશ દર વર્ષ વધુ ગરમ બની રહે છે ત્યારે હરિયાળીની વધુ જરૂર છે, એ વાત નવસારી મહાનગરપાલિકાને સમજાય છે અને તેથી જ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇતિહાસનું સૌથી મોટું પર્યાવરણીય અભિયાન શરૂ થશે. સરકારના માર્ગદર્શન હેઠળ નવસારીને સંપૂર્ણ ગ્રીન સિટી બનાવવા માટે 1 સાથે 1.5 લાખ વૃક્ષો વાવવાનો જંગી પ્લાન તૈયાર કરાયો છે. ચોમાસાની શરૂઆત પહેલા જ ખાડા અને

જમીન તૈયાર કરી દેવાશે જેથી વરસાદી પાણીથી છોડનો વિકાસ ઝડપી થાય. શહેરમાં નવા બની રહેલી ફૂટપાથો, ડિવાઇડર્સ અને નિર્માણાધીન સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્લાન્ટેશન કરાશે. ઉપરાંત ખાલી પડેલી સરકારી અને ગૌચરની જમીન પર કઈ પ્રજાતિના વૃક્ષો અનુકૂળ આવશે તેનું ટેકનિકલ એનાલિસિસ કરાયું હતું. આ વર્ષે કેરીનો પાક ઓછો હોવા છતાં જે વાડીમાં મંજરી સારી આવી હતી એ વાડીમાં સારો પાક ઉતર્યો હતો. શરૂઆતમાં ભાવ પણ સારા મળતા ખેડૂતોને આવક સારી થઈ હતી, પરંતુ ઈરાન યુદ્ધ તેમજ જાપાનના પ્રતિબંધના કારણે નિકાસ પર અસર પડતા કેરીના ભાવ સ્થાનિક બજારમાં ઘટ્યા હતા. જોકે તેના કારણે લોકોને કેરી માણવાની મજા પડી હતી. એ ખરું કે હવે બજારમાં કેસર, રાજાપુરી અને હાફૂસ વધુ જોવા મળે છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતર મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ નામની ખાસ એપ લોન્ચ કરી છે. આ નવી ડિજિટલ સિસ્ટમ દ્વારા ખાતરનું વિતરણ સંપૂર્ણપણે ઓનલાઈન થશે, જેનાથી ખેડૂતોને લાંબી લાઇનોમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે. ખેતીની સિઝન દરમિયાન ખેડૂતોને ખાતર માટે સહકારી મંડળીઓ કે ડેપો બહાર કલાકો સુધી રાહ જોવી પડતી હતી. સમયસર ખાતર ન મળવાના કારણે ઘણીવાર પાકને નુકસાન થતું હતું. આ વર્ષે જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ચોમાસુ બેસવાના માહોલ વચ્ચે હવે વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. ભારત સરકારની વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે નવસારી જિલ્લામાં ઘરયાદી અને મકાન ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થયો છે. નવસારી જિલ્લાના 6 તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ ડિજિટલ ગણતરી હાથ ધરાશે. આ કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકો, ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને અન્ય વિભાગના કર્મીઓ મળી કુલ અંદાજે 3500થી વધુ ગણતરીદારોની નિમણૂક કરવામાં આવી છે. તમામ ગણતરીદારોને ટેબ્લેટ અને મોબાઈલ એપ દ્વારા તાલીમ આપી દેવામાં આવી છે. આપ સાંભળી રહ્યા હતા નવસારી જિલ્લાનું સમાચારપત્ર. લેખક અશોક પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું અનંત વ્યાસે ગાયેલી જગદીશ જોશીની રચનાથી.

નિશા ઉપાધ્યાય ગાયેલી વિનોદ જોશીની શબ્દ રચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 5 વાગે હિન્દી ભાષામાં અને 5:05 મિનિટે અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: શું તમે તૈયારી કરી છે? હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ હવેલી સંગીતનો કાર્યક્રમ. આજે હવેલી સંગીતમાં કલાકાર ભરત તિનોચાના કંઠે કેટલાક હવેલી સંગીત સાંભળશો.

0: શું તમે તૈયાર કર્યું છે? હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

0: ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: આવો સાંભળીએ ચિત્ત સ્વામીની રચના, કંઠ આપ્યો છે ભરત ધીનોજાએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કલાકાર ભરત થિનોજાના કંઠે હવેલી સંગીત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આવું જણાવી દઈએ આજે હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સાંજે 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, 7:22 મિનિટે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમોમાં વડોદરા કેન્દ્રનું યોગદાન રહેશે. રાત્રિના 8 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, 9:15 વાગે સ્પોટલાઇટ, 9:30 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર જે કેન્દ્રિત રહેશે અભિનેતા આર માધવન પર, 10 વાગે છાયાગીત અને 10:30 વાગે ઢલતી જાય રાત. આ હતી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી.

આવો જણાવી દઈએ, આવતીકાલે એટલે કે તારીખ 4 જૂન 2024 ગુરુવારે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. સવારે 6:10 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન 6:45, 6:50 કૃષિ માહિતી જેમાં વિષય કૃષિ સંબંધિત વિવિધ વિગતોનો ભાગ 4 સાંભળશો, રજૂઆત વિરલ રાવલ અને કાનન છાયા. ફિલ્મી ભક્તિ સંગીત સવારે 7:20, સુગમ સંગીતનો કાર્યક્રમ 7:30, પર્યાવરણ વિષયક 5 મિનિટ 7:55 જેમાં કોનો કાર્પસ ટ્રી વિશેની માહિતી, રજૂઆત રંગોલી તન્ના. 8:30 કાર્યક્રમ નીરખને ગગનમાં જેમાં કલાકાર ભારતી વ્યાસના કંઠે કેટલાક લોકગીતો સાંભળશો. 8:50 હિન્દી વાર્તાલાપ, જલ સંકટ એવમ સમાધાન એ વિષય ઉપર અંકિત કુર્મીની રજૂઆત. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 9:15 મનોરંજન, 10:30 ગુજરાતી ફિલ્મ સંગીત.

12 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. 12 વાગે ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર બપોરે 12:30 જેમાં સ્વસ્થ દાંત અને સ્વસ્થ આપણે એ વિષય પર ડૉક્ટર સ્નેહ માટલિયાની મુલાકાત સાંભળશો. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ભાવના દોશી. આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું યોગદાન રહેશે. 1:10 સુગમ સંગીત. ફોજી જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 2:40 ગુજરાતી નોન ફિલ્મી ગીતો. સાંધ્યકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત. 6 સુગમ સંગીતના કાર્યક્રમમાં કલાકાર કુમાર અશોક પંડ્યાના સ્વરે કેટલાક સુગમ ગીતો સાંભળશો. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:22 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો છોરો. રાત્રિના 8 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામ.

જેમાં અભિનેત્રી નૂતનના જન્મદિન નિમિત્તે તેમની ફિલ્મોના કેટલાક ગીતો સાંભળશો. 9:15 વાગે સ્પોટલાઇટ, 9:30 વાગે આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે અભિનેત્રી નૂતન ઉપર. છાયા ગીત 10 વાગે અને 10:30 વાગે ઢલતી જાય રાત. તો આ હતા અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી. નમસ્કાર વાલા મિત્રો, હું છું આપની રેડિયો મિત્ર પ્રકૃતિ પટેલ. કેમ છો બધા? આપણે આપણા મિત્રોને સંબંધીઓને અવારનવાર પૂછતા હોઈએ છીએ ને, કેમ છો, અને જવાબ મળે મજામાં. પણ શું ખરેખર તેઓ મજામાં હોય છે ખરા? શું આપણે ક્યારેક આપણા મનને પ્રશ્ન કર્યો છે ખરો કે મન તું ઠીક છે ને? ક્યારેક આપણે આપણા મિત્રોને આનંદમાં જોઈને પૂછીએ છીએ ને, આજે ખૂબ પ્રસન્ન છે ને કાંઈ, વાત શું છે ભાઈ? અને મિત્રો, મનને પૂછતી વેળા જે બે ઉત્તરોની સંભાવના રહેતી હોય છે, એક મનના આપ્યા જવાબની અને બીજું મનને દબાવીને બુદ્ધિમાં ઉપજેલ તર્કની. તો આજે આપણે આ જ મન અને તર્કના પરસ્પર સંવાદ સાંભળીએ. આ મન કહે, આજે મને આઈસ્ક્રીમ ખાવું છે, ચાલ ને ખાઈ આવીએ. પણ ત્યાં તર્ક કહે, ગાંડો થયો છે શું, શરદી થઈ જશે, રહેવા દે. એક તરફ આ મન આપણા આવેગોને સરળ રસ્તો આપે છે, પણ ત્યાં જ તર્ક વિચારે છે કે સફળતા માટે કેટલી મુશ્કેલીઓ વેઠવી પડશે. એટલે જ્યારે તર્ક મનને સાથ આપે છે ત્યારે ડર શક્તિ બની જાય છે. પણ ક્યારેક તર્ક મનને સાથ નથી પણ આપતો. વળી પાછું મનને ક્યારેક થાય છે, લાવને આ મિત્રને બે વર્ષથી ફોન નથી કર્યો, કોઈ મુશ્કેલીમાં તો નહીં હોય ને, લાવ આજે ફોન કરી દઉં. પણ ત્યાં જ જો તર્ક પ્રવેશ કરે તો તે આપણને દુનિયાના નિયમો શીખવાડવા પ્રયત્ન કરતું હોય છે, એવું લાગે છે ને મિત્રો? આમ ઘણીવાર આ તર્ક આપણને વ્યવહારિક બનાવી દે છે. તો મિત્રો, આ જ વ્યવહારિકતાથી એક ગીત સાંભળીએ.

0: આજે ઘણી વાર આપણે અનુભવેલું હશે કે આપણને આપણા મિત્ર પ્રત્યે ભાવ જાગે અને તેને કોઈ તકલીફ જેવું નથી તેવું મન પણ વિચારે, પણ ત્યારે જ ક્યારેક તર્ક વિચારશે એ શું મારી કદર કરતો હશે અને આપણને ફોન કરતા રોકી પણ શકે. હવે આ પરિસ્થિતિમાં આપણા મનનું માનવું કે તર્કનું તે તો આપણે જ નક્કી કરી શકીએ. હવે આ પરિસ્થિતિમાં તર્કને મનનો સંવાદ હર હંમેશ ચાલ્યા જ કરવાનો. મારું મન હાલ એમ કહે છે કે આપણા મિત્રને સાંભળીએ તો ગમશે. જુઓ, શું આપને પણ આવું ગમે છે કે?
1: નમસ્કાર, આપ સૌની સમક્ષ પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીત વાદ્યવૃંદ હેમંતાંજલિ. વાદ્યવૃંદની રચના ડોક્ટર ફેનિલ કુમાર સોની. વાદ્યવૃંદની રચનામાં આપ સાંભળશો પ્રથમ મધ્ય વિલંબિત ઝપતાલ, એ પછી દ્રુત તીન તાલ.

0: હેમંતાંજલિ. વાદ્યવૃંદની રચનામાં આપ સાંભળી રહ્યા હતા પ્રથમ મધ્ય વિલંબિત ઝપતાલ, એ પછી દ્રુત તીનતાલ. વાદ્યવૃંદની રચના ડૉક્ટર ફેનિલકુમાર સોની. વાયોલિન પ્રાર્થના મહિસુરી, ઉર્મી મહિસુરી, શિવરાજ દવે, સ્પૃહા જોગળેકર અને નવ્યા ફાટક. બાંસુરી ડૉક્ટર ફેનિલકુમાર સોની. તબલા સંગત શ્રી મિલન ડોડિયા. આ વાદ્યવૃંદની રચના માં અન્નપૂર્ણા દેવીના જન્મ શતાબ્દી નિમિત્તે કરવામાં આવી હતી.
1: મિત્રો, ખરેખર કહેજો, મજા આવી ને? પોતાના સ્વાર્થને સાધનાર તર્કમાં જો મન ન માને તો તે અર્થહીન લાગવા માંડશે, તે મશીન જેવું થયું. અને તેવી જ રીતે આજની વ્યવહારુ જિંદગીમાં તર્કને સ્થાન ન હોય તો મનથી કરેલ વાત લોકોને કેટલી વાર નાદાનિયત લાગી શકે હો. અને આવી જ એક નાદાનિયત હું પણ કરવા માંગુ છું એક મસ્ત મજાનું ગીત સંભળાવીને.

મિત્રો, ક્યારેક તર્કને કારણે સરખામણી કરવાથી ખિન્ન થવાનું પણ બને, પણ ત્યારે જ મન કહેશે, ચાલને આપણે જોઈ લઈએ ક્યાં ભૂલ થઈ, આ ભૂલ સુધારી શકાય તો પરિણામ પર બદલાઈ શકે. અને આવા સમયે મન સાથે જો તર્કે કામ કર્યું તો ફરી પાછા બેઠા થઈને આપણે હિંમતથી સફળતાની દિશામાં અગ્રેસર થઈ શકીએ છીએ. તો મિત્રો, મન અને તર્ક વચ્ચે ચાલતી આ ધમાલને માનતા માનતા આ જિંદગીનો લહાવો લેવાનો ન ચૂકીએ. મિત્રો, આજે એક એવી સંસ્થા જે 90 વર્ષથી સતત સમાચાર અને માહિતી પ્રસારણના માધ્યમથી દેશને એક સૂત્રમાં બાંધી રાખતી આવી છે, એ ભારતની ધડકન સમાન આકાશવાણી તેના ગૌરવશાળી ઇતિહાસના 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આવતી 8 જૂન 2026 રોજ આ સફરે આઝાદીની જંગથી માંડી આજના ડિજિટલ યુગ સુધી રેડિયોની એ સફર ખેડી છે અને ભારતીય સંસ્કૃતિ, સંગીત અને જ્ઞાનને ઘર ઘર સુધી પહોંચાડ્યું છે. આ બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્રને સાર્થક કરતા આપણા આકાશવાણીને જરૂરથી શુભેચ્છાઓ પાઠવી.

જતા જતા બસ એટલું જ કહીશ, તમારો તર્ક ભલે દુનિયાદારીમાં જીતે પણ તમારું મન ક્યારેય હારવું ન જોઈએ. અને હવે પછી ક્યારેય આપણે આપણા મનને પૂછીએ કે કેમ છે ભાઈ, તો જવાબ હા જ હશે. તો હમણાં જ એક ઊંડો શ્વાસ લો અને તમારી જાતને કહો, મન કહે સો ચંગા ઓર કથરોટ મેં ગંગા. અંતે કવિ મકરંદ દવેની પંક્તિઓ યાદ આવે છે, ગમતું મળે તોલિયા ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ. આ સાથે હું આજની તમારી રેડિયો મિત્ર પ્રકૃતિ પટેલ અહીં વિદાય લઉં છું. ફરી મળીશું.

આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી, પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: भारत में अमरीका के राजदूत सर्जियो गोर ने कहा है कि प्रस्तावित भारत अमरीका अंतरिम व्यापार समझौते का 99% काम पूरा हो गया है। मुंबई में उन्होंने कहा कि दोनों देश बाकी बचे मुद्दों को सुलझाने में लगे हैं और उम्मीद है कि समझौता अगले कुछ सप्ताह में अंतिम रूप ले सकता है। इंडोनेशिया ओपन बैडमिंटन टूर्नामेंट के पुरुष सिंगल्स में आयुष शेट्टी प्री क्वार्टर फाइनल में पहुंच गए हैं। मिक्स डबल्स में रोहन कपूर और ऋत्विका शिवानी गद्दे की भारतीय जोड़ी ने भी प्री क्वार्टर फाइनल में जगह बना ली है। और इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: मीडियम वेव 370.3 मीटर्स એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે।
2: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાત,
3: સહિયર એટલે તમારા અને અમારા સંગાતનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ।
4: સુન સખી મેરી પ્યારી સખી,
2: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
3: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
2: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ।
3: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
2: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ। ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahir@gmail.com।
3: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાળ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
6: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
6: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
6: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-281-244-39-31, એટલે કે 0-281-244-39-31.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

ના આગાશીઓ પર માત્ર પાપડ અને કપડા જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સેવા ક્ષેત્ર માટે રાજ્યમાં દેશનું સૌપ્રથમ સર્વિસ કમિશનરેટ સ્થપાશે, રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે, ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સરકારની મંજૂરી. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિક પકડાયા, ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી, શિક્ષણ વિભાગનો નિર્ણય. અને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે. આ માટે રાજ્ય સરકારે ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને મંજૂરી આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ મિશન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં શહેરી વિસ્તારોમાં વીજ લાઇનો સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભમાંથી લઈ જવાશે.
1: વાયર ફ્રી સિટી બનાવવાનો રાજ્ય સરકારે અને મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે. ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે. 17 મહાનગરપાલિકાઓ, 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં. આ નિર્ણયથી ખાસ કરીને કુદરતી આફતો, વાયર તૂટવા, શોર્ટ સર્કિટથી થતી દુર્ઘટનાઓ અટકશે અને જનજીવન વધારે સુરક્ષિત બનશે. ટેકનિકલ ફોલ્ટ પણ ઘટશે. નાગરિકોની ગુણવત્તાયુક્ત અને અવરોધ વિનાની વીજળી મળશે.
0: સાથે જ બેઠકમાં રાજ્યમાં સેવા ક્ષેત્ર માટે અલાયદા દેશના સૌપ્રથમ સર્વિસ કમિશનરેટની સ્થાપના કરવાનો પણ નિર્ણય કરાયો. તેનાથી ગુજરાત સેવા ક્ષેત્રમાં દેશનું કેન્દ્ર બનશે તેમ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું.
1: ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્ર બિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે એમાં સમન્વયનું કામ, ત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ કરવાની છે.
0: રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યસ્તરના સંયોજકે લોકોને પેનિક બાઇંગ એટલે કે ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. સાથે જ તેમણે ઇંધણની ઉપલબ્ધતા અંગે સચોટ અને ચકાસાયેલી માહિતી માટે માત્ર ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સત્તાવાર સંદેશા વ્યવહાર પર જ વિશ્વાસ રાખવા સલાહ આપી છે. રાજ્યમાં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ IOCL, BPCL અને HPCLની તમામ પુરવઠા શૃંખલાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને પ્રવાહી પેટ્રોલિયમ ગેસ LPG સહિતની આવશ્યક પેટ્રોલિયમ વસ્તુઓની ઉપલબ્ધતા સામાન્ય અને અવિરત રહી છે. અગાઉના મહિનામાં માંગમાં થયેલા વધારા છતાં પણ એકંદર પુરવઠાની સ્થિર સ્થિતિ અને પર્યાપ્ત રહી છે. રાજ્યભરમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 જેટલા નાગરિકોને પકડ્યા છે.

0: ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે 780 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન શરૂ થતાં જ શહેરોના બસ મથક, રાજમાર્ગ અને રેલવે મથક પર નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારા 18 લોકોને પણ પકડવામાં આવ્યા છે.
1: 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે.
0: રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રવેશ નિયમોમાં સુધારો કર્યો છે. તે અંતર્ગત પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી અપાઈ છે. જૂન જુલાઈ સત્રની નિયમિત પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી બેઠકો પર દ્વિવાર્ષિક પ્રવેશ અપાશે. સરકારી અને અનુદાનિત સંસ્થાઓમાં એમઈ અને એમટેક અભ્યાસક્રમોમાં 30% સુધી ખાલી બેઠકો હોય તો દ્વિવાર્ષિક પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે સ્વનિર્ભર સંસ્થાઓને અને અનુસ્નાતક ડિગ્રી અભ્યાસક્રમમાં 50% સુધી ખાલી બેઠકો હોય અને સંબંધિત યુનિવર્સિટીની મંજૂરી હોય તો પણ દ્વિવાર્ષિક પ્રવેશ અપાશે. જોકે પ્રવેશ આપ્યા બાદ સંસ્થાઓને નિર્ધારિત સમયમર્યાદામાં એસીપીસીને માહિતી આપવાની રહેશે. આ રીતથી ખાલી બેઠકોનો વધુ ઉપયોગ કરી નવા વિદ્યાર્થીઓને પ્રવેશની તક મળશે. રાજ્યનું વહીવટીતંત્ર ચોમાસા પૂર્વે ઝીરો કેઝ્યુઆલિટી એટલે કે એક પણ માનવ જીવનનું નુકસાન ન થાય તે લક્ષ્ય સાથે સજ્જ છે. ગાંધીનગરમાં મુખ્ય સચિવ એમ કે દાસની અધ્યક્ષતામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ તથા વિભાગોની ચોમાસા પૂર્વેની ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. તેમાં શ્રી દાસે તમામ વિભાગને આપત્તિ વ્યવસ્થાપન આયોજનના અસરકારક અમલીકરણ અંગે તાકીદ કરી છે. શ્રી દાસે કહ્યું, લોકોને હાલાકી ન પડે તે માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેતા રોડ, રસ્તા અને ગટરના કામ ઝડપથી પૂર્ણ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર અપાયો છે. ઉપરાંત તેમણે રાજ્યમાં ભારે વાહનોની વધુ અવર જવર હોય તેવા રસ્તા અને બ્રિજનું અત્યારથી જ જરૂરી સમારકામ પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી હતી. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, આધુનિક અને લોકકેન્દ્રિત બનાવવાના સરકારના પ્રયાસને બિરદાવ્યો છે. રાજ્યમાં હૃદય રોગની સારવારના વિસ્તરણ અંગે યોજાયેલી ઉચ્ચસ્તરની બેઠકમાં તેમણે કહ્યું, ગત વર્ષ 2025માં યુએન મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા દ્વારા 8504 સફળ કાર્ડિયાક સર્જરી, હૃદયના ઓપરેશન કરાયા, તેમજ સરેરાશ 3,94,000થી વધુ દર્દીઓની ઓપીડી ચકાસણી અને 52,167 જેટલા ગંભીર દર્દીઓને આઈપીડી અંતર્ગત ઉત્કૃષ્ટ ઇન્ડોર સારવાર અપાઈ છે. દરેક ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીને ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક સારવારની સાથે માનવીય સંવેદનાનો સ્પર્શ મળે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ હોવાનું પણ શ્રી પાનસેરિયાએ ઉમેર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. પોરબંદરના બરડા જંગલ વિસ્તારમાં સિંહોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. ખુલ્લામાં વિહાર કરી રહેલા 17માંથી એક પણ સિંહમાં બેબીસિયા વાયરસના કોઈ લક્ષણ જોવા નથી મળ્યા, તેમજ તમામ સિંહ સ્વસ્થ અને સુરક્ષિત હોવાનું વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચંદકુડે જણાવ્યું છે.
2: अभी 2025 के सिंह जनगणना के अनुसार हमारे पास 17 लायन है. अभी हमारे जो फॉरेस्ट डिपार्टमेंट में वाइल्ड लाइफ रेस्क्यू और वाइल्ड लाइफ डिजीजेस को लेकर SOPs है, उसके अंतर्गत हम काम कर रहे हैं. वैसे हमारे पास जितने सैम्पलिंग किट्स हैं और अथवा जितनी दवाइयां हैं वो हमारे पास एडिक्वेट स्टॉक में है, और हम जैसे हमें कुछ डिटेक्ट होगा तो हमारे जो इंस्टीट्यूट्स हैं वहाँ पर हम रिपोर्ट करेंगे.
0: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું, રાજ્યમાં હાલ પશ્ચિમી વિક્ષેપના કારણે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલે વરસાદની સંભાવના છે.
3: अभी जो अधिकतम तापमान का बात करें तो इसमें तापमान में गिरावट होगा 2-3 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक. उसके आगे फिर टेम्परेचर राइज होएगा 2-3 डिग्री.

0: कंडीशन रहेगी। अहमदाबाद का पूर्वानुमान है लाइट टू हल्का से मध्यम बरसात और जो थंडर स्टॉर्म का भी संभावना रहेगा, मेघ गर्जन के साथ लाइटनिंग का संभावना रहेगा। स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा पवन की स्पीड रहने का संभावना।
1: આજે 3 જૂને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આરોગ્ય અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થઈ રહી છે। ભાવનગરના પાલીતાણામાં સાયકલ યાત્રા દ્વારા લોકોને સાયકલિંગના લાભ અંગે જાગૃત કરાયા। એક સાયકલ આત્મનિર્ભરતા, સંઘર્ષ અને સફળતાનું પ્રતિક કઈ રીતે બની શકે તેનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુરના 16 વર્ષના દિવ્યાંગ જયેન્દ્ર તડવીએ પૂરું પાડ્યું છે। બોડેલી તાલુકાના ખોડિયા ગામના રહેવાસી આ યુવાને બાળપણમાં જ બંને હાથ ગુમાવ્યા, તેમ છતાં આજે તેઓ પગની મદદથી સાયકલ ચલાવીને લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। મધ્યપ્રદેશના માર્ગ અને મકાન વિભાગના મંત્રી રાકેશસિંહ ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી બંને મહાનુભાવોએ બંને રાજ્યના વિકાસ કાર્યો અને યોજનાના અમલીકરણ અંગે ચર્ચા કરી। પંચમહાલના ઘનેશ્વર ગામના ફ્રી આર્મી, BSF અને અગ્નિવીર તાલીમ કેન્દ્રના 5 થી 6 યુવાનોની અગ્નિવીર અને સરહદ સુરક્ષા દળ BSFમાં પસંદગી થઈ છે। આ કેન્દ્રમાં યુવાનોને નિઃશુલ્ક શારીરિક તાલીમ, લેખિત પરીક્ષાની તૈયારી અને માર્ગદર્શન અપાય છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। સેવા ક્ષેત્ર માટે રાજ્યમાં દેશનું સૌપ્રથમ સર્વિસ કમિશનરેટ સ્થપાશે, રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય। રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે, ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સરકારની મંજૂરી। રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિક પકડાયા, ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી। શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી અને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા। આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો છોરો.

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ એક તપસ્યા છે. અને આ તપસ્યામાં જ્યારે સરકારની સહાય અને યોગ્ય માર્ગદર્શન મળી રહે ત્યારે પાકનું ઉત્પાદન સોના જેવું સોહામણું બને છે. મિત્રો, આજે આપણે ગામનો ચોરો કાર્યક્રમમાં માહિતી મેળવવાના છે ખેતીવાડી ખાતાની સહાયલક્ષી યોજનાઓ વિશેની માહિતી. અને મિત્રો, આ વિશેની માહિતી આપવાના છે આપણને વિનયકુમાર પટેલ સાહેબ. મિત્રો, શું તમે જાણો છો કે તમારી જમીનની માટીનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધારી શકાય છે? કઈ યોજના હેઠળ તમને ખાતરના ભાવમાં સીધી રાહત મળી શકે છે? અને મિત્રો, કેવી રીતે તમે આધુનિક ખેતી તરફ ડગ માંડીને ખર્ચ ઘટાડી શકો છો? મિત્રો, આ તમામ પ્રશ્નોના જવાબ અને આ વિશેની માહિતી આપવાના છે વિનયકુમાર પટેલ સાહેબ. મિત્રો, તો ચાલો આ વિશેની વિસ્તૃત માહિતી મેળવીએ એ પહેલાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

0: મિત્રો, ગામડોચોરો કાર્યક્રમમાં આપણે આજે માહિતી મેળવવાના છે ખેતીવાડી ખાતાની સહાયલક્ષી યોજના વિશેની માહિતી. અને મિત્રો, આ વિશેની માહિતી આપવાના છે વિનય કુમાર પટેલ સાહેબ. તો ચાલો મિત્રો, પટેલ સાહેબ પાસેથી માહિતી મેળવીએ ખેતીવાડી ખાતાની સહાયલક્ષી યોજના વિશેની. તે પહેલા આપણે એમને ગામડોચોરો કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. રામ રામ સાહેબ.
1: આપ સૌને રામ રામ. હું વિનય એસ પટેલ, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા પંચાયત રાજપીપળા. આજ રોજ હું આપ સૌને ખેતીવાડી ખાતાની વિવિધ અમલિત યોજનાઓ બાબતે આપ સૌને માહિતગાર કરવા માંગુ છું. તો સૌ પ્રથમ હું આપને જણાવવા માંગુ છું કે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ બાબતે આપણે સહાય મેળવવી હોય તો એના માટે સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ વિકસાવવામાં આવેલ છે અને તમામ લાભાર્થી ખેડૂત મિત્રોએ ઓનલાઈન માધ્યમથી અરજી કરેલ હશે તેમને જ આ યોજનાઓ હેઠળ લાભ મળવા પાત્ર થાય છે. હવે લાભ માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો જે ખેડૂત મિત્રોએ લાભ લેવો હોય એના માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, પોતાની જમીનના 7x8 અના ઉતારા, બેંક પાસબુકની નકલ તથા જાતિનો દાખલો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે લાગુ પડે છે. હવે મુખ્ય યોજનાઓની વાત કરીએ તો સૌ પ્રથમ AGR 2 યોજના, જે સામાન્ય વર્ગના ખેડૂતો માટે અમલિત છે. ત્યારબાદ AGR 3 યોજના, જે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અમલિત છે, તથા AGR 4 યોજના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે અમલિત છે. અને આ ત્રણ યોજના હેઠળ બે પ્રકારના આપણે ઘટકો અમલિત છે. એમાં એક એડસોર્સ સહાયના ઘટકો તથા બીજા આઈ ખેડૂત પોર્ટલ મારફતના ઘટકો. તો એડસોર્સ ઘટક માટે જે ઘટકો છે એમાં દિવેલી ખોળ, લીંબોળી ખોળ, લીલો પડવાશ, 100% દ્રાવ્ય રાસાયણિક ખાતર, પાક સંરક્ષણ દવાઓ તથા ક્ષેત્રીય નિદર્શન. અને આ તમામ ઘટકોમાં સરકારશ્રી દ્વારા સામાન્ય વર્ગના ખેડૂતોને ખરીદ કિંમતના 50% લેખે સહાય મળવા પાત્ર થાય છે. તેમજ બીજા ઘટકો જે છે એમાં તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, વોટર કેલિંગ પાઇપલાઇન અને પંપસેટ, કે જેની અંદર સામાન્ય વર્ગના ખેડૂતોને 50% લેખે, તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 75% લેખે સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ સામાન્ય વર્ગના ખેડૂતો માટે આ યોજના AGR 2 યોજના હેઠળ વર્મી કમ્પોસ્ટ યુનિટ ઘટક હેઠળ સહાય મળવા પાત્ર થાય છે. આની અંદર વ્યક્તિદીઠ ખેડૂતો માટે 24 મીટર દીઠ વધુમાં વધુ 25 ચોરસ મીટર માટે 50,000 પ્રતિ યુનિટ, તથા પાંજરાપોળ, ડેરી, પશુપાલન સાથે સંકળાયેલી અને રજીસ્ટર્ડ થયેલી સંસ્થાઓ માટે ₹2 લાખ પ્રતિ યુનિટની સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ બીજી યોજના છે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના, જેની અંદર AGR 2, AGR 3 અને AGR 4 એમ 3 વર્ગના ખેડૂતો માટે 3 પ્રકારની યોજના છે. કૃષિ વ્યવસાયને વધુ નફાકારક અને પોષણક્ષમ બનાવવા માટે, ઓછા ખર્ચે અને વધુ સારી ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મેળવવા માટે, ખેતીના પ્રાથમિક ખેડથી લઈ કાપણી અને થ્રેસિંગ સુધી દરેક કાર્યો માટે વૈજ્ઞાનિક ઢબે સમયસર કામગીરી પૂર્ણ થાય એ આવશ્યક છે. વળી રાજ્યમાં દિન પ્રતિદિન આર્થિક વિકાસ અને ઔદ્યોગિકરણ થવાથી ખેત મજૂરોની ખૂબ જ અછત વર્તાય છે, તેથી કૃષિમાં મહત્તમ યાંત્રિકીકરણ અપનાવવા માટે આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજનાના સાધનો હેઠળ ભારત સરકાર દ્વારા માન્ય કરેલ તેમજ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત થયેલ કંપનીના માન્ય મોડેલ અથવા સાધનોની ખરીદી મારફત સહાય મળવા પાત્ર થાય છે. ખેત ઓજાર અથવા સાધનની ખરીદી બાબતે ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત થયેલ કંપનીના માન્ય મોડેલ જ સહાય ને મળવા પાત્ર થાય છે.

સહાયના ધોરણની વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે ખરીદ કિંમતના 40% તથા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 60% લેખે સહાય મળવા પાત્ર થાય છે. સાધનના પ્રકાર અનુસાર મહત્તમ સહાયની રકમ પણ નિયત થયેલ છે અને આપણે જે સાધનોની ખરીદી કરવા માંગતા હોઈએ એ પ્રમાણે એમાં અલગ અલગ સહાયના ધોરણો છે. ત્યારબાદ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. રાજ્યના દરેક વર્ગના તમામ ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદનો મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થવાથી પાક ઉત્પાદન બગડતું હોય છે. જેથી આવી કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવા પરિબળોથી પાકને બચાવવા, પાક ઉત્પાદનોને બચાવવા માટે ખેડૂતોએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ ખેડૂત મિત્રોએ ન્યૂનતમ 300 ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રક્ચર બનાવવાનું થાય છે. એની ઉપર ખેડૂતોને 10 ફૂટની ઊંચાઈ તેમજ સ્ટ્રક્ચર ઉપર પતરાથી અથવા સિમેન્ટ કોન્ક્રીટથી કવર કરવાનું થશે. ત્યારબાદ અન્ય છે સનેડો કૃષિ સાધન. મિત્રો, કૃષિ યાંત્રિકીકરણ સરળ બનાવવા માટે ખેડૂતોને સનેડો સાધન ઉપર ખરીદીની સહાય યોજના પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા અમલિત છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને ખર્ચના 25% અથવા ₹25,000 બેમાંથી જે ઓછું હોય એ મુજબ સહાય મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ ખેડૂત મિત્રો એક ખાતા દીઠ એક વાહન માટે 7 વર્ષમાં 1 વખત સહાય મળી શકશે. ત્યારબાદ કિસાન પરિવહન યોજના. કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી વહન કરીને કૃષિ ઉત્પાદનો બજાર સુધી કે પોતાના ઘર સુધી પહોંચાડતા હોય છે. પરંતુ મિત્રો, આમાં ઘણી વખત એવું થતું હોય કે પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યારે આપણને મુશ્કેલીનો પણ સામનો કરવાનો વખત આવે છે. આમ આ કૃષિ ઉત્પાદન પરિવહનથી સરળ બનાવવાના હેતુસર મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન પર સરકાર શ્રી દ્વારા લાભ મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી ઉપર પણ સહાય મળવા પાત્ર થાય છે. આમાં સહાયના ધોરણ વિશે વાત કરું તો 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદી પર તમામ ખેડૂતોને 25% અથવા 50,000 જેટલી સહાય મળવા પાત્ર થાય છે. તેમજ ટ્રેક્ટર ટ્રેલર ખરીદી માટે ખરીદ કિંમતના 20% અથવા ₹30,000 બેમાંથી જે ઓછું હોય એ સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ AGR 50 યોજના. ખેતીના ભારે સાધનો એટલે કે ટ્રેક્ટર ખરીદી પર ખેડૂતોને સહાય આપવાની યોજના. આ યોજના હેઠળ ખેડૂત મિત્રોને 20 PTO હોર્સ પાવર થી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના માન્ય કંપનીના માન્ય મોડેલની ખરીદી ઉપર ખરીદ કિંમતના 25% અથવા ₹1,00,000ની મર્યાદા બેમાંથી જે ઓછું હોય એની મર્યાદામાં સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આજના આ સમયમાં આપણે ઉત્પાદનો તો મેળવીએ છીએ પરંતુ ઘણી વખત એવું થાય કે ઉત્પાદનો બજારમાં આપણે સમયસર વેચી ના શકીએ તો ઉત્પાદનની બગડવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય છે. તો એ સંજોગોમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના અમલિત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતો દ્વારા ઉત્પાદિત જે ઉત્પાદનો છે એને પોસ્ટ હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અને મેનેજમેન્ટ કોન્સેપ્ટ તરફ વાળીને પોતાના પાકનું મૂલ્યવર્ધન કરવા માટે પાક મૂલ્યવર્ધન યુનિટ સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજના હેઠળ સમાજનો કોઈ પણ ખેડૂત, ખેડૂત ગ્રુપ, મહિલા, કૃષિ યુનિવર્સિટી, BRS, સખી મંડળ, FPO તમામ મિત્રોને સહાય મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ સહાયનું ધોરણ પ્રોજેક્ટને અનુસાર ખરીદ કિંમતના 50% અથવા ₹10,00,000 બેમાંથી જે ઓછું હોય એ મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના વર્ગો પાકના, જેમ કે ધાન્ય પાક, કઠોળ પાક, તેલીબિયા પાકો, મરી મસાલા, એના પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે નિયત થયેલ સાધનો ખરીદ કરવાના થાય છે. ત્યારબાદ મિત્રો, ખેડૂત મિત્રો માટે ખૂબ જ અગત્યની અને આપણે એવી ઈચ્છા નથી રાખતા કે
અકસ્માતે

કોઈ મૃત્યુ થાય, પરંતુ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલીત કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવા માટેનો મુખ્ય ઉદ્દેશ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને વીમા સહાય મળવા પાત્ર થાય છે. અકસ્માતે મૃત્યુના કિસ્સામાં કે કાયમી અપંગતાના કિસ્સામાં રાજ્યના કોઈ પણ ખેડૂત મિત્રો કે ખેડૂત પરિવારના સભ્યોને કે જેમની ઉંમર 5 વર્ષથી 70 વર્ષ સુધીની છે તેમને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે. મિત્રો, આ યોજના હેઠળ શરૂઆતના વર્ષોમાં સરકારશ્રી દ્વારા રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવતી હતી, પરંતુ ત્યારબાદ સમયાંતરે 1 લાખથી વધારીને સહાયનું ધોરણ 2 લાખ કરવામાં આવેલ, પરંતુ ગત નાણાકીય વર્ષ 2025-26થી આ યોજના હેઠળ સુધારેલ વીમા સહાય ધોરણો સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે, જે અંતર્ગત અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% લેખે રૂપિયા 4 લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે. તેમજ અકસ્માતને કારણે બંને આંખ, કોઈ પણ અંગ કે કોઈ પણ એક આંખ અને એક હાથ કે પગ ગુમાવવાના કિસ્સામાં પણ 100% લેખે રૂપિયા 4 લાખ સહાય મળવાપાત્ર થાય છે. વધુમાં અકસ્માતને કારણે જો એક આંખ અથવા કોઈ પણ એક અંગ ગુમાવવાનો કિસ્સા બને તો એવા સંજોગોમાં ખેડૂતોને 50% લેખે રૂપિયા 2 લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે. આ યોજના હેઠળ વારસદાર તરીકે ક્રમાનુસાર વ્યક્તિઓ સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ છે. એમાં પ્રથમ પતિ અથવા પત્ની બેમાંથી કોઈ પણ એક એમની ગેરહયાતીમાં, ત્યારબાદ બીજા ક્રમે છે અકસ્માતે મૃત્યુ જનાર બાળકના પુત્ર કે પુત્રી, ત્યારબાદ ત્રીજા લેવલે છે અકસ્માતે મૃત્યુ જનારના માં કે બાપ, ચોથા ક્રમે છે અકસ્માતે મૃત્યુ જનારના પૌત્ર કે પૌત્રી, પાંચમા ક્રમે છે જે લાભાર્થી અકસ્માતે મૃત્યુ પામેલ છે એના ઉપર આધારિત અને એમની સાથે રહેતા અપરિણીત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન, અને છેલ્લા અને છઠ્ઠા ક્રમે છે સિવાયના કોઈ પણ તથા વિવાદાસ્પદ કેસમાં સંબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસદાર હેઠળ જાહેર થયેલ વારસદારો. ત્યારબાદ બીજી એક યોજના છે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના. મિત્રો, આજનો સમય ડિજિટલ યુગ થઈ ગયો છે. આજના આ ડિજિટલ યુગમાં ખેડૂતો પણ ડિજિટલ થાય, ડિજિટલ માધ્યમથી માહિતીઓ મેળવે એ પણ એટલું જ આવશ્યક છે. અને આ બાબતો ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા રાજ્યના ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવતા હોય તો એક સ્માર્ટફોનની ખરીદી ઉપર લાભાર્થીને 40% અથવા રૂપિયા 6000 બેમાંથી જે ઓછું હોય એના ઉપર સહાય મળવા પાત્ર થાય છે. મિત્રો, આ યોજના હેઠળ એક ખેડૂત મિત્રને ખાતા દીઠ આજીવન ફક્ત એક જ વખત સહાય મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળ સ્માર્ટફોન સિવાય અન્ય ઉપકરણો જેમ કે ઇયરફોન, બેટરી ચાર્જર વગેરે સાધનો એમાં સમાવેશ થતો નથી. મિત્રો, આગળ વધતા વાત કરું તો ખેતરની ફરતે તાર ફેન્સિંગ અથવા સોલાર પાવર યુનિટ કીટ યોજના સરકારશ્રી દ્વારા અમલિત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આજના સમયમાં આપણે ખેતીના ઊભા પાકમાં જંગલી ભૂંડો, રોજ વગેરે પ્રાણીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. પરિણામે આપણા ઊભા પાકને પણ નુકસાન થાય છે. આ સંજોગોમાં વન્ય અથવા રખડતા પ્રાણીઓથી પાક નુકસાનને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવાની યોજનાઓ અમલિત છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પાવર યુનિટ કીટ અને તાર ફેન્સિંગ એમ બે રીતે તારની વાડ બનાવી શકે છે. સોલાર પાવર યુનિટ કીટની વાત કરું તો સરકારશ્રી દ્વારા નિયત થયેલ સ્પેસિફિકેશન મુજબના સોલાર પાવર યુનિટની ખરીદી પર તમામ ખેડૂત ખાતેદાર મિત્રોને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 15,000 એ બેમાંથી જે ઓછું હોય એ મુજબ સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ જો ખેડૂત મિત્રો આપ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માંગતા હો તો તાર ફેન્સિંગ માટે પણ સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે. તારની વાડ માટે મિત્રો ઓછામાં ઓછો 2 હેક્ટરનો વિસ્તાર આપણને જોઈએ. જો કોઈ ખેડૂત મિત્રો પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન હોય તો ખેડૂત મિત્રો આપ આજુબાજુના ખેતરોના ખેડૂત મિત્રો સાથે
જૂથ બનાવીને પણ આ યોજના હેઠળ લાભ

0: લઈ શકો છો. આ યોજના હેઠળ રનિંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50% એ બેમાંથી જે ઓછું હોય એની મર્યાદામાં સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, ખેતીનું અભિન્ન અંગ અને જે મુખ્ય જરૂરિયાત છે એ એટલે બિયારણ. તો બિયારણ માટે પણ સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ આપણને સહાય આપવામાં આવતી હોય છે. સરકારશ્રી દ્વારા બીજ વિતરણ અંગે પ્રમાણિત બીજ વિતરણ ઘટક હેઠળ સીડ રિપ્લેસમેન્ટ રેટ યોજના અંતર્ગત ખરીદ કિંમતના 50% અથવા પ્રતિ કિલોગ્રામ રૂપિયા 20 લેખે ધાન્ય પાકો માટે, તેલીબિયા પાકો માટે ખરીદ કિંમતના 50% અથવા રૂપિયા 40 મર્યાદામાં, કઠોળ પાકો માટે ખરીદ કિંમતના 50% અથવા પ્રતિ કિલો રૂપિયા 50 મર્યાદામાં, તેમજ દિવેલા અને તલ પાકો માટે ખરીદ કિંમતના 50% અથવા રૂપિયા 80 પ્રતિ કિલોની મર્યાદામાં મહત્તમ 2 હેક્ટર સુધીની સહાય મળવા પાત્ર થાય છે. તો મિત્રો, આ હતી ખેતીવાડી ખાતા મારફત વિવિધ અમલિત યોજનાઓ વિશેની માહિતી. આપ સૌને રામ રામ.
1: શ્રોતા મિત્રો, ગામનું છોરું કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા માહિતી ખેતીવાડી ખાતાની સહાય લક્ષી યોજનાઓ વિશેની. અને મિત્રો, આ વિષય પર વિસ્તૃત માહિતી આપણને આપી વિનય કુમાર પટેલ સાહેબે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

કાર્યક્રમમાં સમય છે હવામાન સમાચારનો. હવામાન ખાતાનો આવતા 24 કલાકનો વર્તારો જણાવે છે કે ગુજરાતના કેટલાક સ્થળો દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ એકંદરે સૂકું રહેશે. માછીમાર ભાઈઓ માટે આવતા 24 કલાક દરમિયાન તકેદારીની કોઈ સૂચના નથી. અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમનો સમય પૂરો થાય છે. રામનું નામ લઈ છૂટા પડીએ એ આવજો. રામ રામ રામ રામ.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે કર્ણાટકના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીની એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિકો પકડાયા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. પ્રસ્તાવિત ભારત અમેરિકા વચગાળાના વેપાર કરાર પર 99% કામ પૂર્ણ. અને ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મેન્સ સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા.

0: કેન્દ્રીય મંત્રીમંડળે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને મંજૂરી આપી છે. ભારતીય એરલાઇન્સે ઇંધણના ભાવ સ્થિરતા જાળવવામાં મદદ કરવા મંત્રીમંડળે આ નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી.
1: ETF પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ મે એક સેલ્ફ સસ્ટેનિંગ રિવોલ્વિંગ ફંડ બનાયા ગયા. ETF પ્રાઇસ ફોર ધી એરલાઇન કેરિયર્સ હુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ, ઉનકો એક સ્ટેબલ ETF પ્રાઇસ અભી કરંટ ક્રાઇસિસ કે દૌરાન મિલેગા. ઇસસે હમારે એન્ટાયર એવિએશન સેક્ટર મે કરીબ 70 લાખ સે અધિક જો જોબ્સ હૈ જિનકે ઉપર ઇમ્પેક્ટ પડના આરંભ હોને લગા થા બિકોઝ ઓફ ધી સ્ટ્રેસ ઇન ધી સેક્ટર, વો ઇસસે સિગ્નિફિકન્ટલી મિટિગેટ હોગા.
0: કેબિનેટે દિલ્હી NCR ક્ષેત્રમાં જૂના ટ્રક અને બસોને બદલવા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર આયોજન બોર્ડને સહાય પૂરી પાડવા માટેની યોજનાને પણ મંજૂરી આપી. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રામેશ્વરમથી ઓડિશામાં પારાદીપ સુધીના કોસ્ટલ હાઇવેના નિર્માણને પણ મંજૂરી આપી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 830 કરોડ રૂપિયાથી વધુ થશે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બિહારમાં NH 31 અને NH 231ના ખાગરીયા પૂર્ણિયા વિભાગોના 4 લેન અપગ્રેડને મંજૂરી આપી છે. આ ખર્ચ 3,936 કરોડથી વધુ છે. ભારતે વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં 2025 સુધીમાં વિશ્વનું સૌથી બીજું મોટું સૌર ઉર્જા વિકાસ બજાર બનવા માટે અમેરિકાને પાછળ છોડી દીધું છે. ભારતે સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાના નોંધપાત્ર 155 GW વટાવી દીધું છે. આનાથી દેશના 50% બિન અશ્મીભૂત ઇંધણ ક્ષમતા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અને સમયપત્રક પહેલા તેના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાનને પૂર્ણ કરવામાં મદદ મળી છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના જેવી મુખ્ય પહેલ લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. 40 લાખથી વધુ ઘરોમાં સ્થાપિત સૌર પેનલ્સથી વીજળી મેળવી રહ્યા છે. ભારતીય કંપનીઓએ શ્રીલંકાના માળખાગત સુવિધાઓ અને ઉર્જા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરારો મેળવ્યા છે, જે બંને દેશો વચ્ચે વધતી જતી આર્થિક ભાગીદારી દર્શાવે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની શ્રીલંકા સ્થિત પેટા કંપની લંકા IOCને 2026-27માં સાપુસગાડા પાવર સ્ટેશન માટે 3,16,000 લિટર લુબ્રિકેટિંગ તેલ પુરવઠો આપવા આશરે 390 મિલિયન શ્રીલંકન રૂપિયા મૂલ્યનો કરાર અપાયો છે. ભારતના RS ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને શ્રીલંકાના મુલિકુલમ વિન્ડ પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટનો એક ભાગ બનાવવાના કરારને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 500 મિલિયન રૂપિયા થવાનો અંદાજ છે. તેમાં પાવર ટ્રાન્સમિશન માટે સબસ્ટેશન અને 220 kV કેબલ પર કામ સામેલ થશે. આ બે કરારો દર્શાવે છે કે ભારતીય કંપનીઓ શ્રીલંકાના પાવર, ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ઝડપથી તેમની ભાગીદારી વધારી રહી છે. ચૂંટણી પંચે આજે નવી દિલ્હીમાં 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ શરૂ કરી. તે ચૂંટણી પ્રક્રિયાઓ અને ઝુંબેશમાં મીડિયા માટે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને નવીનતાઓથી ચર્ચા કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે કમિશન બુથ સ્તરના અધિકારીઓ અને એજન્ટોને તાલીમ આપીને 10 કરોડથી વધુ મતદારો વધુ સારી રીતે પહોંચ સુનિશ્ચિત કરી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા DK શિવકુમારે આજે રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને શપથ લેવડાવ્યા. અગાઉ સિદ્ધારમૈયાના મંત્રીમંડળમાં ગૃહ વિભાગ સંભાળનારા ડોક્ટર જી પરમેશ્વરે નાયબ મુખ્ય તરીકે શપથ લીધા હતા, જ્યારે 12 ધારાસભ્યોએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ તેલંગાણા, કેરળ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ DK શિવકુમારને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ તેમને તેમના કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા XML AIR News_ABID ને ફોલો કરશો. દિલ્હીના માલવિયા નગરમાં આજે સવારે એક હોટેલમાં આગ લાગવાથી 21 લોકોના મોત થયા છે. દક્ષિણ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અનંત મિત્તલે જણાવ્યું હતું કે 8 ફાયર એન્જિનની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
2: દિલ્હી કે માલવીય નગર મેં આજ સુબહ કરીબ 9 બજે એક હોટલ મેં ભીષણ આગ લગ ગઈ. ઇસકે બાદ દિલ્હી દમકલ વિભાગ, દિલ્હી પોલીસ, જિલ્લા આપદા પ્રબંધન પ્રાધિકરણ, કેટ એમ્બ્યુલન્સ સેવા ઓર અન્ય આપાતકાલીન એજન્સીઓ કી ટીમે તુરંત મોકે પર પહોંચી ઓર રાહત એવં બચાવ કાર્ય શરૂ કિયા. દિલ્હી પોલીસ કે અનુસાર અબ તક 40 સે અધિક

0: लोगों को सुरक्षित बाहर निकालकर इलाज के लिए नजदीकी अस्पतालों में भेजा गया है। 8 दमकल की गाड़ियों की मदद से आग पर काबू पा लिया गया है। हालांकि बचाव और तलाश अभियान अभी भी जारी है और सभी संबंधित एजेंसियां मौके पर तैनात हैं। आग लगने के कारणों का अभी तक पता नहीं चल पाया है। इस संबंध में दिल्ली पुलिस ने FIR दर्ज कर ली है। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
1: प्रधानमंत्री નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. તેમણે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. શ્રી મોદીએ મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોરે કહ્યું કે પ્રસ્તાવિત ભારત અમેરિકા વચગાળાના વેપાર કરાર પર 99% કામ પૂર્ણ થઈ ગયું છે. આજે મુંબઈમાં એક પરિષદને સંબોધતા શ્રી ગોરે કહ્યું કે બંને દેશ બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા કામ કરી રહ્યા છે અને તેમણે આગામી થોડા અઠવાડિયામાં આ કરારને અંતિમ સ્વરૂપ આપશે તેવી આશા વ્યક્ત કરી. મુખ્ય વાટાઘાટ બ્રેન્ડન લિંચના નેતૃત્વ હેઠળનું અમેરિકાનું એક વેપાર પ્રતિનિધિમંડળ હાલ નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે, જ્યારે વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ દર્પણ જૈન ભારતીય પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે. શ્રી ગોર આવતીકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને પણ મળશે. તેમણે ભારત અમેરિકા સંબંધોને આધુનિક સમયની સૌથી મહત્વની ભાગીદારી પૈકીની એક ગણાવી. સમગ્ર ગુજરાતમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસે વિવિધ શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 362 જેટલા નાગરિકોને પકડ્યા. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું અન્ય 780 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન શરૂ થતાં શહેરોના બસ અને રેલવે મથક તથા રાજમાર્ગ પર નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારા 18 લોકોને પણ પકડવામાં આવ્યા છે.
2: 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે.
1: વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી એરોઇના રોડ્રિક્સ ગોમેઝ ભારતના 5 દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા. તેમની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને માહિતી અને પરિવહન મંત્રીનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. પ્રવાસ દરમિયાન સુશ્રી રોડ્રિક્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. તેમણે આજે ચીનના વેંગ હોંગયાંગને હરાવ્યા. દરમિયાન રોહન કપૂર અને ઋત્વિકા શિવાની ગડેની ભારતીય જોડીએ પણ મિશ્ર ડબલ્સ ઇવેન્ટમાં ચાઇનીઝ તાઇપીના હુ લિંગ ફેંગ અને યાંગ પો હુઆનને હરાવી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા DK શિવકુમારે કર્ણાટકના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીની એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 362 નાગરિકો પકડાયા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. અને ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મેન સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: રજૂ કરીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. આજે સારેગામા કાર્યક્રમમાં માણીશું સદાબહાર પ્રેમ ગીતોની એક સુંદર મહેફિલ. પ્રેમ એક એવો અહેસાસ જે શબ્દોથી નહીં પરંતુ દિલની ધડકનોથી વ્યક્ત થાય, ક્યારેક એક નજરથી શરૂ થાય અને આખી દુનિયા બદલાવી નાખે. પ્રેમની સૌથી સુંદર વાત એ છે કે એ ધીમે ધીમે દિલમાં ઉતરે અને પછી આખી દુનિયા બદલાવી નાખે. પ્રેમ એ આંખોમાં ઉગતું એવું સ્વપ્ન છે જે જાગ્યા પછી પણ હૃદયમાં જીવંત રહે છે. તો ચાલો આ સંગીતમય સફરની શરૂઆત કરીએ.

સ્વપ્નો જ્યારે હકીકત બનવા લાગે ત્યારે દિલમાં પ્રેમના નવા જ રંગો ખીલે છે. પ્રેમમાં ક્યારેક શબ્દોની જરૂર પડતી નથી, માત્ર કોઈની હાજરી જ પૂરતી હોય છે. એ વ્યક્તિ સાથે વિતાવેલી ક્ષણો વારંવાર યાદ આવતી હોય છે. તો આવો સાંભળીએ એક એવું ગીત જેમાં પ્રેમના વચનો અને વિશ્વાસની અનોખી વાત છે. ગુલશન બાવરાની રચનાને સંગીતથી સવાર્યું છે આર ડી બર્મને. કિશોર કુમાર અને લતા મંગેશકરનો યુગલ સ્વર ફિલ્મ કસમે વાદે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો સારેગામા કાર્યક્રમ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર. કાર્યક્રમમાં હવે રજૂ કરીએ એક એવું ગીત કે જે વર્ષો પછી પણ દરેકના હોઠ પર જીવંત છે. આ ગીત માત્ર એક ગીત નથી, પરંતુ પ્રેમનો અહેસાસ છે. ફિલ્મ બ્લેકમેલ કલ્યાણજી આનંદજીની ધૂનમાં સ્વર આપ્યો છે કિશોર કુમારે, શબ્દરચના રાજેન્દ્ર કૃષ્ણનની.

મિત્રો, પ્રેમ જીવનનું એક એવું સંગીત છે જે ક્યારેય જૂનું થતું નથી. સમય બદલાય, સંજોગો બદલાય, પરંતુ દિલમાં વસેલી લાગણીઓ હંમેશા તાજી રહે છે. પ્રેમ એ સમય સાથે બદલાતો નથી, તે તો સમયને પણ સુંદર બનાવી દે છે. તો આવું સાંભળીએ જોલી ફિલ્મનું ગીત, કિશોર કુમારના સ્વરમાં, શબ્દો આનંદ બક્ષીના, સંગીત નિયોજક રાજેશ રોશન.

દિલને સમજાવવું દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે. ક્યારેક દિલ ઘણીવાર એવા રસ્તે ચાલે છે કે જ્યાં તર્ક નહીં પરંતુ લાગણીઓ રાજ કરતી હોય છે. દિલ કી બાત દિલ હી જાને, દુનિયા વાલે ક્યાં પહેચાને. તો આવો સાંભળીએ પ્રેમની મીઠી વાત કહેતું આ ગીત, આશા ભોસલે, અમિતાભ બચ્ચન અને શરદ કુમારના સ્વર, કંઠ અને ધ ગ્રેટ ગેમ્બલરનું આ ગીત છે. સંગીતકાર આર ડી બર્મન.

પ્રેમની આખી કહાની ક્યારેક માત્ર બે શબ્દોમાં સમાઈ જાય છે, અને એ શબ્દ છે હું અને તું. એટલે જ કહેવાય છે કે પ્રેમમાં મૌન પણ ઘણી વાતો કહી જાય છે. તો ચાલો સાંભળીએ આ સદાબહાર ગીત એક દૂજે કે લીએ ફિલ્મનું. લતા મંગેશકર અને એસપી બાલાસુબ્રમણ્યમનો સ્વર, શબ્દરચના આનંદ બક્ષીની, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

તો પ્રેમના વિવિધ રંગોથી સજાયેલી આજની આ સંગીતમય સફર અહીં પૂર્ણ કરીએ. આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી રહ્યું છે. થોડી જ ક્ષણોમાં હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગે હિન્દી ભાષામાં અને 11:05 મિનિટે અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.